નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર.

તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ના પ્રવાહમાં આપણે છઠ્ઠા અધ્યાયના છઠ્ઠા શ્લોક સુધી પહોંચ્યા. ત્યાં એમ કહેવાયું હતું કે માણસ પોતે પોતાનો બંધુ બને છે, પોતે જ પોતાનો દુશ્મન પણ બને છે. બંધુઓને પણ શોધવા જવાની જરૂર નથી, શત્રુને પણ શોધવા જવાની જરૂર નથી, કારણ કે પોતે જ પોતાનો બંધુ છે, પોતે જ પોતાનો શત્રુ પણ છે. કેવી રીતે? તો જેણે પોતાના મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, શરીર એના ઉપર વિજય મેળવી લીધો છે ને, પોતે ઈચ્છે એ પ્રમાણે શરીર પાસેથી કામ લઈ શકે છે તો પોતાનો બંધુ છે. પણ મનનો દોરવાયો, ઇન્દ્રિયોનો દોરવાયો, ઈચ્છાઓનો દોરવાયો, કામનાઓનો દોરવાયો એ તરફના માર્ગે વળી જાય છે તો એ પોતે પોતાનો શત્રુ છે. કારણ કે આ પોતાનું છે ને, આ પોતાનું છે. ક્યારે એને મિત્ર માનવું, ક્યારે એને શત્રુ માનવું, એની વાત આપણે છઠ્ઠા શ્લોકમાં જોઈ છે. હવે આપણે ચાલ્યા છીએ તે સાતમા શ્લોક તરફ ચાલ્યા છીએ. આ સાતમો શ્લોક આપણે જોઈએ કે ત્યાં એમ કરવાથી શું ફળ મળે છે. પોતે પોતાના મિત્ર બની જાય તો કેવા બને અને એનું ફળ શું બને મળે? સાતમો શ્લોક છે છઠ્ઠા અધ્યાયનો. જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. એણે પોતાની જાતને, પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને, પોતાની બુદ્ધિને, ચિત્તને, અહંકારને જીતી લીધા છે. અને જીતી લીધા છે એટલે એની અંદર એક પ્રકારનો સમત્વ ભાવ પેદા થઈ ગયો છે, જે આપણે બીજા અધ્યાયથી જોતા આવ્યા છે. સમત્વ ભાવ, એના માટે બધું સમ છે. કેવું? તો ઉદાહરણ આપ્યું છે, શીતોષ્ણ સુખ દુઃખેષુ, ઠંડુ અને ગરમ એટલે બે એકબીજાથી વિરોધી બાબતો, પણ એમાં એને તો સમતા છે. સમત્વ એની અંદર પેદા થઈ ગયું છે. એટલે શીત હોય કે ઉષ્ણ હોય, જનકને વિદેહી કહેતા, એમના માટે એક કહેવાતું કે જનક વિદેહી. વિદેહ એટલે જેણે દેહ તરફનો રાગ છે એ મુક્ત છે એનાથી. આપણે આગળ જે વાત કરતા આવ્યા છીએ યોગીઓની, એ જ વાત છે. સંસારમાં છે છતાં જનક માટે એમ કહેવાયું કે એનો એક હાથ ઠંડા પાણીમાં હોય

પગડીમાં હોય એને કોઈ ફરક પડે નહીં, કારણ કે એની સાથેનો એને સંબંધ પોતાનો છોડી દીધો. શીતોષ્ણ એટલે ઠંડુ ને ગરમ એટલો જ અર્થ ના કરીએ આપણે. બધી જ પરસ્પર વિરોધી બાબતો, સંવેગો આવેગો આપણે વારંવાર કહેતા આવ્યા છીએ, એમ ગમા અણગમા સારું નરસું, એટલા માટે શબ્દ વાપર્યો સુખ દુઃખેશુ. સુખ અને દુઃખ માન અપમાનયો, માન અને અપમાન આ બધાની અંદર એ સમાન થઈ ગયો છે. એનું અંતઃકરણ છે એ પ્રશાંત થઈ ગયું છે, શાંત મન છે, એને કોઈ ઉદ્વેગ થતા નથી, કોઈ ઉધામા થતા નથી, કારણ કે સમત્વ અંદર સ્થિર થઈ ગયું છે. કોઈ માન આપશે તો એનાથી ખુશ થઈ જશે, કોઈ અપમાન કરશે તો એનાથી દુઃખી થઈને આવેગો અનુભવવા માંડશે, અને પછી જુદા જુદા વિચારોની અંદર અટવાયા કરશે, અને અટવાયા કરશે એટલે દુઃખી થશે, શાંતિ તો એની ખતમ થઈ જશે. આ બધા પરસ્પર વિરોધી ભાવો જે છે એ બધા પરસ્પર વિરોધી ભાવો શું કરે છે, તો કે તમારી શાંતિને હણી નાખે, કારણ કે એની સાથે તમે જોડાયેલા છો, કારણ કે તમે એની સાથેના સંવેગને અનુભવી રહ્યા છો, કારણ કે તમે એની સાથે એવા લિપ્ત છો કે એનીથી તમે અલગ છો એ વાત તમારા મનમાં ઉગી જ નથી, તો અશાંતિ. પણ શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માન અપમાનયો, શીત અને ઉષ્ણ, ઠંડુ અને ગરમ, સુખ અને દુઃખ, માન અને અપમાન, આવા પરસ્પર વિરોધી દેખાતા જે ભાવો છે એ બધાની અંદર એની વૃત્તિઓ જે છે એ કેવી છે, શાંત છે. આ બધામાં પ્રશાંતસ્ય, એ પ્રશાંત છે, એ શાંતિ અનુભવે છે. સુખમાં ખુશ થઈ ગયો, દુઃખમાં નાખુશ થઈ ગયો, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી, આવું બધું કહેવાયું છે. પણ એમાં તો જાતને જોડાયેલી છે, સુખને સુખ સમજે છે કે દુઃખને દુઃખ સમજે છે. સુખ અને દુઃખ ઇન્દ્રિયોની જ મર્યાદા સુધી છે, અસ્થાયી છે, ક્ષણિક છે. આ બધા જ પરસ્પર વિરોધી ભાવો, અત્યારે જે શીત છે એ શક્ય છે કે નીચે દેવતા થાય તો ઉષ્ણ થઈ જાય, અત્યારે જે ઉષ્ણ છે એ શક્ય છે કે થોડી વાર પછી શીત થઈ જાય, આ ક્ષણિક છે. જે ક્ષણિક ભાવો છે એ બધાનાથી પર થયેલો માણસ એને આનાથી ઉદ્વેગ નથી થતો, આનાથી અશાંતિ નથી થતી, એ પ્રશાંત છે, કારણ કે એ જીતાત્મન છે. એણે શું કર્યું છે, જીતાત્મા. હમણાં સુધી જે વાત કરીએ, પોતાની જાતને જેણે જીતી લીધી છે, પોતાની જાતને એટલે પોતાના શરીરના જે ધર્મો છે, જે ઇન્દ્રિયોના ધર્મો છે, જે એની કામગીરી છે, એ બધાથી જે પોતે પર થઈ ગયો છે એને પોતે વશમાં લઈ લીધા છે. શમ શબ્દ આપણે જોયો હતો, શમ અને સમ, સમ હોય તો શમ હોય, તો એ માણસે પોતાની જાત ઉપર અધિકાર મેળવી લીધો છે. વિજિતાત્મા, આવો જે જીતાત્મન છે, જે શીતોષ્ણ સુખ દુઃખ માન અપમાન આવી પરસ્પર વિરોધી બાબતોમાં સમાન છે, એટલે પ્રશાંત છે, એની શાંતિને ક્યાંય જોખમ આવતું નથી, એની શાંતિ જોખમાતી નથી. આમ છે બરોબર, આમ છે બરોબર, એની શાંતિ ક્યાંય જોખમાય નહીં. ક્યારે, જ્યારે એણે પોતાની જાત મેળવી લીધો હોય, જ્યારે એણે પોતાની જાતને, પોતાના ભાવોને, પોતાના મનને, પોતાના સંવેગોને, પોતાના આવેગોને વશમાં કરી લીધા હોય, એ જીતાત્મા કહેવાય. એના માટે પેલા પરસ્પર વિરોધી ભાવો એ એની શાંતિને જોખમાવનાર બનતા નથી, એટલા માટે પ્રશાંત છે. જો આવો પ્રશાંત થયેલો વ્યક્તિ હોય તો પરમાત્મા સમાહિત, પરમાત્મા એની અંદર સમાહિત છે, સમાહિત છે એટલે સ્થિત છે, સમ્યક પ્રકારે, સમ્યક પ્રકારે સારી રીતે એની અંદર ઈશ્વર સ્થિર થઈ ગયો છે, પરમાત્મા એની અંદર સ્થિર થઈ ગયો છે. એટલે એણે પરમાત્મા તત્વને શોધવા જવાની જરૂર નથી. હે ભગવાન તું ક્યાં છે, ભગવાન નામનું કોઈ વ્યક્તિત્વ એને શોધવા માણસ નીકળે, એની જરૂર જ નથી. આપણે સામાન્ય માણસોને ધર્મ તરફ

કરવા માટે ઈશ્વરનું જે પર્સોનિફિકેશન કર્યું છે, એનું વૈયક્તિકીકરણ કર્યું છે, એ વૈયક્તિકીકરણથી અહીંયા જુદી વાત કહી કે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. એ ઈશ્વર તમારી અંદર કાયમ માટે સ્થિર થઈ ગયો છે, સમાહિત. જો આ પરિસ્થિતિને પ્રાપ્ત કરી હોય તો આ પરિસ્થિતિને પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નો કરવા પડે એ વાત જુદી છે. એ ભક્તિની વાત છે, એ કર્મની વાત છે, કે એ જ્ઞાનની વાત છે. જે માર્ગે તમે ચાલ્યા એ માર્ગે જઈને આ બધા પરસ્પર વિરોધી વાતોની અંદર સ્થિરતા મેળવી લીધી હોય, સ્વસ્થતા મેળવી લીધી હોય. એટલા માટે આપણે સ્વસ્થ શબ્દ વાપરીએ છીએ. સ્વસ્થ એટલે પોતાની અંદર સ્થિર, એને સ્વસ્થ કહેવાય. જો સ્વસ્થ થઈ ગયો હોય માણસ તો એ કાયમ માટે થઈને પ્રશાંત છે, કારણ કે એને પોતાની જાતને જીતી લીધી છે. જે કંઈ સંવેગો આવેગો થાય છે, એ સંવેગો આવેગો એટલે જે કંઈ આવનારી વસ્તુ છે, એ આવનારી આગમનશીલ છે એટલે ગમનશીલ પણ છે, જે આગમનશીલ છે તે પ્રતિગમનશીલ છે. તો આ જે આગમનશીલ વાતો છે એનાથી એ સ્વસ્થ છે, એનાથી એને હરખ નથી, એનાથી એને શોક નથી, સ્વસ્થ છે. તો પછી એને પરમાત્માને બીજે શોધવા જવાની જરૂર ક્યાં રહી? એ પોતે જ ઈશ્વરમય બની ગયો છે, એની અંદર પરમાત્મા સમાહિત, એની અંદર પરમાત્મા સ્થિર છે, સમ્યક પ્રકારે સ્થિર છે. એટલે એ જ પરમાત્મા થઈ ગયો છે અને બીજા પરમાત્માને શોધવાની જરૂર નથી. આત્મા અને પરમાત્મા એ બે વચ્ચેનો ભેદ અહીંયા દૂર થઈ ગયો. આત્મા એટલે વ્યક્તિ, વ્યક્તિ જ પરમાત્મા છે, એની અંદર પરમાત્મા સમાહિત છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ઠાશ્મ કાંચનઃ. એનું મન છે ને એ જ્ઞાન અને વિજ્ઞાનને કારણે તૃપ્ત છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા એ પોતે જ્ઞાનથી અને વિજ્ઞાનથી તૃપ્ત છે. જરા સમજવું પડે. આપણે વિજ્ઞાન એમ કહીએ, સાયન્સ એમ, એટલે આપણે સાયન્સ એમ કહીને આજના સમયની અંદર એક વિભાગ પાડી દીધો છે. કોઈને કોલેજમાં દાખલ થવાનું હોય તો એમ કે આર્ટ્સમાં જશો, સાયન્સમાં જશો, વિજ્ઞાનમાં જશો કે વિજ્ઞાનમાં જશો. અને વિજ્ઞાન કહીએ એટલે પછી આપણે વિજ્ઞાનનો અર્થ બદલી નાખ્યો છે. રસાયણશાસ્ત્ર ને ભૌતિક શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર ને ભૂસ્તર શાસ્ત્ર ને આ બધા શાસ્ત્રોને આપણે વિજ્ઞાન કહીએ. હકીકતમાં શાસ્ત્ર શબ્દ જ સાચો છે, જે સત્યને શોધવાનો પ્રયત્ન કરે છે તે વિજ્ઞાન છે. વિશિષ્ટમ જ્ઞાનમ વિજ્ઞાનમ એ આપણને સંપૂર્ણતા તરફ, સાચા જ્ઞાન તરફ ખેંચી જવા માટેના રસ્તાઓ બતાવે તે વિજ્ઞાન. તો માણસ તૃપ્ત થાય એ શેનાથી તૃપ્ત થાય? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, એનો આત્મા, એની જાત, એ સ્વયં જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત હોય અને એટલા માટે કૂટસ્થ હોય. કૂટસ્થ, કૂટ એટલે પર્વતનું શિખર. એક માણસ માનો કે પર્વતના શિખર ઉપર બેસી ગયો છે કે ઊભો રહી ગયો છે, તો પર્વતની તળેટીમાં ચાલતી જે કંઈ પ્રવૃત્તિઓ છે એની સાથે એને શું નિસ્બત, એને શું લેવા દેવા? કૂટસ્થ ઉપર ઉભેલો માણસ છે અને માનો કે નીચે નદીમાં સખત પૂર આવ્યું છે તો ઉપર ઉભો ઉભો જુએ છે કે પૂર આવ્યું છે, તેનાથી એને શું? એને કશું નહીં, એ તો ઉપર ઉભો છે. નીચે જુએ છે કે અરે જો પેલો ત્યાં એક વાઘ એક બકરીને ફાડી ખાય છે, જોયું, એને શું? અને શિખર ઉપર બેઠેલો છે માટે નીચે ચાલતું જે કંઈ છે એની સાથે એની કોઈ નિસ્બત નથી, એને કોઈ સંબંધ નથી, એ બધાથી પર છે કારણ કે ઉપર છે. આજે પર થઈને ઉપર જવાની વાત જે છે એ કૂટસ્થપણું છે. આજે કૂટસ્થ થયો, કેવી રીતે કૂટસ્થ થયો? તો કે એની પાસે જ્ઞાન આવી ગયું છે, એને સમ્યક જ્ઞાન થયું છે. સમ્યક જ્ઞાનને આપણે વિજ્ઞાન કહી શકીએ. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા આ કહેવું જરૂરી એટલા માટે છે.

જ્ઞાન શબ્દ એ બધા ઘણા બધા પેલામાં વપરાય છે સંદર્ભોમાં, કે માનો કે હું કંઈક જોઈ રહ્યો છું તો જે વસ્તુને હું જોઉં છું તો એ વસ્તુ એ છે, એ મારી ઇન્દ્રિયે એ વસ્તુને ગ્રહણ કરી અને બુદ્ધિ સુધી પહોંચાડી તો બુદ્ધિને થયું કે હા જે જોયું તે ઘડો છે, આને પણ જ્ઞાન કહ્યું છે. પણ આ સમ્યક જ્ઞાન નથી, પ્રમાણ નથી. એના માટે પ્રયત્નો કરીને આપણે આગળ જ્ઞાનની વ્યાખ્યા જોઈ છે એટલે અત્યારે ફરી એની એની વિગતોમાં આપણે અત્યારે જવું નથી. પણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત થાય પછી એને મેળવવાનું કશું રહેતું નથી, એની એને પ્રતીતિ થાય તો એ કૂટસ્થ થાય. તો એ કૂટ ઉપર શિખર ઉપર ઉભો છે, જ્યાં કંઈ થાય છે એ બધું જોયા કરે. એની સાથે એ લેપાતો નથી, એની સાથે જોડાતો નથી, એની અંદર સંડોવાતો નથી. આ ન સંડોવાવું એ કૂટસ્થપણાનું લક્ષણ છે. અને જ્ઞાન હોય તો ન સંડોવાવાનું થાય, સાચું જ્ઞાન. તો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ, એ કૂટસ્થ થયો, શિખર ઉપર બેસી ગયો. વિજિતેન્દ્રિય, આ વાત વારંવાર આપણે જોઈ છે, એણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. હવે એ ઇન્દ્રિયોનો દોરવાયો દોરવાય એમ નથી. ઇન્દ્રિયો બાહ્ય અને ઇન્દ્રિયો આભ્યંતર બધી, એને યોગી કહેવાય, એને યુક્તાત્મા કહેવાય. યુક્તિત્યુચ્યતે યોગી, આવો યોગી જે છે એ કેવો થઈ ગયો છે? યુક્ત યોગી થઈ ગયો. એની અંદર યોગના તત્વો આવી ગયા. જ્ઞાન અને જ્ઞાન યોગ અને કર્મયોગની વાત કરતા કરતા બધાને એક કરવાની વાત સુધી અહીંયા પહોંચ્યા છે. તો આ યોગી કેવો થઈ ગયો છે? કે સમલોષ્ઠાશ્વ કાંચન. આપણને કોઈ સોનાનો ટુકડો આપે, સોનાની ઈંટ, તો આપણે ખુશ થઈ ગયા, હા સોનાની ઈંટ, હા સોનું કેટલું બધું મોંઘું, સૌથી મોંઘામાં મોંઘી ધાતુ, દુનિયાના દેશોના વ્યવહારનું માધ્યમ સોનું, લોખંડ, આ ધાતુ ઉપયોગી ધાતુ છે ભાઈ, માટીનું ઢેફું નકામું છે. માટીનું ઢેફું હોય કે લોખંડનો ટુકડો હોય કે સોનાનો ટુકડો હોય, આ બધું સમાન જેને માટે છે, સમલોષ્ઠાશ્મ ક્રાંચન. એને માટી હોય, પથ્થરો હોય કે સોનું હોય, અશ્મા એટલે પથ્થર, માટી હોય ઢેફું કે પથ્થર હોય કે સોનું હોય, બધું એને માટે સરખું છે. એક ગુરુજી હતા, એ પોતાના શિષ્યને લઈને જતા હતા. શિષ્યને ઉપાડવા માટે ઝોલો આપી દીધેલો. આ ઝોળાની અંદર કોકે આપેલા સોનાના સિક્કાઓ હતા, અને સોનાના સિક્કાઓ હતા એટલે પછી ગુરુજીને એમ થાય કે આ શિષ્ય જરા કાળજી નહીં રાખે તો પેલા સોનાના સિક્કાઓ આપણા ખોવાઈ જશે, કોક ચોરી લેશે, કોક રસ્તામાં લૂંટારો મળશે તો આપણને લૂંટી લેશે. હવે પેલાને લૂંટી લેવાનું શું હતું? પોતે સાધુ થઈ ગયો છે, બધો સંસારનો ત્યાગ કર્યો છે, વિષયોનો ત્યાગ કર્યો છે, તો સોનાનું શું? પણ એને સોનું છે માટે ભય છે. એટલે શિષ્યને કે જોઈ જાઓ, ચારે બાજુ જોઈને ચાલજે, કંઈ ભય તો નથી ને? કોઈ ભો તો નહીં હે ને? ભો એટલે ભય, કોઈ ભો તો નથી ને? જોતો હેડજે જરા ચારે બાજુ. એનો કહેવાનો ભાવ અર્થ એ કે કોઈ લૂંટારા બુટારા કોઈ ચોરું ઉચક્કા આવીને લૂંટી ના લે. લૂંટી લે તો શું લૂંટી લે? તો પેલી સુવર્ણ મુદ્રાઓ તે લંપડી છે. સુવર્ણ મુદ્રાઓ નું મૂલ્ય પેલા સાધુના મનમાં છે કે આ સોનાની મુદ્રાઓ છે. થોડી વાર થઈ એટલે ગુરુજીને આગળ જવા દીધા અને બધી સોનાની મુદ્રાઓ કાઢીને પેલા ચેલાએ નાખી દીધી કૂવામાં. ચાલ્યા બંને. વળી પાછું ગુરુજીએ કહ્યું કે ચેલા દેખના, કુછ ભાવ તો નહીં હે? કઈ ભય ભય નથી ને? ચારે બાજુ જોઈને ચાલજે. એટલે ચેલો સાચવીને કહે કે ગુરુજી ભો ભો પીછે ડાલા, ભય તો મેં ફેંકી દીધો. ભય તમારા મનમાં પેલા સોનાની સાથેના તમારા જોડાણને કારણે હતો, કારણ કે સોના સાથે લેપાઈ ગયા હતા ભાઈ. તો તમે સાધુ છે ના, તમે સંત છે ના, તમારો મોહ સોના સાથે જોડાયેલો છે અને એટલા માટે ભય છે. એ છે તો ભય છે, એ નથી તો કોઈ

ભય નથી નિર્ભય, મારી પાસે શું છે અને મારી પાસે શું નથી, ભય ભયને પાછળ નાખી દેવાનું. સમલોષ્ઠાશ્મકાંચનઃ, માટીનું ઢેફું હોય તો એ છે ને, સોનાનો ટુકડો હોય તો એ છે, બેની અંદર મારા મનમાં કોઈ ફરક નથી. ફરક ત્યારે થાય કે જ્યારે એમાંથી એકના પ્રત્યે મોહ થાય, ફરક ત્યારે થાય કે જ્યારે એમાંથી એકના તરફ રાગ થાય, ફરક ત્યારે થાય કે જ્યારે એમ સમજીએ કે આનાથી મને ફાયદો છે અને આનાથી મને નુકસાન છે. સમલોષ્ઠાશ્મકાંચનઃ, પેલો માણસ એ જીતેન્દ્રિય થઈ ગયો છે અને યોગની ગતિ એને સ્પર્શી ગઈ છે, માટે થઈને એ બધી વાતોમાં સમાન થઈ ચૂક્યો છે. સમલોષ્ઠાશ્મ કાંચનઃ ત્યારે થાય જ્યારે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિય એને યુક્ત કહેવામાં આવે. એની અંદર પછી બધી સમાનતા આવી ગઈ છે. કેવી સમાનતા આવી ગઈ છે આપણે 9મા શ્લોકમાં જોઈએ. સુરન મિત્ર અર્યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુષ્વપિ પાપેશુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સમબુદ્ધિર્વિશિષ્યતે આપણે આગળ પણ જોયું હતું. સુનિચય અશ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ, પંડિતો સમાન દ્રષ્ટિથી જોનારા હોય છે. એ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવી હસ્તીની વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરું હોય કે ચાંડાલ હોય, આ બધાની સાથે સમદ્રષ્ટિથી જોનાર થાય છે. અહીંયા એની એ વાત જરા બીજા શબ્દોમાં કહીએ. શું કહે છે? સુરૂન મિત્ર, આ મારો સ્વજન છે, આ મારો સુહૃદ છે, આ મારો પ્રિયજન છે. પ્રિયજનને સુહૃદ કહેવાય. આ મારો પ્રિયજન છે અને આ જે છે એ મારો શત્રુ છે, મારો દુશ્મન છે, મારો દ્વેષી છે. મારી પ્રગતિમાં એને દુઃખ થાય છે, પણ મારી પ્રગતિમાં એને દુઃખ થાય છે તો મને શું દુઃખ થાય? ભાઈ એને થતું હોય તેની પાય રહ્યું, પણ આપણે એમ વિચારીએ કે જો મને કંઈક લાભ થયો ને તો એને દુઃખ થાય છે. એને દુઃખ થાય છે એની તમે ચિંતા કરો તો એ તમારો દ્વેષી, પણ એ જે છે તે છે, હું જે છું તે છું, મિત્ર જે છે તે છે. બધાના માટે સમતા રાખો, બધાના માટે એક સરખો ભાવ પેદા કરો. કેવા બે બહુ પરસ્પર વિરોધી વસ્તુઓ અહીંયા મૂકી છે, આગળથી આ જ વાત ચાલી આવે છે, પરસ્પર વિરોધી લાગતી વસ્તુઓ. સુહૃદ મિત્ર અરી, સુહૃદ હોય, મિત્ર હોય, શત્રુ હોય, ઉદાસીન મધ્યસ્થ, ઉદાસીન મધ્યસ્થ હોય, દ્વેષ્ય બંધુષુ સાધુષુ અપી પાપેશુ, એ બંધુ હોય, સાધુઓ હોય, સજ્જનો હોય કે પાપીઓ હોય, મારો પ્રિયજન કે દુશ્મન, કે સારો કે નરસો, કે સાધુ કે પાપી, આ પ્રકારના ભાવ મારા ચિત્તની અંદર આવે તો એની અંદર દ્વિધા ભાવ પેદા થાય, બેપણું ભેદભાવ પેદા થઈ જાય. આ બેપણાના ભેદભાવથી મુક્ત રહેવાની વાત છે. આ એવો જો થાય માણસ, બધાની અંદર સમભાવ, આ સમત્વ એના ચિત્તની અંદર આવી ગયું હોય તો એ શ્રેષ્ઠ માણસ કહેવાય. સમબુદ્ધિર વિશિષ્યતે, આજે સમાન બુદ્ધિ જેની અંદર પેદા થઈ છે એ વિશિષ્યતે, એ વિશેષ છે. એટલે થવાનું તો સમબુદ્ધિ થવાનું, બુદ્ધિને સઘળી પરિસ્થિતિઓમાં, સઘળા જનોમાં, પૃથ્વીમાં ઉત્પન્ન થયેલ આ બ્રહ્મસ્તંભ પર્યંત જે કંઈ આપણને જોવા મળે છે એ બધું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત ઈશાવાસ્ય ઉપનિષદ એવું કહે છે. એ બધું ઈશ્વર વડે વ્યાપ્ત છે, બધું સરખું છે. આગળ કહ્યું એમ સમલોષ્ઠાશ્મ કાંચન, એના આગળ પહેલા કહ્યું તું એમ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય કે ગાય હોય કે હાથી હોય કે કૂતરું હોય કે ચાંડાલ હોય, આ બધાની વચ્ચે સમબુદ્ધિથી જોવાની પરિસ્થિતિ પોતાની પેદા થવી, એની સાથે જે વ્યવહાર કરવો જોઈએ તે વ્યવહાર આવી જાય પોતાની અંદર, બસ પછી કંઈ કરવાનું રહેતું. આજે સમબુદ્ધિ વ્યક્તિ છે તે સમબુદ્ધિ વ્યક્તિ માટે એમણે શબ્દ વાપર્યો વિશિષ્યતે, એ શ્રેષ્ઠ છે.

0: થઈ ગયો છે એને આના માટે દ્વેષ નથી, આના માટે રાગ નથી, આના માટે લાગણી નથી, આના માટે દુશ્મનાવટ નથી. આ મધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ એ પેદા થાય અને પોતે સાવ તટસ્થ થઈને ઉભો રહે. બિલકુલ આપણે આગળ ઉપર દાખલા આપ્યા છે, એની અંદર વારંવાર આપ્યો છે જલ કમલવતનો. બધાની સાથે સમભાવ, સમત્વ ભાવ, આ સમત્વ જે છે જેની અંદર આવી ગયું એ સમત્વ ભાવને ભજનારો માણસ છે, એ વિશિષ્યતે એ શ્રેષ્ઠ છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકી યત ચિત્તાત્મા નિરાશીર અપરિગ્રહઃ. સામાન્ય રીતે જે આપણે સાધક બનીને સાધના કરવાની છે તો એમાં એક ધ્યાન યોગનો માર્ગ છે, યોગનો માર્ગ છે. એના ઉપર કેવી રીતે ચાલવું, કેવી રીતે જવું, આ બધું જે આગળ પ્રાપ્ત કરવાનું થયું કહ્યું એ બધું કેવી રીતે થશે, તો કે ચાલો આપણે રસ્તે ચાલીએ. એક પછી એક પછી એક પગથિયાં હવે બતાવશે. એ કહે છે કે યોગી યુંજીત સતત આત્માનંદ, પોતાની જાતને સૌથી પહેલા તો જીતી લેવાની, ઇન્દ્રિયોને જીતી લેવાની, મનને જીતી લેવાનું, શરીરને વશ કરી લેવાનું, એક થઈ ગયું, યત ચિત્તાત્મા બનવાનું. આ થાય એટલે નિરાશી, એટલે નિરાશી, કોઈ પણ પ્રકારની આશાઓ, ખેવનાઓ, કામનાઓ એનાથી મુક્ત થઈ જાય. નિરાશી, ખેવના વિનાનો, કામના વિનાનો, ઈચ્છા વિનાનો, આશા વિનાનો, નિરાશી. અને આ બે થયું એટલે પ્રાકૃતિક રીતે જ આવે અપરિગ્રહ. અપરિગ્રહી એટલે કશું સંગરવાનું નહીં, મારી પાસે સંગ્રહી રાખવું આવતીકાલ કામ લાગશે. આવતીકાલ કામ રાખવા વાળી વાત જ ભૂલી જવાની. અપરિગ્રહ, કોઈ પણ પ્રકારનો સંગ્રહ છોડી દઈને, અપરિગ્રહ, અપરિગ્રહી બનીને જો માણસ ચાલે તો એકાકી, એકલો, રહસી, એકાંતમાં સ્થિર થાય. બધાની વાત છે, અહીંયા કંઈ નથી સ્પષ્ટ શબ્દોમાં, પણ આ જ સમજવાની છે કે બધાની વચ્ચે એકાંતમાં હોય, બધાની વચ્ચે હોય ને એકાકી હોય. આવો અનુભવ કદાચ બધાને થયો હશે, થાય છે ઘણી વખત, ભીડની વચ્ચે એકલો માણસ ચાલતો હોય અને બધાની વચ્ચે રહેવા છતાં એકાંતમાં હોય એવી અનુભૂતિ કરતો હોય. એકાકી રહસી સ્થિત એ પ્રકારે એકાકી થઈને એકાંતમાં જઈને ઉપર કયા એ બધા ગુણોને પ્રાપ્ત કરીને પરમાત્માની સાથે પોતાની જાતને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ એવું આપણને આ છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોકમાં કહ્યું. આગળના શ્લોકમાં એના માટેની થોડીક ભૌતિક આપણને ક્રિયાઓ, કર્મ વગેરે કહેવાના છે, એ આપણે હવે પછી જોઈશું. આપણે હવે છઠ્ઠા અધ્યાયના દસમા શ્લોક સુધી પહોંચ્યા છીએ, અગિયારમાંથી હવે પછીના ક્રમમાં આપણે આગળ જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

અને વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभरता रहो रेडियो पालनपुर 90.4 एफएम।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનો તે કયું ફેમસ સોંગ છે, જો કે ઘણા બધા સોંગ છે પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઇરાનો આ ફેમસ

0: તો મજા આવી કે નહીં.
1: હવે આપણે ચાલુ કરીએ 90s ઇરાનું આપણું સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઇરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

પ્રોપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટક્યા છીએ, અને સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેઇલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2.

0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: મિત્રો, આજના આધુનિક યુગમાં જીવન ખૂબ જ વ્યસ્ત બની ગયું છે. કામનો ભાર, અભ્યાસની ચિંતા, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ તેમજ અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં તણાવ, ચિંતા અને વિવિધ શારીરિક સમસ્યાઓ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં યોગ એક સરળ રસ્તો અને અસરકારક ઉપાય છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિહાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. યોગ માત્ર કસરત નથી, યોગ એ શરીર, મન અને આત્મા વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવાની પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. યોગના નિયમિત અભ્યાસથી શરીર વધુ લવચીક બને છે, સ્નાયુઓ મજબૂત બને છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, પાચન ક્રિયા સારી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પરંતુ યોગના ફાયદા માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતા મર્યાદિત નથી. યોગ મનને પણ શાંત અને સ્થિર બનાવે છે. પ્રાણાયામ અને ધ્યાન જેવી યોગ ક્રિયાઓ માનસિક તણાવ ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. જ્યારે મન શાંત હોય ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે, એકાગ્રતા સુધરે છે અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે. ખાસ કરીને આજના યુવાનો અને બાળકો માટે યોગ ખૂબ જ જરૂરી બન્યો છે. લાંબા સમય સુધી મોબાઈલ કે કોમ્પ્યુટર સામે બેસવાથી શરીર અને મન બંને પર નકારાત્મક અસર થાય છે. યોગ આ અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે. વડીલો માટે પણ યોગ ખૂબ લાભદાયી છે, કારણ કે તે સાંધાના દુખાવા, થાક અને અન્ય સામાન્ય તકલીફોમાં પણ રાહત આપે છે. મિત્રો, યોગ માટે કોઈ ખાસ સાધન સામગ્રીની જરૂર નથી, માત્ર થોડો સમય, શાંત મન અને નિયમિતતા જરૂરી છે. દરરોજ માત્ર 20-30 મિનિટ યોગ માટે ફાળવવાથી જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર આવી શકે છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ચલો આપણે સૌ એક સંકલ્પ કરીએ કે યોગને માત્ર એક દિવસની ઉજવણી સુધી મર્યાદિત ન રાખીએ, પરંતુ તેને આપણા દૈનિક જીવનનો એક ભાગ બનાવીશું. કારણ કે સ્વસ્થ શરીર અને શાંત મન જ સુખી જીવનનો સાચો આધાર છે. આશા છે કે આપ સૌ યોગને જીવનમાં અપનાવીને સ્વસ્થ અને આનંદમય જીવન જીવશો. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, આજનો સમય ટેકનોલોજીનો સમય છે. મોબાઈલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટે આપણું જીવન સરળ બનાવી દીધું છે, પરંતુ સાથે સાથે કેટલીક નવી સમસ્યાઓ પણ ઊભી કરી છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, ઓછું ચાલવું, અનિયમિત ખોરાક અને ઊંઘનો અભાવ, આ બધું આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આધુનિક જીવનશૈલીના કારણે આજે નાની ઉંમરમાં જ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા અને તણાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે. ઘણા લોકો દિવસભર વ્યસ્ત રહે છે, પરંતુ પોતાના સ્વાસ્થ્ય માટે થોડો સમય પણ ફાળવી શકતા નથી. પરિણામે શરીર થાકી જાય છે અને મન અશાંત બની જાય છે. અહીં યોગ એક આશાની કિરણ બનીને આવે છે. યોગ આપણને શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગાસન શરીરને સક્રિય બનાવે છે, જ્યારે પ્રાણાયામ અને ધ્યાન મનને શાંતિ આપે છે. યોગ દ્વારા આપણે તણાવને નિયંત્રિત કરી શકીએ છીએ અને જીવનમાં સંતુલન લાવી શકીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે યોગ ખૂબ જ ઉપયોગી છે. યોગથી એકાગ્રતા વધે છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. નોકરી કરતા લોકો માટે યોગ દિવસભરના થાક અને માનસિક દબાણને ઘટાડે છે. વડીલો માટે યોગ શરીરને લવચીક અને સક્રિય રાખવામાં મદદરૂપ બને છે. મિત્રો, યોગ માટે મોંઘા સાધનો કે જીમની જરૂર નથી, માત્ર થોડો સમય અને નિયમિતતા જોઈએ. દરરોજ 20-30 મિનિટ યોગ કરવાથી શરીરમાં નવી ઉર્જાનો અનુભવ આવે છે અને મન પ્રસન્ન રહે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને માત્ર યોગ વિશે જાણવાનો નહીં, પરંતુ તેને જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે. ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે આધુનિક જીવનની દોડધામ વચ્ચે પણ પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવીએ. સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન, આજ યોગનો સાચો સંદેશ છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, ભારત હજારો વર્ષ સુધી જ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનું કેન્દ્ર રહ્યું છે. આ પરંપરાઓમાં યોગનું વિશેષ સ્થાન છે. યોગની ઉત્પત્તિ આપણા ઋષિમુનિઓએ કરી હતી અને તેમણે માનવ જીવનને સ્વસ્થ, શાંતિમય અને અર્થપૂર્ણ બનાવવા માટે યોગનો માર્ગ બતાવ્યો હતો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. યોગ શબ્દનો અર્થ શું થાય છે? જોડાણ, શરીર મન અને આત્માનું જોડાણ. યોગ આપણને માત્ર શારીરિક કસરત શીખવતો નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ પણ શીખવે છે. તેથી જ યોગ આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યો છે. એક સમય હતો જ્યારે યોગ મુખ્યત્વે ભારતમાં જ પ્રચલિત હતો, પરંતુ આજે વિશ્વના લગભગ દરેક દેશમાં લોકો યોગનો અભ્યાસ કરે છે. યોગના ફાયદાઓને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2014માં 21 જૂનને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે જાહેર કરવામાં આવ્યો અને 2015થી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે લાખો લોકો યોગ દ્વારા પોતાના સ્વાસ્થ્યને સુધારી રહ્યા છે. યોગે ભારતની ઓળખને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવી છે. જ્યારે વિશ્વ યોગ અપનાવે છે ત્યારે તે માત્ર એક કસરત નહીં, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાનને પણ સ્વીકારે છે. મિત્રો, આપણને ગર્વ હોવો જોઈએ કે યોગ જેવી અમૂલ્ય પરંપરા આપણા દેશની ધરોહર છે. પરંતુ ગર્વ સાથે જવાબદારી પણ આવે છે. જો આપણે જ યોગથી દૂર રહીશું તો તેની સાચી મહત્તા સમજાવી શકીશું નહીં. તેથી યોગને જીવનનો ભાગ બનાવવો એ આપણા માટે ગૌરવની વાત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને યાદ અપાવે છે કે ભારતે વિશ્વને માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ સ્વસ્થ અને સુખી જીવન જીવવાનો માર્ગ પણ આપ્યો છે. ચાલો આ યોગ દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે યોગને નિયમિત જીવનમાં સ્થાન આપી ભારતની આ અમૂલ્ય ભેટને આગળ વધારીશું. મળીએ એક નાનકડા વિરામ બાદ.

આજે આપણે વાત કરીશું ફાધર્સ ડે નિમિત્તે એક એવા વ્યક્તિ વિશે જે પોતાના પરિવાર માટે આખું જીવન સમર્પિત કરી દે છે, આપણા પિતા. મિત્રો, માતા આપણને જન્મ આપે છે, પરંતુ પિતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. પિતા એ પરિવારનો આધારસ્તંભ છે. તેઓ ઘણીવાર પોતાના દુઃખ, થાક અને ચિંતાઓને છુપાવીને પરિવારના દરેક સભ્યના સુખ માટે સતત પ્રયત્ન કરતા રહે છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેનો હાથ પકડીને ચાલતા શીખવનાર પિતા, અને જ્યારે મોટું થાય ત્યારે જીવનના માર્ગ પર આગળ વધવાની હિંમત આપનાર પણ પિતા જ હોય છે. તેઓ કદાચ પોતાના પ્રેમનું ખુલ્લેઆમ પ્રદર્શન ન કરતા હોય, પરંતુ તેમના દરેક કાર્યમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ છલકાતો હોય છે. ઘણા પિતાઓ પોતાના સંતાનોના ભવિષ્ય માટે દિવસ રાત મહેનત કરે છે. પોતાની ઈચ્છાઓ અને સપનાઓને પાછળ મૂકી સંતાનોના સપનાઓને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેમના ત્યાગ અને સમર્પણનું મૂલ્ય કદાચ આપણે ત્યારે સમજીએ છીએ જ્યારે આપણે જાતે જવાબદારીઓ નિભાવવાની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આજના આ ફાધર્સ ડે પર ચાલો એક ક્ષણ માટે આપણા પિતાને યાદ કરીએ. જો તેઓ આપણી સાથે હોય તો તેમને પ્રેમથી આભાર કહીએ, અને જો તેઓ આપણી વચ્ચે ન હોય તો તેમના દ્વારા આપવામાં આવેલા સંસ્કારો અને મૂલ્યોને જીવનમાં ઉતારીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. યાદ રાખો, પિતાનો પ્રેમ ઘણીવાર શબ્દોમાં નહીં પરંતુ તેમના ત્યાગ, મહેનત અને જવાબદારીઓમાં જોવા મળે છે. આજના દિવસે દરેક પિતાને હાર્દિક શુભેચ્છા.

સમય બદલાય છે, સમાજ બદલાય છે, અને તેની સાથે પરિવારમાં પિતાની ભૂમિકા પણ બદલાતી હોય છે. એક સમય હતો જ્યારે પિતાને માત્ર પરિવાર માટે કમાણી કરનાર વ્યક્તિ તરીકે જોવામાં આવતા, પરંતુ આજે પિતા માત્ર ઘરની આર્થિક જવાબદારી જ નથી સંભાળતા, તેઓ સંતાનના મિત્ર, માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત પણ બન્યા છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજના બાળકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. અભ્યાસનું દબાણ, સોશિયલ મીડિયાનો પ્રભાવ અને ઝડપી જીવનશૈલી વચ્ચે બાળકોને યોગ્ય દિશા આપવાનું કામ માતા પિતા બંનેનું છે. તેમાં પિતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આધુનિક પિતા પોતાના બાળકો સાથે સમય વિતાવે છે, તેમની વાતો સાંભળે છે અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ પણ કરે છે. બાળકને માત્ર સફળ નહીં પરંતુ સારો અને સંસ્કારી માણસ બનાવવામાં પિતાનો મોટો ફાળો હોય છે. મિત્રો, ઘણી વખત બાળકો પોતાના પિતાને ખૂબ કડક માને છે, પરંતુ પિતાની કડકાઈ પાછળ પણ સંતાનના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છુપાયેલી હોય છે. તેઓ ઈચ્છે છે કે તેમનું બાળક જીવનના દરેક ક્ષેત્રમાં સફળ બને અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા વિકસાવે. આ ફાધર્સ ડે પર ચાલો આપણે આપણા પિતા સાથે થોડો સમય વિતાવીએ, તેમની વાતો સાંભળીએ અને તેમને સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે મજબૂત પરિવાર અને સારા સમાજના નિર્માણમાં પિતાની ભૂમિકા અનમોલ છે.

મિત્રો, આપણા જીવનમાં કેટલીક એવી વ્યક્તિઓ હોય છે જેમના યોગદાનનું મૂલ્ય શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હોય છે. પિતા એવી જ એક વ્યક્તિ છે. તેઓ પોતાના પરિવારની સુખ અને સંતાનોના ભવિષ્ય માટે જીવનભર મહેનત કરે છે, પરંતુ ઘણી વખત તેમને તેમના કાર્ય માટે પૂરતી પ્રશંસા મળતી નથી. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ફાધર્સ ડે માત્ર એક દિવસની ઉજવણી નથી. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા પિતાના પ્રેમ, ત્યાગ અને સંઘર્ષ માટે આભાર વ્યક્ત કરવો જોઈએ. ઘણી વખત આપણે આપણા કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પિતાને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. પિતાનો આદર વ્યક્ત કરવાની સૌથી સરળ રીત છે તેમને સમય આપવો, તેમની સાથે બેસીને વાત કરવી, તેમના અનુભવો સાંભળવા લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો. ઘણીવાર એક પ્રેમભર્યું આભાર અથવા હું તમને પ્રેમ કરું છું જેવા શબ્દો પણ તેમના ચહેરા પર ખુશી લાવી શકે છે. મિત્રો, પિતાને મોંઘી ભેટો કરતાં વધુ સંતોષ ત્યારે મળે છે જ્યારે સંતાન સારા સંસ્કારો સાથે જીવન જીવે, પરિવારનું નામ રોશન કરે અને સમાજ માટે ઉપયોગી બને. આપણા સારા કાર્યો જ પિતા માટે સૌથી મોટી ભેટ બની શકે છે. જો તમારા પિતા આજે તમારી સાથે છે તો અવસર પર તેમને દિલથી આભાર કહો, અને જો તેઓ આપણી વચ્ચે ન હોય તો તેમના સંસ્કારોને જીવનમાં અપનાવીને તેમની યાદને જીવંત રાખો. આ ફાધર્સ ડે પર આપણે સંકલ્પ કરીએ, માત્ર એક દિવસ નહીં પરંતુ વર્ષના

વિશ્વ સંગીત દિવસ નિમિત્તે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે, મનને શાંતિ આપે છે અને સ્વાસ્થ્યને પણ લાભ પહોંચાડે છે. વિષય છે સંગીતનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં મહત્વ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, સંગીત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે આપણા મન અને શરીર માટે એક શક્તિશાળી ઔષધ સમાન છે. જ્યારે આપણે મનપસંદ સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં ખુશીના હોર્મોન સક્રિય થાય છે, જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં ઘણા લોકો માનસિક તણાવ, ચિંતા અને નિંદ્રાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે મધુર સંગીત મનને શાંતિ આપે છે. ઘણા સંશોધનોમાં પણ

સાબિત થયું છે કે સંગીત સાંભળવાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર પર સકારાત્મક અસર પડે છે. મિત્રો, સંગીતનો ઉપયોગ આજે મ્યુઝિક થેરાપી તરીકે પણ થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં, વૃદ્ધાશ્રમોમાં અને વિશેષ બાળકો સાથે કામ કરતી સંસ્થાઓમાં સંગીત દ્વારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. બાળકો માટે સંગીત તેમની યાદશક્તિ, એકાગ્રતા અને સર્જનાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે, જ્યારે વૃદ્ધો માટે સંગીત જૂની યાદોને તાજી કરે છે અને એકલતાની લાગણી ઘટાડે છે. આયુર્વેદમાં પણ મનને પ્રસન્ન રાખવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મન પ્રસન્ન હોય તો શરીર પણ વધુ સ્વસ્થ રહે છે. સંગીત મનને આનંદિત રાખવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે. આ વિશ્વ સંગીત દિવસ પર ચાલો આપણે જીવનમાં સંગીતને માત્ર મનોરંજન નહીં પરંતુ સ્વાસ્થ્યના સાથી તરીકે પણ અપનાવીએ. દિવસમાં થોડો સમય મનપસંદ અને સકારાત્મક સંગીત માટે જરૂર કાઢીએ.

સંગીત એ માત્ર સ્વરોનું સંયોજન નથી, પરંતુ તે આપણા સકાળ સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે. ભારતની ઓળખ વિશ્વભરમાં તેની વૈવિધ્યસભર સંગીત પરંપરા માટે પણ થાય છે. હેલો હાય નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ભારતીય સંગીતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આપણા વેદોમાં પણ સંગીતનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રીય સંગીતના હિન્દુસ્તાની અને કર્ણાટક જેવા બે મુખ્ય પ્રવાહો આજે પણ વિશ્વભરમાં લોકપ્રિય છે. રાગ અને તાલની અનોખી પરંપરાએ ભારતીય સંગીતને વિશેષ સ્થાન આપ્યું છે. મિત્રો, આપણા દેશમાં દરેક પ્રદેશનું પોતાનું લોકસંગીત છે. ગુજરાતના ગરબા અને દાયરાઓ હોય, રાજસ્થાનના લોકગીતો હોય કે પંજાબના ભાંગડા, દરેક સંગીતમાં સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીની ઝલક જોવા મળે છે. સંગીત લોકો વચ્ચે પ્રેમ, એકતા અને સૌહાર્દનો સંદેશ પણ ફેલાવે છે. ભાષા, ધર્મ અને પ્રદેશની સરહદો પાર કરીને સંગીત હૃદયોને જોડવાનું કાર્ય કરે છે. કદાચ એટલા માટે જ કહેવાય છે કે જ્યાં શબ્દો સમાપ્ત થાય છે ત્યાંથી સંગીતની શરૂઆત થાય છે. આજના આધુનિક યુગમાં નવી ટેકનોલોજીના કારણે સંગીત વિશ્વના દરેક ખૂણે પહોંચી રહ્યું છે, પરંતુ સાથે સાથે આપણી પરંપરાગત સંગીત વારસાને જાળવી રાખવાની જવાબદારી પણ આપણી છે. નવી પેઢીએ શાસ્ત્રીય અને લોકસંગીતને સમજવાનો અને તેને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ વિશ્વ સંગીત દિવસ પર ચાલો આપણે આપણા સમૃદ્ધ સંગીત વારસાને નમન કરીએ અને સંગીત દ્વારા પ્રેમ, શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ કરીએ. તમામ શ્રોતાઓએ વિશ્વ સંગીત દિવસની હાર્દિક શુભેચ્છા.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી

0: આધુનિકતા ની બુલેટ ટ્રેન અને વંદે ભારત ની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો પાલનપુર, 90.4 MHz પર હું છું આરજી એઆર, આપ સૌનો દોસ્ત અને આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના આ એકમાત્ર સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું આગળ વધીને આપણા જીવનમાં આવતી નાની કે મોટી મુશ્કેલીઓ સામે ટકી રહેવાનું જોમ પૂરું પાડે છે. અને આ વાતોને, આવી કથાઓને, આવા પુસ્તકોને અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી ભાષામાં લઈ આવવાનો પ્રયાસ અમારી ટીમનો હોય છે. હમણાં દર અઠવાડિયે આવા જ ગુજરાતી સાહિત્યના ઉત્તમ સૌમ્ય તેજસ્વીની અને જેના લેખક છે આપણા જ ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી દરમિયાનના કાર્યકાળ વખતે જે પણ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોની લોકકથાઓ, કિવદંતીઓ, પૌરાણિક જેના પુરાવા મળે છે તેવા સ્થળો, આ બધી જ વાતોને લોકભોગ્ય ભાષા સ્વરૂપમાં, શબ્દોમાં, વાર્તાના કથાનક સ્વરૂપમાં આપણા સૌ માટે આ પુસ્તકમાં મૂકી છે. અને તે વાર્તાઓને, તે વાતોને, તે પ્રસંગોને, તે સ્થળ પાછળની નાની પણ ઉત્કૃષ્ટ અને આપણા પૌરાણિક સાતત્ય ધરાવતી વાતોને લઈને હું મારા અવાજમાં આવું છું. આજે પણ આપણે આ પુસ્તકના પ્રકરણ 10ની વાત કરવાના છીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવીશ. ક્યાંય જતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ને વાત કરવાનો છું સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, અને તેના પ્રકરણ 10 વાર્તાની. આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર એટલે કે વેરાવળ. ઇતિહાસ વેતાઓ કહે છે કે એક સમય હતો જ્યારે સોમનાથ પ્રવાસ ક્ષેત્ર પૂરું અપાર સમૃદ્ધિથી સભર હતું. હજારો વર્ષ પૂર્વેથી પરમ વૈભવ

નો સાગર અહીં હિલોળા લેતો હતો. અહીંનો સમુદ્ર રત્નાકર તરીકે એટલા માટે વિખ્યાત હતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહીં લાંગરતા, વ્યાપાર કરતા અને અહીંથી ખાસ્સી મોટી કમાણી કરીને પરત જતા. વેરાવળનું મૂળ નામ વેલાકુલ એટલે જ બંદર. અરબસ્તાનથી ચીન સુધી, રોમ, બેબિલોન વગેરે દેશ પરદેશના સમૃદ્ધ સાગર ખેડૂ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃદ્ધિમાં વધારો કરતા રહેતા. અનેક ઇતિહાસકારો અને ઇસ્લામિક તવારીખકારો તો આ બાબતને નોંધે છે, પણ અહીં થયેલા પુરાતત્વીય સંશોધનો પણ તેમાં સાક્ષી પૂરે છે. સાથે જ ભારતના કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા જ પ્રદેશોના રંગતી રાય સુધીના અનેક યાત્રાળુઓ અહીં આવી ભગવાન સોમેશ્વરના ચરણોમાં પોતાનું યત્કિંચિત સમર્પિત કરીને ધન્યતા અનુભવતા. દેશ વિદેશના વેપારીઓ અને ભારતભરના યાત્રાળુઓના મુખે આ પ્રદેશની આધ્યાત્મિક સમૃદ્ધિની સાથે ભૌતિક સમૃદ્ધિનો પણ પ્રચાર પ્રસાર થતો રહેતો, જેનું પરિણામ ધન લોલુપ વિધર્મીઓના આક્રમણ તરીકે પ્રવાસે ભોગવવાનું આવ્યું. આ દેશ દેશાંતરના વ્યાપારિક આવાગમનની તથા વૈભવ સંપન્નતાની કથા જરા જુદી રીતે આપણે ત્યાંના કેટલાક ગ્રંથોમાં પ્રબંધોમાં જોવા મળે છે, જેમાં જૈન આચાર્ય મેરુતુંગનો પ્રબંધ ચિંતામણી મુખ્ય છે. ત્યાં પ્રાપ્ત થતા અનેક વર્ણનોમાં ન જઈએ, પણ અહીં વહાણો વેપાર અર્થે આવતા અને એને જરા જુદી રીતે સમર્થન આપતી કથાને આપણે માણીશું. પરંતુ વિરામ બાદ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

ગુજરાતનો એક સમર્થ રાજવંશ એટલે ચાવડા વંશ, ચાપોતકટ વંશ. તેના પ્રથમ શાસક વનરાજ ચાવડાનું આધિપત્ય પ્રભાસ પાટણમાં હતું. તેણે પોતાના પટ્ટાભિષેક એટલે કે આ મહોત્સવ સોમનાથમાં સંભવતઃ કરાવેલો અને પછી અણહિલપુર પાટણની સ્થાપના કરેલી. ચાવડાઓ ત્યારથી ઉત્તમ શાસકો તરીકે પણ પ્રસિદ્ધ થયા. વનરાજનો પુત્ર યોગરાજ અને તેના ત્રણ પુત્રોમાં એક ક્ષેમરાજ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળની વાર્તાને. આ ક્ષેમરાજે એક વાર આવીને યોગરાજને કહ્યું, સોમેશ્વરના સમુદ્રમાં વિદેશી વહાણો આવ્યા છે, તેમાં અઢળક સંપત્તિ છે, આપણે એને લૂંટી લઈએ અને આપણા રાજ્યની સમૃદ્ધિમાં વધારો કરીએ. આમ પણ એવું કહેવાય છે કે વનરાજ પોતે પણ આરંભમાં શાસન સ્થાપવા પૂર્વે બહારવટું ખેડતો અને તેના પૂર્વજો પણ

યોગરાજ તો ઉત્તમ રાજા હતો, રાજધર્મનો જાણકાર. પહેલાં જે થયું તે થયું, હવે આ શાસનને અપવાદ ન હોય. આથી રાજા યોગરાજે કુંવર ક્ષેમરાજની બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ લૂંટ ન કરવા આદેશ કર્યો. પણ યુવાન કુંવરોને વહાણોની અમાપ સંપત્તિ એમને આકડે મધ જેવી દેખાઈ. રાજાજી તો હવે વૃદ્ધ થઈ ગયા છે, તેથી ના કહે પણ સંપત્તિ તો જોશે એટલે સંતોષ પામશે એમ નિશ્ચય કરીને પોતાના લશ્કરી બળથી આ વહાણોની સંપત્તિ લૂંટી લીધી, જેમાં 1000 તેજીલા ઘોડાઓ, 150 મદમસ્ત હાથીઓ અને તે ઉપરાંત કરોડોની ધન સંપત્તિ હતી. બધું જ લૂંટી લઈને રાજા સમક્ષ પ્રસ્તુત કર્યું. યોગરાજ અંદરથી તો ગુસ્સાથી સળગી રહ્યા હતા. ક્ષેમરાજે પૂછી નાખ્યું, હવે કહો પિતાજી, આ કામ સારું કર્યું કે નઠારું? રાજા મૌન, પણ ક્ષેમરાજને તો પોતાનું કાર્ય સારું લાગ્યું હતું ને. તે રાજા પાસે બોલાવવું પણ હતું, તેથી આગ્રહપૂર્વક જવાબ માંગ્યો ત્યારે તેઓ એટલું જ બોલ્યા, કુંવર, જો સારું કર્યું એમ કહું તો બીજાની વસ્તુ લૂંટવાનું પાપ લાગે, અને નઠારું કર્યું તેમ કહું તો તમારા જેવા બીજી બધી રીતે ઉત્તમ કુમારને ખેદ થાય, તેથી મૌન જ સારું. અને પછી શું થયું તે વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભીમરાજને જવાબ આપતા યોગરાજે આ કટુ વેણ કહ્યા. એટલે યોગરાજનું મૌન તૂટ્યું અને અંદર ભરાયેલો ભારેલો અગ્નિ બહાર આવવા લાગ્યો. કુંવર, હવે સાંભળવું જ છે તો એ પણ સાંભળી લો કે મેં પહેલા પણ તમને આ લૂંટ કરવાના કાર્યથી શા માટે અટકાવ્યા હતા. સ્તબ્ધ ક્ષેમરાજ સાંભળી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને હું વાત કરી રહ્યો છું પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળ. મહારાજ, અમારે પણ જાણવું છે આ મોટી સંપત્તિ સહજમાં હાંસલ થઈ શકે તે આપ જાણતા હતા.

આદેશ કેમ કર્યો? કુમાર, એ વિપરીત આજ્ઞા ન હતી, એ જ સાચા રાજધર્મનો આદેશ હતો. અને ઉમેર્યું, તમે જાણો છો કુંવર, આપણા ગુપ્તચરો દેશ દેશમાં ફરે છે ને શું વાત લાવે છે? શું એ વાત ન ગમે તેવી છે? અનેક મહાન રાજ્યોમાં વાત ચાલે છે કે પાટણમાં તો ચોરોનું રાજ્ય છે, ત્યાં લૂંટારુઓ શાસન કરે છે. ને ગદગદ કંઠે કુમારને તે કહેવા લાગ્યા, કુમાર, આપણા આ કલંક સાથે શાસન ન કરી શકીએ. મારે આપણા પૂર્વજોનું આ કલંક સંપૂર્ણપણે ધોઈ નાખવું છે ને એક ઉત્તમ શાસનનો મજબૂત પાયો નાખવો છે. જનકલ્યાણના કાર્યો કરવા છે તો જ બીજા રાજાઓની હારમાં આપણે પણ રાજા કહેવાઈએ. મારા શાસનમાં કોઈ દિનહીન અધર્મી વ્યભિચારી ન હોય એની કાળજી લેવી છે. ચારે દિશાઓમાં યશની પતાકા લહેરાવી છે. પણ હા, તમે તો બધું જ ધોઈ નાખ્યું, આ અપયશનો ભાર લઈને શાસન ચાલશે? ક્ષેમરાજ, તમે પણ રાજકુંવર છો, આજ નહીં તો કાલે તમે પોતે શાસક બનશો, ત્યારે ક્ષુલ્લુક લક્ષ્મીને માટે તમારા રાજધર્મને બદલાવશો? પશ્ચાતાપનો અગ્નિ ક્ષેમરાજને પણ દઝાડવા લાગ્યો. તેથી જ તે બોલી ઉઠ્યો, ક્ષમા પિતાજી, મોટી ભૂલ થઈ ગઈ, પણ હવે હવે શું? યોગરાજ બોલ્યા, હવે શું? હવે કંઈ નહીં સિવાય કે પશ્ચાતાપને અવાજ બદલાયો. પણ થોબો, તમને એમ છે ને યોગરાજ ગરડો થઈ ગયો છે, તો એ પણ જોઈ લઈએ. રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભૃગુરાજની વાત સાંભળીને ક્ષેમરાજ એક ક્ષોભમાં હતા અને કહે છે, ના પિતાજી, અમે સમજી ગયા છીએ. રાજા યોગરાજે એક સેવકને આજ્ઞા કરી, આયુધ શાળામાંથી મારું ધનુષ્ય લઈ આવો. ને થોડી જ વારમાં ધનુષ્ય આવી ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. તે પુસ્તકના પ્રકરણ 10 અને જેનું નામ છે વેરાવળ, તેની વાર્તા આપણે માણી રહ્યા છીએ. યોગરાજ કહે છે, તો મારા યુવા કુમારો, મારા કુળના કલંકને વિસ્તરનાર પરાક્રમીઓ, લો આ ધનુષ્ય, જેનામાં બળ હોય તે ચડાવો એની પણછ ને. પણ કોઈ કુમાર એ બળ બતાવી શક્યો નહીં, ને યોગરાજે ક્ષણ માત્રમાં એ ધનુષ્યની પણછ ચડાવી દીધી અને કહ્યું, સમજ્યા પરાક્રમીઓ, કયા બળ ઉપર ભાવી રાજા તરીકે તમને સન્માનવું એ કહેશો? મહારાજ, તો અમને દંડ આપો, શિક્ષા કરો, શાંત થાવ, બધા જ કુમાર કહી ઉઠે છે. ને પછી આંખોમાં ક્રોધની લાલીમાં, મોં પર કલંકની કાલીમાં અને એ બંનેની ઉપર રાજધર્મના પાલનની તેજસ્વી

શાસ્ત્ર એમ કહે છે કે રાજાઓના આદેશનું ઉલ્લંઘન થાય, સેવકની રોજી બંધ થાય અને સ્ત્રીઓની એટલે કે પતિથી અલગ પથારી થાય, તે શસ્ત્ર સિવાયનો તેનો વધ કહેવાય. નીતિશાસ્ત્રના આ વચન અનુસાર તો તમે મારા વધને વિના શસ્ત્રે જ કરી દીધો છે. તમને શી શિક્ષા હોય? પુત્રોએ અને પ્રજાએ પણ ઘણા વાર્યા છતાં દ્રઢ નિશ્ચય યોગરાજ 120 વર્ષની વયે ચિતા પ્રવેશ કરીને મૃત્યુને વર્યા. અહીં યોગરાજના દેહાવસાનની કે ઉત્તમ શાસક બનવાની પુત્રોને આપેલી પ્રેરણાની વાત તો છે જ, પણ તે સમયે ઈસુના 9મા શતકમાં દૂર દૂર દેશાવર્તી વહાણોમાં માલ સોમનાથમાં ઠલવાતો અને એ માલ કેટલો વિપુલ માત્રામાં હશે અને પ્રવાસની સંપત્તિમાં કેટલો ઉમેરો દિન પ્રતિદિન થતો હશે તે દર્શાવવાનો આવી તો બીજી ઘણી વાર્તાઓ આ પુસ્તકની આપણે માણવાની છે, જે જાણીતી પણ આપણા માટે અજાણી છે. તમારી સાથે જોડાયેલા રહો, વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલન.

कुंड का वेरो माफ नाम छे प्रकरण 11 અને હું છું આરજી એઆર રેડિયો પાલનપુર પર આપ સૌને સંભળાવી રહ્યો છું સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર ઈસવીસન 1026 ની જાન્યુઆરી એક પ્રચંડ વાવાઝોડું નામે મહમદ ગજની ભગવાન સોમની ધરતીને કમરોળી ગયું આખા ભારતના હિન્દુ સમાજનું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ વિશ્વ આખામાંથી આવતા વહાણોમાંથી ઠલવાતી સમૃદ્ધિનું ધામ સોમનાથ સૂર્ય શક્તિ અગ્નિ વિષ્ણુ અરહત બુદ્ધ પાશુપત બધી જ આધ્યાત્મિક વિચારધારાઓથી પ્રફુલ્લિત સોમનાથ ધર્મ અર્થ કામ મોક્ષ બધા જ અર્થોથી માનવ માત્રના જીવનને સાર્થક બનાવતું સોમનાથ માંદ જનુની તલવાર બળે નષ્ટ ભ્રષ્ટ અને ધ્વસ્ત થઈ ગયું સૃષ્ટિ સ્થિતિ વિનાશના દેવનું સ્થાનક જ વિનાશના વિભિષિકમાં પરખાઈ ગયું કહેવાય છે કે ઓછામાં ઓછા 50,000 નિષ્પ્રાણ શરીરો માટે ગંદા પગ મૂકીને મહમદ શિવલિંગે પહોંચ્યો સર્વસ્વ લૂંટાઈ ગયું અપાર સમૃદ્ધિ અપરિમેય સંસ્કૃતિ સંસ્કારો શીલવંતીઓના શીલ અને બ્રહ્મ દેવતાઓના પાવન વિનાશ જ વિનાશ બચ્યું તો માત્ર ખંડેર નગર ધ્વસ્ત દેવાલય અને માનવ માત્રના ચિત્તમાં કેવળ દૈત્ય પરંતુ આ તો ચિરંતન ચેતનાનું કેન્દ્ર દિવ્ય ઉર્જાઓનો અદ્ભુત ખજાનો અહીં સતત વિદ્યમાન નવો અવતાર સોમનાથના શિવ મંદિરે ફરી ધારણ કરી લીધો પોતાની જ રાખમાંથી ફરી સજીવન થાય એવા દેવહુમા પક્ષીની જેમ આળસ કંખેરીને જાગૃત થતા પવિત્ર સૂરમાની જેમ સોમનાથ પુનઃ જાગૃત થઈ ગયું ફરી ઉપાસના આરાધના શરૂ થઈ અને સોમેશ્વર યાત્રાઓ અને મેળાઓ આરંભાયા ફરી દેશ વિદેશના વેપારીઓના આગમન શરૂ થયા અને ફરી પોતાનું સર્વસ્વ દેવના ચરણોમાં સમર્પિત કરવાની એષણા ધરાવતા યાત્રિકોનો પ્રવાહ હિરણ કપિલા અને સરસ્વતીની જેમ ભગવાન શિવશંકરની દિશામાં આગળ વધી રહ્યો મહાવિનાશને હજુ એકાદ સદી માંડ વીતી શું વિરામ બાદ મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દિવસની વાત છે. અણહિલપુર પાટણથી સોમનાથ પાટણના માર્ગ ઉપર એક મોટો રસાલો હાથી ઘોડા પાલખી સાથે આગળ વધી રહ્યો છે. મંગળવાદ્યો વાગી રહ્યા છે, ઠેર ઠેર વિસામો લે છે અને ત્યાં ભક્તિ વચનને દાનનો પ્રવાહ વહેવા માંડે છે. વરઘોડો પહોંચે તે પહેલાં તેના સમાચાર ગામે ગામ પહોંચી જાય છે ને ગામે ગામ તોરણો બંધાય છે, સામૈયા થાય છે. દૂર દૂરથી પાટણપતિનો કુક કુટ ધ્વજ ફરકતો દેખાઈ રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને આપણે વાત કરી રહ્યા છીએ 11મું પ્રકરણ મુંડકા વેરો માફ નિવારતાની. બર્બરક જીષ્ણુ અવંતી વિજેતા ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના માતાજી મલ્લદેવી એટલે કે મીનળ દેવી જાતે સોમેશ્વરના દર્શન પૂજન અર્ચન કરવા પધારી રહ્યા છે. પછી તો ઉલ્લાસ ને ઉત્સાહ હોય જ ને, પણ અરે અચાનક રસાલો થંભી ગયો. મહારાણીએ જોયું કે કેટલાક કાપડી બાવાઓ અકિંચન સાધુ જેવા યાત્રિકો સામેથી આવી રહ્યા છે. એક બે એમ કરતા કરતા અનેક મહારાણી દાસીને મોકલીને એવા યાત્રિકોને પાસે બોલાવે છે. ખાધા પીધા વિના માત્ર શિવ શંકરને ભજતા જતા એ યાત્રિકો પાસે કોઈ સામાન પણ નથી. રસ્તામાં કોઈએ આપ્યું તો ભોજન થયું, નહીં તો ઉપવાસ. દાસીએ બોલાવી આણેલા યાત્રીઓને મહારાણીએ પૂછ્યું, કેમ કઈ બાજુથી પધારો છો, ક્યાં ગયા હતા? મહારાણીજી, અમે ભગવાન સોમનાથની યાત્રાએ ગયા હતા. તો કર્યા પ્રભુના દર્શન? કેવો સોહાય છે મારો ભોળોનાથ. રાણીબા, કેવા ભગવાન ને કેવા દર્શન! અમે તો અધવચથી પાછા ફર્યા, જેવી એની મરજી. અરે એમ તો કેમ બને, મારા ઈષ્ટદેવના દર્શન કરવા જાવ ને માર્ગમાંથી પાછા ફરો, આવું તો કેમ બને? જવા દો ને રાણીબા, ભોળાનાથ ઈચ્છશે તો ફરી ક્યારેક દર્શન કરીશું. એમ નહીં, તમે કંઈક છુપાવો છો, કહો તો ખરા, દર્શન કેમ થયા નહીં? રાણીબા, રહેવા દો, અમે ગરીબ. અને આ અધૂરા વાક્યની વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અમે ગરીબ ન બને, મારા પુત્રના શાસનમાં યાત્રાળુઓ પાછા ફરે, યાત્રા અધૂરી રહે, ન બને. મને કહો, શું કોઈ અવરોધ છે? કોઈ દુષ્ટો માર્ગમાં લૂંટી લે છે? કોઈ વિધર્મી અનાચાર કરે છે? છે શું? એવું કંઈ જ નથી મહારાણીજી, પણ આપને કહેતા જીભ ઉપડતી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તો જાઓ અભય વચન, તમને કંઈ નહીં થાય, પણ કહો તો ખરા, તમારી યાત્રા અધૂરી કેમ રહી? તો સાંભળો રાણીબા, પણ અમારા પર ક્રોધ ન કરતા. અરે તમે કહો તો ખરા, મને અકળામણ થાય છે. માતાજી, અહીંથી થોડા અંતરે બાહુલોદ ગામ આવે છે, બધા જ સાધુઓ કહે છે. જવાબ મળે છે મીનળ દેવીનો? હા, મને ખબર છે ને. તે પછી સોમનાથ ઢોકડું, હા, એ બાહુલોદ પાસે એમ કહેતા તો અટકી જાય છે સાધુઓના પ્રતિનિધિ. હા હા, કહો ને, બાહુલોદ પાસે શું છે? મીનળ દેવી અધિરાયથી પૂછે છે. બાહુલોદ પાસે રાજ્યના પંચકુલ કર ઉઘરાવનાર અધિકારીનું થાણું છે, ને એ પંચકુલ યાત્રાળુઓ પાસેથી યાત્રાવેરો વસૂલ કરે છે. ઓ, એમ વાત છે? ઉદ્ગાર સાથે રાણીબા બોલે છે. પ્રતિનિધિ કહે છે, હા માડી, અમે ગરીબ ગુરબા આ મુડકા વેરાના નાણાં લાવીએ ક્યાંથી? અરે હા, તમારી પાસે તો પહેરવાના પૂરતા કપડાં પણ નથી, રાણી પ્રત્યુત્તર વાળે છે. ને રાણીબા ગુસ્સો ન કરતા, પણ આપણા પાટણના શાસનમાં જ આ થાય છે તેવું પેલા સાધુઓના પ્રતિનિધિ કહે છે. મહારાણી મીનલ દેવી હતપ્રદ, અને એમને ગુસ્સો તો ન આવ્યો, પણ રડવાનું આવી ગયું. ભોળાનાથના દર્શન જવા માટે વેરો, મારો ભસ્માંગ રાગ ધનથી તોડાય? અને પછી એ રાણીએ જે વાત કરી, એમના પુત્રને રજૂઆત કરી, ત્યારે શું થયું તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. જ્યારે યાત્રાળુઓ રાણીબાને, મીનળ દેવી રાજમાતાને વાત કરે છે કે યાત્રાળુઓનો વેરો લેવાય છે પાટણના શાસનમાં, ગ્લાની અનુભવે છે અને કહે છે, ન બને, ન જ બને. ને મહારાણીને એ લાગણીના આવેશમાં પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એક આવી જ અકિંચન નારી પોતે જ તો શંભુની યાત્રાએ જઈ રહી હતી, અને સોમેશ્વરના શરણે જવા માર્ગમાં કરવેરો ઉઘરાવનાર આવી ચડ્યા, અને દર્શન તો ન જ થયા, પણ પોતે અન્ન જળનો ત્યાગ કર્યો, અને એ મૃત્યુંજય મોકલેલા મૃત્યુને શરણ થઈ ગઈ. પણ ત્યારે અજ્ઞાત માનસમાં પ્રતિજ્ઞા કીધી, વેરો હું બંધ કરાવીશ જ, અને આ પ્રતિ

ઈનર દેવીને સાધુઓએ જ્યારે પોતાના આ અધ વચ્ચે પાછા ફરવાના પ્રવાસની વાત સાથે વેરાની વાત કહી ત્યારે એ માનસ પટ પર ફરીથી તાજો થયો. હવે શું થશે? વાર્તા આમ તો જાણીતી પણ લાગે છે, પણ આ આખા ઘટનાક્રમમાં જે વેરાવળ અને સોમનાથની વાત છે એનું હાર્દ છે, મીનળ દેવીનો હુકમ, પોતાનો પુનર્જન્મ અને પુત્રને કરવાની વાત એ રજૂઆત નહીં પરંતુ સચોટદાર હુકમ છે તે વાત સમજવા જેવી છે. આ બધી જ વાતોનું અનુસંધાન માણીશું આવતા એપિસોડમાં, એટલે કે આવતા અઠવાડિયે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: અમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
3: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
3: એક વખત એક ગામમાં એક ધોબી રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતા. કૂતરો તેના ઘરનું રક્ષણ કરતો અને ગધેડો તેના કામમાં જે કંઈ ભારે કપડાં હોય તે ઊંચકવાનું કામ કરતો. ધોબી તેના કૂતરાને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ તે ધોબીને જોતો હતો ત્યારે તે કૂતરો ધીમેથી ભસતો અને તેની પૂંછડી પટપટાવતો અને તેને વાલ કરતો અને ધોબી પણ તેના માથે હાથ ફેરવતો અને વાલ કરતો. ગધેડો આ જોઈને ખૂબ ચીડાઈ જતો અને તેને કૂતરાની ઈર્ષ્યા આવતી. તે મનમાં વિચારતો, અરે રે, મારા નસીબ કેવા છે. મારો માલિક મને તો કેવું દુઃખ આપે છે. મારી ઉપર કામનો બોજો મૂકે છે અને મજૂરી કરાવે છે. મારે પણ મારા શેઠને ખુશ કરવા માટે કૂતરા જેવું કરવું જોઈએ. હવે એક વખત ધોબીને આવતો જોઈ તેણે પણ કૂતરાની જેમ પૂંછડી પટપટાવી

અને થોડું ભોંક્યો અને તેના પગ ઊંચા કરી અને તેના માલિક પર મૂકવા લાગ્યો. પણ પેલો ધોબી ગધેડાનું આવું વર્તન જોઈ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે આ ગધેડો ગાંડો થઈ ગયો છે. તેણે તેને લાકડી વડે ખૂબ માર માર્યો અને ગધેડાના રામ રમી ગયા.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટ્ટાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વર્ણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગોવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુ

લોકોને ડરાવી શકીએ તેમ છીએ। પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું। એટલામાં ઘુવડની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ઘુવડ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ઘુવડની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે।

લાગ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું, હું તને જોઈ લઈશ, આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે, એમ કહી ઘુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ઘુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ઘુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ઘુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર હૂંકતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ઘુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ઘુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધી ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી, યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ઘુવડની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ઘુવડની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ઘુવડી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ઘુવડને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ઘુવડ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ઘુવડ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું.
પવનનો સપ

0: કાંટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: હર ઘર

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી.

0: ગઝલ કે શેર શાયરી
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર

दिल मचल रहा है, रंग बदल रहा है। दिल मचल रहा है, रंग बदल रहा है।

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: છું પાલનપુર, હું છું આરજે પૂજા. આજે રૂપલ બેન આવ્યા છે જે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે જે મારી પણ પર્સનલી ફેવરેટ છે. તો રૂપલ બેન, તમે અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો?
1: સૌપ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે આભાર તમારો પૂજા. જે હું વાનગી લઈને આવી છું એનું નામ છે અંગુરી બાસુંદી.
0: અચ્છા, તો અંગુરી બાસુંદી એટલે આમાં થોડું આ નામ વિશે જણાવશો?
1: નામમાં તો એવું છે કે અંગુરી બાસુંદી એટલે કે આમાં જે આપણે જે મટીરિયલનો યુઝ કરવાના છીએ એની જે ગોળીઓ બનશે ને એ અંગુર જેવી નાની નાની હોય છે. અને બાસુંદી એટલા માટે કે આપણે આ વાનગીમાં દૂધનો ઉપયોગ કરીશું, એટલે એનું નામ આપણે બાસુંદી આપીએ છીએ. આનું ડિટેલમાં નામ કેમ પડ્યું એનું તો મને પણ ખ્યાલ નથી, બટ આ વાનગી કેવી રીતે બનાવી એનું મને ખ્યાલ છે.
0: હા, તો જરૂર અમારા શ્રોતા મિત્રોને જણાવશો. પણ મને પણ આમ નાનપણથી હું જોઉં, મારી મમ્મી પણ ઘરે બનાવતી હોય, પણ એટલી મસ્ત અને મીઠી લાગે ને કે આમ કેટલાય આમ થાય કે કેટલી વાર પી જઈએ આપણે.
1: હા, અને કેવું હોય છે કે આ એવી વાનગી છે કે આપણે મેરેજ ફંક્શનમાં પણ તમને જોવા મળશે. યા તો તમારી
0: જગ્યાએ આપણે જોતા જોઈએ છીએ કે રિસેપ્શનમાં, મેરેજમાં આનો એકદમ મોટો ઉપયોગ થતો હોય છે.
1: હા, અને તમારા ઘરમાં પણ અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય ને કંઈક અગર પ્રી પ્લાનિંગ હોય કે કોઈ આવવાનું છે
0: એટલે કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ.
1: હા, ઇન્સ્ટન્ટ એટલે કે ખબર હોય કે એક કલાક પહેલાથી આપણને ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આ વાનગી આપણે ઘરે બનાવી શકીએ. અને એક કલાક જેટલો સમય લાગે છે વાનગી બનાવવા માટે.
0: તો તમે આ વાનગી ક્યાંથી શીખ્યા?
1: એકચ્યુઅલી આ વાનગી મને મારી મમ્મીએ શીખવાડી. મારી મમ્મી બહુ સારા એવા કૂક છે.
0: તો એકવાર જરૂરથી તમારી મમ્મીને પણ અમારા સ્ટુડિયોમાં જરૂરથી લઈ

0: મેં આવજો. શ્યોર શ્યોર પૂજા, નેક્સ્ટ ટાઈમ અગર આવો કોઈ પ્રોગ્રામ હોય યા કંઈ નવી વાનગી હોય તો હું શ્યોર મારી મમ્મીને સ્ટુડિયોમાં લાવીશ અને એમના થ્રુ આપણે એક નવી વાનગી શ્રોતા મિત્રોને શીખવાડીશું, યા તો એમને પણ આ નવી કોઈ વાનગી એ શીખવાડે તો વધારે ફરક પડશે.
1: અચ્છા, તો આમાં કઈ કઈ સામગ્રી જોશે?
0: આમાં જે સામગ્રી જોઈશે ટોટલ આપણે ઘરમાં 5 સભ્યો માટે બની જાય એટલા પ્રમાણની સામગ્રી છે.
1: હા, તો નોર્મલી આ વાનગી બનાવવા માટે ઘરમાં વસ્તુ મળી જશે કે બહારથી લાવવી પડે?
0: મોસ્ટ ઓફ તો મળી જતી હોય છે. જો ઘરમાં આપણે અવારનવાર કંઈક નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ તો મમ્મી લોકોને ખબર હોય છે તો મોસ્ટ ઓફ તો મળી રહેશે, પણ અમુક જો એવું હોય કે એક બે વસ્તુ ખૂટતી હોય તો એ તમારા નજીકના કરિયાણા સ્ટોર્સમાં મળી રહેતી હોય છે. વધારે એટલું કંઈક યુનિક નથી નામ કોઈ સામગ્રીનું કે ના મળી રહે. તો આમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને કહી દઉં છું અને શ્રોતા મિત્રોને પણ વિનંતી છે કે નોટ ડાઉન કરી લે. 2 લિટર દૂધ, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો, 2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો ભૂક્કો, 2 ટેબલસ્પૂન બદામની કતરી અને 1 ટેબલસ્પૂન ચારોલી.
1: એકવાર ફરીથી જણાવી દેશો જેથી કોઈ જો રહી ગયું હોય તો ફરીથી નોટ ડાઉન થઈ શકે?
0: હા શ્યોર, કેમ નહીં. 2 લિટર દૂધ જોઈશે, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો જોઈશે, 2 કપ ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એટલે કે ભૂક્કો, એન્ડ 2 ટેબલસ્પૂન બદામની કતરી, 1 ટેબલસ્પૂન ચારોળી. આ સામગ્રી જોઈશે આપણને.
1: સરસ. તો સામગ્રી તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ વસ્તુઓ લેવાની. હવે નેક્સ્ટ શું કરવાનું?
0: નેક્સ્ટ હવે તમારી પાસે આ સામગ્રી આવી જાય એના પછી તો બહુ ઇઝી છે બનાવવું. પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી લેવો અને પછી એની નાની દ્રાક્ષ, એટલે કે આમાં અંગૂર જે નામ પડ્યું છે ને અંગૂર બાસુંદી, એટલે કે દ્રાક્ષના આકારની નાની નાની ગોળીઓ બનાવી દેવી.
1: એટલે કે અંગૂર દ્રાક્ષ, એટલે દ્રાક્ષ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગૂર એ હિન્દી નામ છે.
0: હા હા, એ હિન્દી નામ છે અને આ જે નામ પડ્યું છે અંગૂર બાસુંદી એવી હિન્દી છે, બટ આપણે લોકોને પણ ખબર પડે કે દ્રાક્ષના આકારની એટલે કે અંગૂરના આકારની ગોળીઓ બનાવવાની છે. તો આ દ્રાક્ષ જેટલી નાની ગોળીઓ બનાવી લેવાની અને ખાંડમાં પાણી નાખીને ઉકાળી લેવું એટલે કે ચાસણી બની જશે. અને ચાસણી એવી રીતે બનાવી કે એનો એક અડધા કહેવાય ને કે આમ આંગળીથી ચેક કરવું પડે અને કે એક અડધો તાર બને ને તો ચાસણી પરફેક્ટ થઈ એમ કહેવાય. તો આ માટે આપણી ચાસણી બની જાય ખાંડમાં પાણીમાં ખાંડ નાખીને ચાસણી બનાવી લેવી અને ચાસણી બની ગયા પછી જે પનીરની આપણે ગોળીઓ બનાવી છે એમાં નાખી દેવી. એ ફૂલી જાય થોડા સમય એને રાખી મૂકવી અને આપણને એનો જે આપણને દેખાઈ આવશે કે ફૂલી ગઈ છે, કેમ કે અંદર પાણી શોષાતું હોય ને. આપણે કંઈ પણ મટીરિયલ ચાસણીમાં ઉમેરીએ, ગુલાબજાંબુમાં પણ એવું મોસ્ટ ઓફ થાય છે કે આપણે ગોળ એના રવા બનાવીને ચાસણીમાં મૂકી દઈએ એટલે ઓટોમેટિક એ એનું ઓબ્ઝર્વેશન કરી લેતું હોય છે,
1: આપણને ખ્યાલ આવી જ જાય છે.
0: એટલે કે આ જે આપણી દ્રાક્ષ નાની નાની જે ગોળીઓ છે એ ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડી.
2: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવે નેક્સ્ટ જે સ્ટેજ છે એમાં આપણે એક વાસણમાં દૂધ નાખી લેવું, ઉકાળવું બરાબર, અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ જાડું ના થઈ જાય, લાઈક બાસુંદી જેવું આપણને ના લાગે ત્યાં સુધી એને ઉકાળવું, પછી એને ગેસ પરથી ઉતારી લેવું, એટલે કે ઠંડુ કરવા મૂકી દેવું, પછી બાસુંદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવું। હવે એમાં પણ આપણે થોડું મીઠાશ એટલે કે ચાસણી નાખવી પડશે, કેમ કે એટલું દૂધ હશે તો એનું જે મીઠાશ છે કેવું હોય છે કે ગોળીઓ તો આપણે ચાસણીમાં મૂકી જ છે, એમાં ઓલરેડી મીઠાશ પકડાઈ ગઈ છે, પરંતુ દૂધમાં પણ થોડી મીઠાશ હોવી જરૂરી છે જેથી કે બાસુંદીનો ફ્લેવર આવે।
2: પણ દૂધ તો આપણે જોતા જ હોઈએ છીએ કે મીઠાશવાળું જ હોય છે, તો એમાં કેટલી ખાંડ અને આમ વધારે ગળી ના થઈ જાય એ પણ જોવા જેવું હોય છે, કારણ કે બહુ ગળી તો પછી હેલ્થ માટે પણ।
1: એક્ચ્યુઅલી કેવું હોય છે કે દૂધ જ્યારે કાચું હોય છે ને ત્યારે આપણને મીઠું લાગતું હોય છે, પણ જેમ મેં કહ્યું કે દૂધ આપણે ગરમ કરવું પડશે, ઉકાળવું પડશે, ત્યારે એની મીઠાશ રહેતી નથી, તો એના માટે આપણે એમાં ચાસણી નાખવી પડે છે જેથી એનો ટેસ્ટ એકદમ મીઠો અને સ્વીટ બને, એટલે એ ટેસ્ટ મેન્ટેન કરવા માટે એને ચાસણી નાખીને હલાવવાનું। એન્ડ ધેન આફ્ટર કે જે પનીરની ગોળીઓ જે આપણે બનાવી છે દ્રાક્ષની, હા એમાં નાખી દેવી, એન્ડ ઇલાયચીનો, ત્યાર પછી ઇલાયચીનો જે ભૂક્કો આપણે કીધું હતું સામગ્રીમાં એ, પછી જે બદામની આપણે છોલેલી જે કતરી છે એન્ડ ચારોળી એ નાખી દેવું એમાં, પછી આખું જે બની જાય છે એને પછી ફ્રીજમાં મૂકી દેવું।
2: બરાબર,
1: ઓકે, ફ્રીજમાં એટલા માટે મૂકવું કે ગરમ ગરમ અંગૂરી બાસુંદી ખાવાની મજા નથી આવતી જેટલી કે ઠંડી આવે ખાવાની મજા,
2: રાઈટ, એ વાત તમારી બહુ રાઈટ કરી,
1: બટ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે વધારે પડતું ગરમ હોય આ વાનગી, એટલે કે અંગૂરી બાસુંદી જ્યારે આપણે બનાવી છે ત્યારે વધારે પડતી ગરમ હશે, તેને થોડું હોમ ટેમ્પરેચરમાં મૂકી રાખો, થોડી ગરમ થઈ ગયા મતલબ એનું ટેમ્પરેચર નીચું આવી ગયા પછી એને રેફ્રિજરેટરમાં મૂકો એટલે કે ફ્રીજમાં મૂકો, જેથી એનું જે મેન્ટેન છે એનું જે હીટ ડિગ્રી ટેમ્પરેચર સારી રીતે એનો ટેસ્ટ ઓબ્ઝર્વ કરશે। અને એવું પણ છે, એક આપણે કંઈક નવું યુનિક કરી શકો કે તમે પનીરની ગોળીઓમાં કહેવાય ને ગ્રીન કલર યુઝ કરો, ફૂડ કલર્સ આવતા હોય છે, તો એ તમે યુઝ કરો તો એ વધારે એટ્રેક્ટિવ બની શકે છે,
2: એનાથી લાગવામાં દેખાવમાં એકદમ અલગ,
1: અને તમે કેસરનું પણ ગાર્નિશ કરી શકો છો એના ઉપર। તો આ પ્રમાણે અંગૂરી બાસુંદી એક કલાકમાં રેડી થઈ જાય છે 5 લોકો માટે, ઘરમાં 5 લોકો સભ્ય હોય તો જે પ્રમાણેનું મેં મટીરિયલ કીધું એ તમે યુઝ કરી શકો છો, અને એના કરતાં વધારે સભ્યો હોય તો તમે મટીરિયલની થોડું વધઘટ કરી શકો છો।
2: સરસ, તો આ એક કલાકમાં જ તૈયાર થાય એવી વાનગી છે?
1: હા હા,
2: ખૂબ જ સરસ, થેન્ક યુ રૂપલબેન, તમારો બહુ જ આભાર કે તમે આજે આટલી સરસ વાનગી અમારા શ્રોતા મિત્રોને જણાવી।
1: તમારો પણ આભાર પૂજા, અહીંયા મને રેડિયો સ્ટેશનમાં બોલાવવા માટે એન્ડ આ વાનગી સાંભળવા માટે,
2: અને એક વાત પક્કું કે તમે હવે જ્યારે પણ આવો ત્યારે તમારી મમ્મીને જરૂરથી સાથે લાવજો।
1: હા, શ્યોર।

મિત્રો, તમે આજે સરસ મજાની વાનગી અંગૂરી બાસુંદી વિશે જાણ્યું ડિટેલમાં. તો હવે આપણા આવતા વાનગી એપિસોડમાં એક નવી વાનગી સાથે હું આરજે પૂજા. ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શ્રોતા મિત્રો, તો આપ પણ આપના સ્નેહીઓને આ જ પ્રકારે બર્થડે વિશ કરી શકો છો વોઇસ મેસેજીસ દ્વારા. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર કે આપણા ફેસબુક પેજ પર તમે તમારા સ્નેહીનું નામ, બર્થડે તારીખ અને આપનો સંદેશો મોકલી આપો. રેડિયો પાલનપુર આપના તરફથી તેઓને બર્થડે વિશ કરશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से.
2: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અમારું કોઈ આઈડિયા એવી એવું નથી કે પિક્ચર એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કંઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાઉ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા એન્ડ જસ્ટ કોઈ માનતું જ નહોતું કે આ ચાલે. એટલે અમે લાવા રહી હતા યુટ્યુબમાં બી, અમે એમ સાઈડમાં અમારી પાસે કોઈ કેબિન નહોતું, અમે લોકો બેસવાની ચેર બી નહોતી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના કેન્ટીન નહીં, ત્યાં છે ને બોક્સીસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના ક્યુબિકલ્સમાં, ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડી ના બોક્સીસ હતા મોટા, આપણે કાર્ટન્સ જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી એવરી વીક.
1: હા,
0: વી યુઝ ટુ ડેવલપ, આ રીમેક કરીએ બીકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ, આ લઈએ. બિલ્ડિંગ પ્રોજેક્ટ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ ડિડન્ટ વર્ક, તો બંધ થઈ ગઈ. તો પછી હું શું કરું? ઇટ વોઝ વેરી ટ્રિકી ટાઈમ બીકોઝ ફિલ્મ બનતી નથી, કેમ કે ફિલ્મ બનવા માટે ત્યાં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વે ટુ મેક ફિલ્મ્સ એટ ધેટ ટાઈમ. યુ નીડ અ સ્ટાર્સ, યુ કાન્ટ મેક અ ફિલ્મ બીકોઝ યુ ડોન્ટ હેવ એક્સેસ ટુ સ્ટાર્સ. બીજું શું છે, ટીવી ટીવી મારાથી લખાતું નહોતું, કેમ કે મારી સેન્સિબિલિટીઝ મેચ નથી થતી, અને હું ટ્રાય બી કરું ને તો દે વર નોટ વેરી એક્સેપ્ટિંગ ટુવર્ડ્સ મી એઝ અ રાઇટર બીકોઝ મારો વોઇસ થોડો અર્બન હતો એ ટાઈમ પર. ફિલ્મ બનતી નથી, ટીવીમાં ચાન્સ નથી મળતું, કરે શું માણસ. ત્યારે આવ્યું એનિમેશન,
1: ઓકે,
0: ધ મિડ ગ્રાઉન્ડ. બધી લાઈફમાં જે બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા,
1: બધું
0: એ બધું, ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ બીકોઝ ઇન રાઇટિંગ એનિમેશન યોર ઇમેજિનેશન ઇઝ
1: એન્ડલેસ.
0: તો એવરી વીક હું એક નવું પ્લાનેટ બનાવતો હતો, એક નવું મોન્સ્ટર બનાવતો હતો, અને પછી ડિશુમ ડિશુમ ફાઇટ કરાવીને પ્લેનેટને બ્લો અપ કરતો હતો, અને મોન્સ્ટરની આઈ યુઝ ટુ કિક ધ મોન્સ્ટર્સ એસ. ધેટ કાઇન્ડ ઓફ
1: સુપર
0: ગ્રેટેસ્ટ વે ઓફ રાઇટિંગ. લાઈક 6 year ઓલ્ડ મી વુડ બી વેરી હેપી, યુ નો, ઇફ ઇફ ઇફ ધે ન્યૂ. આઈ રોટ અ લોટ ઓફ શોઝ, આઈ રોટ આઈ થિંક આઈ હેવ કરન્ટલી રિટન 200-300 એપિસોડ એનિમેશન નામે ઠોકી દીધા છે, કેમ કે એ જ મારી રોજી રોટી હતી. હું અને મારો એક ફ્રેન્ડ હતો સંદીપ પાટીલ, બંને વિસલિંગ વુડ્સના જ.
1: ઓકે,
0: અને સંદીપ બી એનો જસ્ટ નાનો છોકરો બોર્ન થયો હતો, તો હી ઓલ્સો વોન્ટેડ લાઈક આઈ વોન્ટ માય સન ટુ વોચ સમથિંગ કુલ દેટ આઈ હેવ રિટન. સો વી રોટ અ લોટ ઓફ શોઝ ફ્રોમ ગજ્જુભાઈ કરીને ડિઝની ચેનલ પર હતું, વી ફોર વિરાટ કરીને ડિઝની ચેનલ પર હતું, રોલ નંબર 21 કરીને એક શો હતો એ મેં લખ્યો હતો, અસ્ત્રા ફોર્સ વિચ આર અમિતાભ બચ્ચન વોઇસિંગ ઇટ.
1: અચ્છા,
0: યા દેટ વોઝ ધેર. પછી વિયર્ડલી આપણે બાલિકા વધુ વોઝ અ બિગ હિટ, સો એની એનિમેટેડ સિરીઝ બની હતી છોટી આનંદી, એ બી લખ્યું. તો એન્ડ છોટી આનંદી બી મેડ અ સુપર હીરો ઇન ટુ અ ગ્રેટ ફન. રબીશ મની,
1: રબીશ મની,
0: એક્ઝેક્ટલી ઓડિયન્સ લિમિટેડ. સો ઇટ વોઝ વેરી, યુ હેડ ટુ ડુ ક્વોન્ટિટી ઓફ વર્ક, પણ એમાં શું થાય કે ક્વોન્ટિટી ઓફ વર્ક કરીને તમારું એક ડિસિપ્લિન સેટ થતું કે રોજ સવારે ઉઠીને લખવાનું, એટલે
1: એક્સરસાઇઝની જેમ ટેવ પડતી
0: જાય. કરેક્ટ. તો એમાં એક ડિસિપ્લિન સેટ થઈ ગયું, નરેશન કરવાનું જે કલા હોય એ થઈ ગઈ, કેમ કે કોઈ વાંચતું હોય નહીં, એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી અને મજા આવતી હતી.
1: પછી મીનાક્ષી
0: ના, પછી મને એક રિયલાઇઝેશન આવ્યું, કેમ કે હું જ્યારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેઝ યુ ડન, અને હું દેખાડતો હતો એનિમેશન. નો વન ટુક ઇટ સિરિયસલી બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ, વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા. બજેટ પ્રોબ્લેમ, ઇમેજિનેશન પ્રોબ્લેમ,
1: ટેકનોલોજી ઇશ્યુઝ,
0: એન્ડ આઈ ડોન્ટ થિંક
1: એ વખતે હતા, હવે નથી.
0: હા, આઈ થિંક નાઉ વિથ એઆઈ

0: ઓલ ઘણું બધું બદલાઈ ગયું છે. પણ એટલે હું પાછું એનિમેશનમાં ઘૂસવાની ટ્રાય કરું, એટલે ઘૂસું છું ઓલરેડી. હું લખું છું કેમ કે એઆઈ હેઝ મેડ એનિમેશન મચ ચીપર, બટ આઈ થિંક ઇવન લાઈક અ બેસ્ટ આર્ટિસ્ટ આર નોટ વર્કિંગ ઇન ઇન્ડિયા, અ બેસ્ટ આર્ટિસ્ટ આર વર્કિંગ ઇન્ટરનેશનલ. તો પછી યુ આર ગેટિંગ ધ વર્સ્ટ ઓફ ધ, યુ આર નોટ ગેટિંગ આર્ટિસ્ટ, યુ આર ગેટિંગ
1: ટેકનિશિયન.
0: ટેકનિશિયન ત્યારે હું એક માણસને મળ્યો, આદિત્ય ધર.
1: ઓકે, કોણ કોણ?
0: આદિત્ય ધર કરીને એક ડાયરેક્ટરને મળ્યો. યસ,
1: નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ.
0: નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ, બટ ધેટ ટાઈમ
1: ક્યાં મળ્યો મારો, એટલે મારી, હું જનરલી સવાલો લખતો નથી, અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું.
0: હા,
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો?
0: ક્યુટ સ્ટોરી છે. હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી. આદિત્ય ફિલ્મ લખતો હતો પણ એને ફિલ્મ ડાયરેક્ટ કરવી હતી, અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ. તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું, તો ત્યાં જઈને હી વોઝ ધેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટ્યુબ.
1: ઓકે,
0: યુટ્યુબમાં મેં કામ કરેલું હતું અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ,
1: એન્ટેના ઉભા થઈ
0: ગયા. એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર. અરે યાર, અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું, તો મને આઈડિયા બહુ ગમી છે એ સુપર હીરો ફિલ્મ.
1: સુપર હીરો ફિલ્મ
0: તો એ ચાલુ કરીએ. એન્ડ વી સ્ટાર્ટેડ રાઇટિંગ દેટ ફિલ્મ. દેટ ફિલ્મ નેવર ગોટ મેડ, બટ દેટ ફિલ્મ ડેવલપ્ડ અ રિલેશનશિપ. પછી અચ્છા, આ નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી. અમે લખતા ગયા, અમે લખતા ગયા સાથે જઈને. આમ સર પ્લીઝ બના લો, બના લો,
1: વેચવાનો પ્રયત્ન કરતા
0: ગયા. ફેન્ટાસ્ટિક નરેટર, ફેન્ટાસ્ટિક.
1: અચ્છા,
0: તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ, હિઝ સ્ટોરીઝ વેરી વેલ. અને હું થોડો નર્વસ, આમ ખબર નહીં, આઈ યુઝ ટુ રિલાય ઓન એમ. પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી
0: હું જતો હતો. પછી મારું એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું. I would reach Andheri at around 11, 1.5 hour travel. 11 to 4, 3, I would be at Aditya's house. Lunch, lunch, line, brainstorm, karine. 4 to 6, I would write what we have discussed with Aditya. And after that, I would write animation at night.
1: Okay.
0: Raat no time, aapne animation no devoted.
1: Aapne roji roti. Haan,
0: roji roti. Ya to gaadi ma. Kemke, maru ek manchan hai. અંધેરીથી બહુ ડર લાગતો હતો.
1: ઓકે, કેમ?
0: ઇટ્સ ફુલ ઓફ સ્ટ્રગલર્સ. એન્ડ એવરી ટાઈમ આઈ યુઝ ટુ ગો ટુ અ કેફે ઓર સિટ એટ અ કેફે ટુ રાઇટ, આઈ યુઝ ટુ બી લાઈક શિટ યાર. અને સી ઓલ્ડ પીપલ સ્ટીલ હસલિંગ, યુ નો. અને મને લાગતું હતું યાર મારું આવું થશે તો શું કરું, યુ નો. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધીસ ગાય.
1: છુપો ભાઈ.
0: હા,
1: હિડન ફિયર.
0: હિડન ફિયર હતું કે યાર આઈ વિલ આઈ બી સ્ટ્રગલિંગ થ્રુ આઉટ, લાઈક એવરી વન ઇઝ ડુઈંગ ધીસ, વોટ ઇફ આઈ કાન્ટ મેક ઇટ, યુ નો. એ મને ડર બહુ હતો, વોટ ઇફ આઈ કાન્ટ મેક ઇટ, એન્ડ વોટ ઇફ હેવ ટુ સ્ટેપ ડાઉન ફ્રોમ માય ઓન લાઈફ સ્ટાઈલ, ઓર વર્સ, વોટ ઇફ માય પેરેન્ટ્સ વિલ નીડ ટુ સ્ટેપ ડાઉન ફ્રોમ માય ઓન ઓર ફ્રોમ ધ લાઈફ સ્ટાઈલ ધેટ ધે હેવ સેટ.
1: કરેક્ટ, ધેટ્સ ધ બિગેસ્ટ ફિયર.
0: સો આઈ સેડ આઈ નીડ ટુ બી વેરી વેરી પ્રેક્ટિકલ અબાઉટ રાઇટિંગ. ઇટ હેઝ ટુ બી ઓલસો અ બિઝનેસ. અનફોર્ચ્યુનેટલી ફોર મી, માય ઇન્સ્પિરેશન વોઝ સ્ટીફન કિંગ. સ્ટીફન કિંગ શું છે? છાપે એટલે છાપે બુક
1: કામ, એકદમ પ્રોડક્ટની જેમ કામ થવું જોઈએ.
0: કરેક્ટ. જોર્જ આર આર માર્ટિન નથી બનવું, યુ નો. હવે મને બનવું છે, યુ નો. યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલસો લિટલ, કાઇન્ડ ઓફ અ થિંગ.
1: પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફમાં કે જ્યાં તમારે દોડતા જ રહેવું પડે.
0: એન્ડ મારી મમ્મી એમ કહે કે યુ નો વોટ, વોટ્સ ધ વર્સ્ટ ધેટ વિલ હેપન, કાઇન્ડ ઓફ અ થિંગ. યુ નો, શી ઇઝ ઓલવેઝ બીન સચ અ સપોર્ટિવ ફિગર, ઓલવેઝ બીન રૂટિંગ ફોર મી. માય બોથ માય પેરેન્ટ, માય મોમ એન્ડ માય ડેડ, ધે બીન લાઈક, don't put your lifestyle lower,
1: na? You work more.
0: Ek baar thai jaye na, pachi you will also do more, you have hard work to make sure that you correct. Can meet that. Make those ends meet.
1: So Aditya ni ne tari dosti ni shuruat sathe kaam karvani, co-working ni shuruat.
0: Co-working.
1: Ek kitla varas sudhi chaliyu ne pachi pehlo project am.
0: So amaru I think ame madya 2013 ma end ma ame be picture lakhya je banya nahi. Pachi te tiju picture ame lakhyu. રસ્તામાં અમે જે આઈડિયા સોચી હતી ને, આદિત્ય હેડ વન આઈડિયા કે એક કામ કરતા, ઇસકો ના રીમેક કી તરફ પિચ કરતા, એ તો ઓરિજિનલ આઈડિયા. ફોક્સ હેઝ ધ રાઇટ ટુ અ ફિલ્મ કોલ્ડ ડેટ.

0: Okay.
1: What if we pitch this film as a remake of Date Night?
0: I said it's similar, the idea.
1: It's kimki about a reference film Date Night. Okay, Fox has the rights to Date Night. And there is a bang bang ban you to. Which was a remake of Night and Day.
2: Correct.
1: So ye strategy use karta. Ye strategy use kari. Same idea. Remake of Date Night kari na, instant green light. चलो राइटिंग शुरू करते पची वी वेंट टू गोवा फॉर वन मंथ टू राइट
2: यू एंड आदित्य
1: यमी एंड आदित्य एंड देयर वाज अनदर फ्रेंड ऑफ हिज कॉल्ड मिथुन हु वाज अ डीओपी एंड नाउ इज अ फैंटास्टिक राइटर थ्री ऑफ अस वर इन गोवा फीफा वर्ल्ड कप चलतो तो हूँ तो फुटबॉल जोतो ना तो हूँ लगतो तो बने फुटबॉल जोता था अने वी बैंड आउट फर्स्ट ड्राफ्ट ऑफ दैट फिल्म पाचा आया Everyone loved it. So it's just fantastic when it comes to
2: Fox ni team ne pan gamyo.
1: Fox ni team ne to bahut gamyo.
2: Freak out.
1: Haan. And ye chal banate hain. And pachi ye logo ek there's a way to compare your script. Whether it deserves to be a remake or not. Yaar in comparison to you. Haan. Theek hai iska to remake bolne ka zarurat hi nahi hai. And then we're like we know.
2: Kyunki apna original idea hai.
1: ये तो बेचने के लिए बोला था
2: मार्केटिंग पीछे थी
1: करेक्ट करेक्ट करेक्ट एंड दैट टाइम देन द कास्टिंग हैपेंड कौन सूरत हैड कम आउट दैट सोनम कपूर फिल्म एंड फवाद वाज हॉट प्रॉपर्टी सो ही वेंट एंड नरेटेड द फिल्म टू फवाद खान
2: ओके मतलब धर्मा में नरेट करवा गया था मैं लोगों
1: ही वाज इन इंडिया वी वेंट टू जेडब्ल्यू मैरिट टू हिज रूम एंड नरेटेड द फिल्म अलोंग विद द फॉक्स का प्रोड्यूसर हां
0: पची
1: And then we narrated the film to a lot of actresses. Eventually, we settled on Katrina because she was gung-ho about the film. Fawad and Katrina, cast done, Aditya Dar directing.
2: Okay.
1: I have co-written it with Aditya. Dharma office. We were like, life is set. Or kya chahiye? And like good big production sets, bane chhe, songs these are composed hai chhe, great DOP and everything, top of the line. You know.
2: Aage.
1: Bas abhi to kya hai? Abhi kya hai? Uri attack happened. Fawad is sent back to Pakistan. Film cannot be cast again. And we were like, shit man, now what? We were like around 2 weeks away from shoot.
2: Kitlu 1 week back.
1: 2 weeks, 2 weeks.
2: 2 weeks from away from shoot.
1: Yeah. And we were like, shit man. And we tried. Kitla bada actors pase gaya. Casted nahi tha tu. Pachi bijo production house bhi aayi gyu tu. Thodo creative differences tha tha. पिक्चर नहीं बनती
0: ये दरमियान में तारी ने आदित्य नो ने मेंटल स्थिति शू थी जरे
1: आदित्य वाज मोर शैटर्ड बिकॉज़ आउ आदित्य साथे तीन बार ऑलरेडी થઈ ગયું છે એટલે એટ ધીસ ક્લોઝ
0: ફવાદ ને પાછો મોકલ્યો જરે અને ખબર પડી કે હવે આ ગયું આ મહાત્માથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન મોમેન્ટ પર જતો રહે તો વોટ વોઝ એ જરે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે તો રાધર ઇન્ફોર્મેશન મળી એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તુને આદિત્ય જ્યારે પહેલી વાર મળ્યા કે ઓ વોટ વોઝ ધેટ મોમેન્ટ અને એમાંથી પછી તમે લોકો કઈ રીતે આદિત્યનું
1: હી વોઝ વેરી શ્યોર કે મારું તો થઈ ગયું બોમ્બેમાં હું આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક
0: અચ્છા
1: યુ નો ઓ હી વોઝ વેરી ડિસહાર્ટન્ડ
0: ત્યારે એના લગ્ન થઈ ગયા હતા
1: એમના ના ના વાત તો બહુ પછી છે ઓકે હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન કેમ કે એટલી વાર થયું છે Poor guy has faced so many times. એ સાથે ગલત થયું છે. પ્રોડક્ટ પ્રોડ્યુસર્સ ને એ સાથે બહુ જ
0: ખોટું કર્યું
1: છે. યુ નો તો એનું મન ઉતરી ગયું હતું કે યાર આઈ કેમ હિયર ટુ મેક મૂવીઝ અગર નથી બનતી તો હું પાછો જતો રહું છું. આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ ફ્રોમ દિલ્હી. એન્ડ ઇઝ અ કશ્મીરી પંડિત. સો એને કઈ દિલ્હીમાં ગોતી લઈશ કંઈ કરવાનું.
2: કાશ્મીરમાંથી કાઢ્યા પછી બી પંડિત સેટલ તો થયા જ.
1: કરેક્ટ કરેક્ટ. એ
2: સેટલ થવાનો એમના સ્વભાવમાં છે.
1: હા અને એને લખવું નહોતું બીજા માટે યુ નો તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ મેં બી કીધું હું બી બેક પેક કરીને હું તો મારા ઘરે જતો રહી છે મે બી ટ્રાફિક ના વધે યુ માઇટ રીચ દિલ્હી ફાસ્ટર ધેન આઈ રીચ સાઉથ બોમ્બે તો પણ મારું શું કે એનિમેશનની દુકાન ચાલતી
2: પણ એ દિવસે તમે કર્યું તમે બંને મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ
1: માય જોબ ઓનેસ્ટલી વોઝ ટુ કંટ્રોલ અધર કુછ ઓર કર લેંગે યાર વોટ્સ ધ સ્ટોરી ઇઝ

0: For a writer, no, there is no money investment. There's only time investment. So like, we'll write something else. We'll continue pitching. Maro tyare shu hatu ke maro Meenakshi Sundareshwar
1: thava upar hatu.
0: Baat chalti thi. You know, main je Vivek sathe lagi thi in a production house called Phantom. અને મારું એનિમેશનની દુકાન બી ચાલતી હતી. એક્ચ્યુઅલી મારી એનિમેશનની દુકાન બંધ થઈ ગઈ હતી ત્યારે. ઓકે. આઈ હેડ ક્રિએટિવ ડિફરન્સ.
1: આ કેટલું સરસ છે ને, આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી
0: જાય. હું દુકાન જ કહું કેમ કે આઈ યુઝ ટુ ટ્રીટ ઇટ લાઈક
1: કરેક્ટ. સવાલ એવી જ રીતે થવું જોઈએ.
0: એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની
1: બરાબર.
0: એબી કરીને એટલું કેમ કે
1: મીનાક્ષી
0: ના મારી એનિમેશન પણ બંધ થઈ ગયું હતું કેમ કે I was in that mind space. So at one point, you know, we had some creative differences with the channel. So I wrote a stinker.
1: Okay.
0: Email, I wrote and I tagged everyone. I'm a writer, not a typewriter, this, that. Because I was like, yeah, I am the coolest writer in Bollywood right now, guys. I was fired after that.
1: But this is a line. I'm a writer, not a typewriter.
0: Yeah, so because they were like, no, you have to write it like this. My vision is not arriving. So, thoda arrogance aavi gayo.
1: Correct. Which is young age.
0: Young
1: such
0: age.
1: Such success. Such big brands.
0: I mean, the allure of success more than actual success, right? Because I would not be successful. But I mean, laigu ke dimag ma
1: successful. Imaginary.
0: Because you're in the cool gang now, right?
1: Correct.
0: You're playing table tennis with like actors. You think you've arrived.
1: Nothing like that. So, then, pehli baat par paacha aavi. Aditya ni.
0: Aditya to.
1: Film ne, collapse ne. સપના તૂટે એનો અવાજ કોઈને સંભળાય નહીં.
0: કોઈને સંભળાય નહીં. હું લખતો હતો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી. તો હું લખવા ગયો એ પિક્ચર. આદિત્ય ગેવ હિમસેલ્ફ અ વીક. હી સેડ યાર વોટ ઇઝ ધીસ બ્લડી ઉરી અટેક વિચ હેઝ ટેકન માય લાઈફ એન્ડ ચેન્જ્ડ ઇટ કમ્પ્લીટલી. માય લાઈફ જ ઉલટી થઈ ગઈ એ અટેક ની વજહથી. એને સ્ટાર્ટ કર્યું રિસર્ચ. ઓકે. એન્ડ હી સેડ યાર ધેર ઇઝ અ ફિલ્મ હિયર.
1: ફિલ્મ હિયર.
0: એન્ડ ધેટ ઇઝ વેર ઉરી ઓરિજિનેટેડ ફ્રોમ.
1: ઓકે.
0: મીનવાઇલ મારું મીનાક્ષી સુંદરેશ્વર બની રહ્યું હતું ફેન્ટમમાં. ફેન્ટમ બંધ થઈ ગયું અને પિક્ચર બી બંધ થઈ ગયું. ધર્મામાં કાસ્ટિંગ કરવાની બહુ ટ્રાય કરી અમે લોકોએ, પણ ડિફિકલ્ટ હતું કાસ્ટિંગ કેમ કે નવા ડિરેક્ટર સાથે કાસ્ટ કરવાનું બહુ જ ડિફિકલ્ટ છે ઇન્ડિયામાં. ત્યારે આવ્યું ધ મોસ્ટ ડિફાઇનિંગ મુમેન્ટ ફોર માય કરિયર પર્સનલી, ધી એન્ટ્રી ઓફ નેટફ્લિક્સ ઇન ઇન્ડિયા. આપણે યા તો ફિલ્મ કરતા હતા યા તો આપણે ટીવી લગતા હતા. નેટફ્લિક્સ આવ્યું તો મારા જેવા રાઇટર્સને એક ચાન્સ મળ્યો ટુ બી એબલ ટુ ટેલ સ્ટોરી. ધી ઇન્ટરનેટ બૂમ રિયલી ગેવ અસ ધી ઓપોર્ચ્યુનિટી. જે કોઈ બી, એટલે વી ડિડન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન સ્ટાર જોઈએ છે આ જોઈએ છે તે જોઈએ છે. એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ નેટફ્લિક્સથી મારું ઘણા બધા પ્રોજેક્ટ્સ આગળ વધ્યા. મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. મીનાક્ષી સુંદરેશ્વર નેટફ્લિક્સ પર છે. મારો શો મિસમેચ નેટફ્લિક્સ પર છે.
1: સુપર હિટ શો
0: છે. ઇટ ઇઝ ડન વેરી વેલ.
1: અને મારો પહેલો શો,
0: મારો
1: વેબ શો, પહેલો
0: મારો એક્ચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો.
1: ઓકે.
0: રિજેક્ટ કરીને હતો અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમ એન્ડ કો કરીને.
1: ઓકે.
0: સો આઈ થિંક બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. Z5 પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો વિચ વોઝ લાઈક રિવરડેલ, કૂલ યંગ એડલ્ટ, એજી kind of a thing. પણ નેટફ્લિક્સ પર જે મિસમેચ આવ્યું દેટ બ્લુ અપ લાઈક એનીથિંગ, યુ નો, એન્ડ દેટ ગેવ મી વેરી વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ બી એબલ ટુ ટેલ ધ કાઇન્ડ ઓફ સ્ટોરી જે મને કેવી હતી, જે મારાથી ઓર્ગેનિકલી આવતી. ઇન ધ મીનવાઇલ આદિત્યની ઉરી બીકેમ ધ બિગેસ્ટ હિટ ઓફ ઓલ ટાઈમ, યુ નો, એટ દેટ પોઈન્ટ. ઇટ ઇઝ આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ પ્રોફિટેબલ ફિલ્મ of all time.
1: Kitna bani thi?
0: I wouldn't know the final number.
1: Okay.
0: But I know that the profit ratio return was the highest that any film ever had.
1: Wow.
0: So
1: ane e pelo fahad pacho Pakistan gayo.
0: Ha.
1: Ane uri e vachche no period ketlo jema Aditya bistra pack karine javano nakki karyo tune pachi uri ya પછી કમ્પલસરી મુંબઈમાં સેટલ જ થઈ
0: ગયો. આઈ થિંક 3-4 મહિના,
1: 3-4 મહિનામાં જ લાઈફ
0: ટુક. નોટ ઉરી આવી નહીં, ઉરી બનવાની શરૂ થઈ. ઉરી વોઝ બહુ ડિફિકલ્ટ ફિલ્મ હતી બનાવવા માટે.
1: માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ.
0: યા,
1: માય મોસ્ટ ફેવરિટ.
0: યા, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. એ જે ઉરીએ જે ઇન્ડિયામાં જે પેટ્રિયોટિઝમનો ફરવર લાવ્યું, જે

0: ऑटोमेटिकली आई फील दैट इंडिया स्टार्टेड लविंग दैट कंट्री अ लॉट मोर, रिकॉग्नाइजिंग द सैक्रिफाइस दैट द आर्मी मेक्स फॉर द कंट्री अ लॉट मोर. इट मेड द आर्मी कूल,
1: करेक्ट,
0: इट मेड लविंग योर कंट्री कूल. आई थिंक ए तरीके से ए रीते उरी हैज बीन अ गेम चेंजर. वेरी गुड थिंग गॉट टू मेक उरी एंड नॉट राज बाकी. એ વખતે ધૂમ રાજબાકી નામ હતું પિક્ચર.
1: ઓકે,
0: રાજબાકી બની ગઈ છે હવે.
1: અચ્છા, હવે બની ગઈ છે, ફાઇનલી હવે બની ગઈ છે.
0: એન્ડ ઇટ ઇઝ અ ફિલ્મ કોલ ધૂમધામ.
1: ઓકે, પ્રતિકવાડી
0: છે, પ્રતિકવાડી જે ફિલ્મ છે.
1: ધેટ વોઝ ઓરિજિનલી,
0: ધેટ વોઝ ઓરિજિનલી રાજબાકી. એની સ્ટોરી અલગ છે, તે આપણે વિલ ગેટ ટુ ધેટ. બટ બટ યા, ઉરી બીકેમ વોટ ઇટ બીકેમ એન્ડ ધેટ્સ વન આઈ જસ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ હિઝ ઓન પ્રોડક્શન હાઉસ. પણ જાણીને એમનું પ્રોડક્ટ, પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું ડિસાઇડ કર્યું ત્યારે હી કોલ્ડ મી એન્ડ વી હેડ અ લિટલ બિટ ઓફ અ ચેટ કે શુડ આઈ કમ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની. એન્ડ દેન આઈ ગોટ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની. અને પછી અમને જે બી પિક્ચરે, જે પિક્ચર અમે લખી હતી, જે અમને બનાવી હતી,
1: જે તમારું ડ્રીમ હતું,
0: જે અમે અમારું ડ્રીમ હતું, અમે એ જર્ની પર શરૂ કર્યું.
1: કયા વર્ષમાં?
0: ધીસ ઇઝ 2022. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું, મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઇડ થયો પ્રોડક્શન હાઉસમાં? B62
0: માં આઈ વોઝ સપોઝ ટુ બી હેડ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇવેન્ચ્યુઅલી આઈ ટર્ન્ડ ઇન ટુ અ ક્રિએટિવ પ્રોડ્યુસર ઓફ ધ કંપની.
1: સુપર.
0: આઈ વોઝ સપોઝ ટુ ડેવલપ સ્ટોરીઝ ફોર B62. ત્યારે ત્રણ જ લોકો હતા એકચ્યુઅલી. હું હતો, આદિત્ય હતા અને એનો ભાઈ લોકેશ હતો.
1: ઓકે, તો યુ જોઈન B62?
0: યા, આઈ જોઈન B62.
1: તમે ત્રણ જણાની ટીમ?
0: હી વોઝ કાઇન્ડ ઇનફ ટુ લેટ મી રાઇટ, બીકોઝ રાઇટિંગમાં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારેય મને કોઈના હાથમાં નથી, અનફોર્ચ્યુનેટલી એવું છે.
1: પણ ફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી હોતી.
0: ના, સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ બી હોય છે.
1: હોય છે?
0: બે બે બે બે રીતે હોય. એક તો કોઈ બીજું બનાવી લે.
1: હા, એ આપણા હાથમાં.
0: બીજું કે કોઈક સ્ટોરીઝનો કોઈક ટાઈમ ટાઈમ છે, જુઓ, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે. કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ.
1: ટ્રુ.
0: સો દેટ ઇઝ ધેટ.
1: હા, સો B62માં તમે લોકોએ ત્રણ જણાએ શરૂ કર્યું.
0: યસ.
1: અને એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ યુ ટુ લેટ
0: મી રાઇટ આઉટસાઇડ. યસ.
1: એ દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી અને B62ની, બંનેની પેરેલલ યાત્રા, યાત્રા આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે?
0: તો B62માં ધ ફર્સ્ટ ફિલ્મ વી ડિસાઇડેડ ટુ ડુ ધૂમધામ. ધૂમધામ રાજબાકીની સ્ક્રિપ્ટ હતી અને અમે લોકો ડિસાઇડ કર્યું કે ધીસ વુડ બી અ ફર્સ્ટ પ્રોડક્શન
1: એઝ અ પ્રોડ્યુસર.
0: એઝ અ પ્રોડ્યુસર અને સિમિલર એટ ધ સેમ ટાઈમ અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા. વી ગોટ અ ડિરેક્ટર ઓન બોર્ડ વિચ વોઝ ધ ડિરેક્ટર કોલ આદિત્ય જામલે. આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે, ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો.
1: બારામુલ્લા બી નેટફ્લિક્સ પર.
0: બારામુલ્લા બી નેટફ્લિક્સ. But it was not supposed to be a right, it was supposed to be a theatrical.
1: Okay.
0: Dhoomdham was also supposed to be a theatrical. And this is just after COVID time. Dhoomdham mate, we were looking for a director. Just before Dhoomdham na, and during the time of Meenakshi Sundareshwar, I had also written a very small film, called a film called Cash.
1: Cash?
0: Yes, Cash.
1: Okay.
0: Amol Parashar, actor, Kavin Dave, from Gujarati. એ લોકોને મળીને અમે લોકો એક નાની પિક્ચર બનાવી હતી, કેશ, વિચ વોઝ અ ફિલ્મ અબાઉટ ડિમોનેટાઇઝેશન.
1: ઓકે.
0: એન્ડ ઇટ વોઝ અ કોમેડી.
1: B62માં?
0: નો, નોટ B62. ઇટ વોઝ વિથ વિશેષ ફિલ્મ.
1: ઓકે.
0: ધ ભટ્ટ. હા. તો વિશેષ ફિલ્મ, તો જે વિશેષ ભટ્ટ છે, યંગ ગાય, કુલ ગાય, વોન્ટ ટુ મેક કુલ ફિલ્મ્સ ઇન વિશેષ ફિલ્મ્સ, વિચ વોઝ મેકિંગ વેરી વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ આ ટાઈમ. તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે, એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું. Hotstar version. Very, very funny film. I don't think a lot of people have seen that film. But I genuinely love that film because it's extremely funny. It's extremely...

0: young, cool, funny. So Aditya had seen the trailer of Cash that time and he's like, this guy's comic timing is really good. So we decided that
1: Dhoom Dhamane aapi.
0: So tyare Dhoom Dham chalu thai, Yami was cast and Scam had come out that time. So we decided, you know what, this guy is damn talented, Pratik Gandhi, let's try and cast Pratik Gandhi in it. So that's when the project came into life. Dhoom Dham is an extremely difficult film to make, but we eventually made it. It was a banging theatrical experience. Whoever saw the film loved it. They were like, this is very, very funny.
2: Crazy film.
0: This is very fun. This is a great, it's a very entertaining film. And it's a kind of film which is a community experience.
2: Full package.
0: Saathe joi ne maja use evu picture. Tyare ame loko e Baramulla bhi saru kari banavani.
1: Okay.
0: Baramulla saru kari banavani at the end of 2022 and the beginning of 2023. Extremely again difficult film to make because we decided to make the film with Manav Kaul.
1: Okay.
0: We did not want to go with we want to go with good actors always.
2: Not the established.
0: Not the established ones, you know, like it, which means that if the ambition of the film is here, the budget of the film is here.
2: Haan.
0: But then that's the struggle.
2: So Baramulla lucky padte hai.
0: Na, main lucky nahi.
2: As a creative producer.
0: I was only a creative producer.
2: मैंने एक वस्तु के सॉरी टू इंटरप्ट
1: क्रिएटिव प्रोड्यूसर के तो रोल एग्जैक्टली सो है इफ आई मीन
0: क्रिएटिव प्रोड्यूसर हिज जॉब इज
1: व्हाट
0: टू मेंटेन द क्रिएटिव
2: आवा तकी मैंने गुजराती में कहे के घणो बदु ऑडियंस
0: सॉरी
2: गुजराती शो गुजराती छे ने घणा बदा लोको ने आई इंस्पायर पण થતા હોય છે
0: કરેક્ટ
2: ફિલ્મો બનાવવા માટે તો એમને ખબર પડે કે
0: અચ્છા
2: ઓકે ધીસ ઇઝ
0: કરેક્ટ ક્રિએટિવ પ્રોડ્યુસર નું કામ એક જ છે मेक श्योर के क्रिएटिवली फिल्म बेस्ट क्वालिटी नहीं होए वाइल बीइंग इन बजट दैट इट इज सपोज टू बी मेड ओके एवरी एस्पेक्ट पिक्चर नो क्रिएटिवली मॉनिटर करवानो फ्रॉम राइटिंग टू कास्टिंग टू माउंटिंग टू गेटिंग एचओडीज टू शूटिंग टू एडिटिंग
2: लाइक अ टीम बिल्डिंग एंड एग्जीक्यूशन
0: यस क्रिएटिवली हर वस्तु सुपरवाइज करवानी होय अने एचओडीज अने डायरेक्टर अने प्रोड्यूसर माथी सौथी बेस्ट निकाळवानु काम निकाळवानु के एनो जे पोटेंशियल छे मेक श्योर ए करवानु के ए लोको पोटेंशियल टू इट्स मैक्सिमम यूज करे छे
1: એટલે સ્કૂલના પ્રિન્સિપલ જેવું કામ
0: સ્કૂલનો પ્રિન્સિપલ જેવું કામ એક્ઝેક્ટલી
2: ક્લર્ક્સ પાસેથી પણ સારું કામ લે પ્યુન પાસેથી પણ સારું લે સિક્રી પાસેથી
0: કરેક્ટ
2: ટીચર્સ પાસેથી બેસ્ટ એડ્યુકેશન
0: ક્રિએટિવલી બેસ્ટ પ્રોડક્ટ નીકળવો જોઈએ એ મારું રિસ્પોન્સિબિલિટી છે
1: યુ નો પછી
0: ધૂમધામ થઈ
2: અને બારામુલ્લા પર
0: બારામુલ્લા શૂટ થઈ બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે -16 ડિગ્રી સેલ્સિયસ કાશ્મીરમાં -16 ડિગ્રીમાં શૂટ કર્યું છે બજેટ બહુ જ ઓછું હતું બારામુલ્લા શોટ ઇન 23 ડેઝ
1: વાવ
0: ઇટ ઇનસેન
2: જસ્ટ
0: 23 ડેઝ
1: એટલે મેં તો એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો નથી બનાવતા
0: હા એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું
1: અને યુ આર સેઇંગ કે માનવ કૌલને કાસ્ટ કરવાનું
0: હતું વી વોન્ટેડ અ કાશ્મીરી હી ઇઝ ઓલસો ફ્રોમ
2: એન્ડ વોટ અ રાઇટર એન્ડ એક્ટર
0: વોટ ઇઝ ફેન્ટાસ્ટિક એન્ડ આઈ થિંક એનું જે પરફોર્મન્સ છે બારામુલ્લામાં
2: અમેઝિંગ
0: ટોપ ક્લાસ સિમિલરલી વિથ ધૂમધામ ઓલસો વી ટુક એક્ટર્સ દેટ વી ન્યુ અ ગુડ એક્ટર્સ ઇફ યુ હેવ અ ગુડ એક્ટર market and all that does not matter correct so then we made a film called article 370 that also we made with Yami this is a Kashmiri pandit he is very very passionate about the Kashmir issue and he wants to tell those stories and I think he can tell those stories better than most people
2: correct
0: kemke
2: first hand experience
0: chemno to e hatu
2: meanwhile 370 jare hatavi sarkare એજ સબ્જેક્ટ પરથી ફિલ્મ બનાવવાનું ત્યારે તો ખૂબ લોકો એના વિશે કોન્ટ્રોવર્સીઝ ક્રિએટ કરવાની પણ કોશિશ કરી
0: કરે કરે
2: તો હાઉ ડીડ યુ આઈ મીન તમને લોકોને કેરેક્ટ અંદરથી હસવું પણ આવતું હશે ને કે યાર અમે તો ફિલ્મો બનાવીએ છીએ અમે સિને માટે તમે
0: આઈ થિંક કોન્ટ્રોવર્સી થોડું પોલિટિકલી ડાઈ ડાઉન થઈ ગઈ હતી
3: હા મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM
4: ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો

વાંચન કરીએ છીએ, સાથે સાથે આપણે ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપણી ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની.

0: जाने दो ना।
1: ओ छोकरा, चलो चलो अंदर चलो, जल्दी करो।

घर।

فرمائش.

अपने फरमाइश

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજા અંજલી ને તમે સાંભળી રહ્યા છો વાર્તારે વાર્તા શો વિથ આરજા અંજલી. આજે તમારી માટે એક એવું પુસ્તક લઈને આવી ગઈ છું જે પુસ્તકનું નામ છે તત્વમસી, અને જેમને લખી છે એ છે ધ્રુવ ભટ્ટ. તત્વમસી નામ સાંભળીને જ તમને એવું થાય કે આ પુસ્તકમાં શું હશે. તેમણે આ લખાણ વિશે કંઈક લખ્યું છે, આપણે શરૂઆત કરીએ એનાથી. નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદા તટે રહેનારા રહેલા ગ્રામજનો, મંદિર નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટ ભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો મારી કલ્પના ઉપરાંત સમાવેશ કર્યો છે. 60 સાલની વાત પશ્ચિમ આફ્રિકાની ડોગોન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે. આ દેશને, તેની પરમ સૌંદર્યમય પ્રકૃતિને અને તેના માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઈચ્છા છે તેટલું અટન દર્શન કરી શક્યો નથી. જેટલું ભર્યો છું એટલા માત્રમાં પણ મને માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી, જોયા હોય તો ત્યાં પણ આવો જ અનુભવ થાત એવો વિશ્વાસ ઊંડે ઊંડે છે. કિશોર અવસ્થાથી મને બે પ્રશ્નો મૂંઝવતા આવ્યા છે. જે માનવીઓ કદી પણ શાળાએ કે ગુરુ પાસે ગયા જ નથી, તેમને જ ભારતીય જ્ઞાનમાં આધારરૂપ મનાતા લખાણોને સર્જન બળ પૂરું પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહ ભાગ પણ તેમનો જ હોય તેવું મને કેમ લાગે છે? અલગ ભાષા, જુદા રીત રિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભારતીય પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ જડે છે. તે શું છે? આનો ઉત્તર મને કદી ક્યારેક તો મળશે. કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય. આથી વધુ આ લખાણ વિશે નથી મારે કંઈ કહેવાનું, નથી કોઈ પાસે કંઈ કહેવરાવવાનું. તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શોમાં આજે એક પુસ્તકની શરૂઆત કરી રહી છું તમારી સામે વાંચવાની. એ પુસ્તકનું નામ છે તત્વમસી, જેના લેખક છે ધ્રુવ ભટ્ટ. આગળ આપણે આ વાતને વધારીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો વાર્તાની વાર્તા શો. આજે હું તમારી સમક્ષ એક પુસ્તક વાંચવા જઈ રહી છું. એ પુસ્તકનું નામ છે તત્વમસી. એના લખાણ વિશે મેં એની પ્રસ્તાવના તમારી સમક્ષ રજૂ કરી અને હવે આપણે આ પુસ્તકને આગળ વધારીએ. લે, ખાઈ લે. સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે, હું ગાઢ નિંદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં, એમ સ્વર અને શબ્દ ઓળખવાનો પ્રયત્ન કરવો પડે છે. લે, ખાઈ લે. નિર્જન વનો, નિશબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલા તીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખા પાંખા શબ્દો સ્ત્રી સ્વરના છે એટલું જાણી શક્યો. મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ પથરાળ નદી તટ પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગના ઘાઘરી પુલકા પહેરી તે ગોઠણ ભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, લે, ખાઈ લે. તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે. મહામહેનતે હાથ ઊંચો કરીને હું તે મકાઈ લઉં છું. ધીમે ધીમે મારી સ્થગિત ચેતના જાગૃત થાય છે. ધીરજપૂર્વક મકાઈનો એક દાણો ઉખેડીને હું મોંમાં મૂકું છું. કેટલા સમયથી અહીં પડ્યો છું તે યાદ નથી, પરંતુ એક વાત નિશંકપણે યાદ છે કે અત્યારે સાંભળેલો લે શબ્દ મારા કાને પડ્યો ત્યાર પહેલાં મેં છેલ્લે સાંભળેલા માનવ સ્વરના શબ્દો હતા, આપી દે. આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? એક થાકેલો બીમાર માનવી ખાલી પેટે જીવતો રહી શકે એથી વધુ તો નહીં જ. છતાં આ બંને શબ્દોને સાંકળવા બેસું છું તો સમય અમાપ બની જાય છે. વર્ષો, સદીઓ, મનવંતરોની આરપાર એના મૂળ ફેલાયેલા દેખાય છે. તમે સાંભળી રહ્યા છો વાર્તારી વાર્તા શો વિથ આરજે અંજલિ. આગળ આપણે આ વાતને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ દ્વારા લખેલ તત્વમસી. પરંપરા, સંસ્કૃતિ અને સમયને સાંકળતા અંકુડા જેવા આ શબ્દો હવે બે ત્રણ શબ્દો ક્યાં રહ્યા છે? એ તો બની ગયા છે ભાષ્ય. અનાદિકાળથી અઘોર અરણ્યો, નિર્જન વગડા વાટ અને કાળબિંદ પથ્થરોની પાર વહી રહેલા પરમ પારદર્શક જળની જેમ જ આ બે શબ્દો સનાતન કથા બની વહેતા રહ્યા છે. કિનારે ઝૂકેલી વનરાજી, રંગબેરંગી પાંચીકા જેવા ગોળ પથ્થરોથી છવાયેલો કિનારો અને સૃષ્ટિના સર્જન સમયથી અબોલ ઉભેલી ટેકરીઓ, વચ્ચે અવિરામ વહી રહેલા નિર્મળ જલ, આ બધાની સાક્ષીએ જેને આદિ નથી અંત નથી તેવી કોઈ મહાકથાની જેમ આ શબ્દો આપી દે અને લે અનાદિ અનંત બની આટલામાં જ ક્યાંક વહેતા હોય છે. મેં મકાઈ પરથી ધ્યાન ખસેડીને તે આરપાર તરફ નજર કરી. કોણ હશે આ વનકન્યા? બોલવાનો પ્રયત્ન કરું છું તો ગળું ભરાઈ આવે છે, સાથે સાથે આંખો પણ. જળજળિયા પાછળ આશા દ્રશ્યો દેખાય છે. વિગત સમય જાણે પુનર્જીવિત થતું હોય તેમ બધું જ ફરીથી ભજવાતું જોઈ શકું છું. જીવન કેટલી ટૂંકી અને સાંકડી કેડી પર ચાલ્યું જાય છે તેનો અનુભવ આ કાળાંતરોથી વહી રહેલા મહાજળ પ્રવાહ પાસે પડ્યો પડ્યો કરી રહ્યો છું. બંને શબ્દોને સાંકળતા સમયને લયબદ્ધ કરવા પ્રયત્ન કરું છું તો હજુ ગઈકાલે જ બનેલા બનાવોની જેમ બધું જ નજર સમક્ષ આવીને ઊભું રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ દ્વારા લખેલ. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

આટલું વાંચીને ડાયરી બંધ કરું છું તો થોડી વાર વિચારમાં પડી જવાય છે. આ નિર્જન પથરાળ કિનારા પર પોતાની રહી સહી મૂડી મૂકતો હોય તેમ થેલીમાં લપેટીને સપાટ પથ્થર પર તે આ ડાયરી, થોડા પત્રો અને ફોટાઓ મૂકીને ચાલી નીકળ્યો. તેણે જેનો ત્યાગ કર્યો તેને સ્વીકારીને સાચવવાની મને આજ્ઞા છે. ઋણાનું બંધનને કોઈ નામ નથી હોતું, તેનું હોય છે માત્ર ઋણ. પરાપૂર્વથી ચાલી આવતી આ રીતે આ ઋણ મારે નિભાવવાનું છે. આ માટે હું રોજ સવારે અહીં બેસીને ડાયરી, પત્રો, ફોટોગ્રાફ વાંચીને જોઈને આપી દે અને લે વચ્ચેના સમયનું એકાદ તંતુ સાંકળી આપવાનો પ્રયત્ન કરીશ. તેણે પોતાનું નામ ડાયરીમાં ક્યાંય લખ્યું નથી, નથી આ પત્રોમાં ક્યાંય તેનું નામ. મેં તેને જોયો જરૂર છે. છેક 6-7 વર્ષનો હતો અને પુલ પરથી પસાર થતી ટ્રેનની બારીમાંથી ડોકિયા કરતો હતો. ત્યારથી તેને હું ઓળખું છું. વચ્ચે ઘણા વર્ષો તે વિદેશ રહ્યો, તે આ ડાયરી પરથી જાણી. તે પાછો ફર્યો ત્યારે ટ્રેન, બારી અને તેની જિજ્ઞાસુ આંખો બધું પહેલાં જેવું જ મેં જોયું. હા, તેની મુખરેખા, વાત કરવાની, સમજવાની રીત અને વર્તનમાં મને ઘણો ફરક લાગ્યો. એક પળ તો મને એવું લાગ્યું કે વતનમાં પાછા ફરવું તેને ગમ્યું નથી. પણ એ બધી વાત છોડીએ, મારે તો તમને લઈ જવા છે એક અજાણ્યા પ્રદેશમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત. તે રાત્રે હું 18 વર્ષે આ દેશમાં પાછો ફરતો હતો. પરંતુ આટલા લાંબા સમયે સ્વદેશ પાછા ફરનારને થવી જોઈએ તેવી લાગણી મને થતી ન હતી. પ્રોફેસર રુડોલ્ફે આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે જ્યારે મારું નામ સૂચવ્યું ત્યારે મને જરા અણગમો થયેલો. યુનિવર્સિટીની જિંદગી કે લ્યુસીનો સાથ, બંનેમાંથી એક પણ છોડવું તે મારે મન સજા જેવું હતું. વગડામાં જઈને રહેવું એ કાંઈ રુચિકર કામ તો ન જ કહેવાય. ખરેખર તો આ પ્રોજેક્ટ તુષારને સોંપવો જોઈએ. હજી પણ તેને સોંપાય તો સારું, મને નહીં ફાવે. મેં દલીલ કરી જોઈ. વર્ષોથી વિદેશમાં વસ્યો હોવા છતાં તુષાર અંદરથી દેશ તરફ ખેંચાણ અનુભવતો હતો તે મને ખબર હતી. મારા મતે આવું કંઈક થવું તે લાગણી વેડા હતા. હું તો માનવ સંસાધન વિકાસનો પ્રખર હિમાયતી. માણસની ખૂબીઓ પારખીને તેનામાંથી મહત્તમ ઉત્પાદકતા સિદ્ધ કરવી એ મારું કામ. આદિજાતિઓ પાછળ કે બીજી કોઈ શોધખોળ પાછળ ભટકવું, તેમાં કોઈ ઉત્પાદકતા સિદ્ધ થતી હોય એવું મને ન લાગતું. હા, લ્યુસીને આવું બધું બહુ ગમે, પરંતુ તેના લેખો છપાય કે શોધખોળનો રોમાંચ અનુભવાય તે મજા પૂરતું જ, એથી વધુ નહીં. તમે સાંભળી રહ્યા છો

ફાવશે, તને ફાવશે જ, પ્રોફેસરે મારી દલીલોને તોડી પાડતા કહેલું. મને બરાબર ખબર છે કે મારે તને જ મોકલવો છે, તુષારને નહીં.

તને જ, બરાબર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સર, મેં બને તેટલી નમ્રતા દાખવતા કહ્યું, તમે આવું માનો છો તેનો મને આનંદ છે, પરંતુ જન્મે ભારતીય હોવા છતાં હું ભારતમાં બહુ રહ્યો નથી. એમાંય આદિવાસી વિસ્તારમાં તો હું ક્યારેય ગયો પણ નથી. બુઢા પ્રોફેસરે પોતાને વિશ્વાસ ન આવતો હોય તેમ મારા સામે જોઈ અને માથું ધુણાવતા કહેલું, એ જે હોય તે, પણ તું જાય છે, ચિંતા તારે કરવાની નથી. મેં સુપ્રિયા ભારતીયને બધું સમજાવી દીધું છે, તું એકવાર તેની પાસે પહોંચી જા. છેલ્લા 6 માસથી ભારતની કોઈ સુપ્રિયા ભારતીયના પત્રો આવતા, એકાદ વખત કોમ્પ્યુટર ફ્લોપી પણ આવી. આટલી વાતથી પ્રોફેસર રુડોલ્ફ ભલે સુપ્રિયાથી પ્રભાવિત થઈ ગયા હોય, મને બહુ આશા નથી. આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી સુપ્રિયા ભારતીય એટલે ખાદીના કપડાથી લદાયેલી 60-65 વર્ષની ચશ્માધારણી, સ્વયંસેવકોથી વીંટળાઈને ગાંધી બાપુને નામે ભાષણો આપતી સ્ત્રી, અમારા મને દોરેલું સુરેખ ચિત્ર અને તે સાચું હોવા વિશે મને રજમાત્ર પણ શંકા ન હતી. રુડોલ્ફનું મન ન દુભાય એટલા ખાતર હું કંઈ બોલ્યો નહીં, પણ મેં પૂછ્યું તો ખરું જ, સુપ્રિયા સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર.

રુડોલ્ફનું મન ન દુભાય એટલા ખાતર હું કંઈ બોલ્યો નહીં, પણ મેં પૂછ્યું તો ખરું જ, સુપ્રિય સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જરા પણ નહીં, પ્રોફેસર બોલ્યા, તું તારી રીતે જ કામ કરજે. પછી ઊભા થઈને મારી પાસે આવ્યા, મારા ખભે હાથ મૂક્યો અને આગળ કહ્યું, સુપ્રિયા તને આદિવાસીઓ સાથે ભળવામાં મદદરૂપ થશે. એકવાર તું એ લોકો સાથે ભળી જાય, તે બધા તને પોતાનું માનવા માંડે, ત્યારબાદ જ તું તેમની સંસ્કૃતિ વિશે જાણી શકશે. ત્યાં સુધી માત્ર માહિતી ભેગી કરવાથી વિશેષ કશું થશે નહીં. આઈ વોન્ટ યુ ટુ સીટ વિથ ધેમ

0: to have dialogues with them and to do participatory observation.
1: મારી પાસે આનો કોઈ જવાબ ન હતો. મેં જરા મૂંઝવણભર્યા સ્વરે કહ્યું, એચઆરડીનું કામ હોત તો હું સહેલાઈથી કરી શકત. આ વિષય મારા માટે નવો છે. મને તો શરૂઆત કેમ કરવી તે પણ ખબર નથી પડે. સાવ એકડે એકથી શરૂ કરવાનું થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

અરે વાહ પ્રોફેસર, એકદમ આનંદથી બોલી પડ્યા. ખરેખર એકને એકથી શરૂ કર. તું ત્યાં નાનકડી શાળા શરૂ કર અને રહે. તારે આદિવાસીઓ વચ્ચે રહેવાનું, તેમની રોજિંદી બાબતો સમજવાની, નોંધવાની અને એ ડાયરીની નકલ મને મોકલતા રહેવાનું. બસ આ થશે તારો રિપોર્ટ. આવા અડઘણ રિપોર્ટ ખાતર એ ધૂની પ્રોફેસરે યુનિવર્સિટી પાસે કેટલાય ડોલરનું અનુદાન મંજૂર કરાવ્યું હતું. પ્રોફેસર એક બે વખત ભારત આવી ગયેલા. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશે તે શું સમજીને પાછા ગયા હશે તે મને ખબર નથી, પણ તેમણે ભારતીય શિક્ષકો અને સમાજના સંબંધો પ્રત્યે ખાસ લાગણી છે તે મને બરાબર ખબર હતી.

આદિવાસીઓને કોઈ ખાદીધારીણી સુપ્રિયા બાપ ભારતીય વચ્ચે રહીને થોડી નોંધો લઈને ભાગી આવવાનું કંઈ ખાસ અઘરું નહીં પડે. મારા એકાદ બે પત્રો મળતા જ રુડોલ્ફ મને પરત બોલાવી લેશે. સદનસીબે તુષાર મુંબઈ સુધી મારી સાથે આવ્યો. તે તો મુંબઈ ઉતરતા જ નાચી ઉઠેલો. કે ચાલ યાર, આપણી સ્કૂલ જોઈ આવીએ. સ્ટુપિડ, મેં કહેલું. ખોટા લાગણી વેળા છોડ, જોઈએ તો જીવન જીતવાની કળા વિશે બે લેસન આપી દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

ભાઈ, તુષારે નાટકીય ઢંગથી કહ્યું, આપણે તો જેવા છીએ તેવા સારા છીએ. તમે સીધા આવો તમારા સુપ્રિયાજીને દેશ. જોઈએ તો આજ રાતની ગાડીની ટિકિટ કન્ફર્મ કરાવી દઉં. ખરેખર તુષારે તેમ કર્યું. રાત્રે મને સ્ટેશને મૂકવા આવ્યો ત્યારે કહે, યાર, માણસ મટી જવાથી કોઈ ફાયદો નથી. થોડી વાર લાગે કે આપણે કંઈક છીએ, બસ બીજું કશું નહીં. મને તો બધું યાદ આવે છે, આપણી નિશા, પેલા ટીચર, સિસ્ટર એસ્થર. ખરેખર મજા હતી એ દિવસોમાં, કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. તું યાદ કર્યા કર એ દિવસો અને બેસી રહે, મેં કહેલું. દુનિયા ક્યાંની ક્યાં નીકળી જશે તે જોતો રહે છે. ટ્રેન ઉપડી અને તે કહ્યું, અત્યારે રાત્રે 11 વાગે પણ તે શાળાના બંધ મકાન પાસે કાર રોકવાનો, થોડી વાર ત્યાં ઊભો રહીને સિગરેટ ફૂંકવાનો અને પછી ઘરે જવાનો, એની મને ખાતરી હતી. જે હોય તે તુષારના વિચારો પડતા મૂકીને હું માનવ સંસાધન વિકાસની પ્રયુક્તિઓનું પુસ્તક વાંચતો ત્યારે ઊંઘમાં સરકી પડ્યો તે પણ ખ્યાલ ન રહ્યો. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળની વાત હું મારા આવતા એપિસોડમાં

0: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ जो RJER अने तमे सांभळी रह्या छो रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौनो એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન પરનો આ કાર્યક્રમ। શ્રોતા મિત્રો, ભાષા સાહિત્યની વાત હોય અને સમુદાયની વાત હોય ત્યારે ઉત્તર ગુજરાતની મહદ અંશે કહેવાતી આ તળપદી ભાષાના સાહિત્યની સાથે સાથે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓને પણ હું આપ સમક્ષ લઈ આવું છું। ક્યારેક અનુવાદ ગુજરાતીમાં થયો હોય અને એવા ઉત્તમ સાહિત્યને પણ જો મારી સમક્ષ રજૂ કરવામાં આવે ને તો હું વહેલામાં વહેલી તકે તમારા સુધી મારા સ્વરમાં પહોંચાડવાની કોશિશ કરું છું। મેં આપ સૌને સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત બોરસલ્લીની પાનખર આ સુંદર મજાની નવલકથા આ સ્ટેશન પરથી પ્રસારિત કરી અને મારા અવાજમાં આપ સૌએ અને મુગ્ધ મને માણી છે। ખૂબ જ સુંદર પ્રતિભાવો આપ સૌના સાંભળ્યા અને એટલે જ એવા સુંદર મજાના સામાજિક સાહિત્યકાર હું તો કહીશ કે સમાજના અનુભવ, લાગણી અને સંબંધોને વણીને જેમને શબ્દોમાં નિરૂપ્યા છે એવા સુધામૂર્તિની બીજી નવલકથા ડોલર વહુ કે જેનો પણ ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે એને હવેથી આપ સૌ સમક્ષ આ રેડિયો પાલનપુરના માધ્યમથી પ્રસ્તુત કરીશ। આજે આપણે શરૂઆત કરીએ છીએ આ સુંદર મજાની નવલકથા, પરંતુ હવે સમય થયો છે ગીતનો। ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

ડોલર વહુ, સુધામૂર્તિ લિખિત અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાને તમે માણશો મારા એટલે કે આરજી એઆરના સ્વરમાં, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધામૂર્તિએ જેને અર્પણ કરી છે જયશ્રી દેશપાંડેને. તેઓએ લખ્યું છે, દેશ છોડે 25 વર્ષના વહાણા વાઈ ગયા હોવા છતાં દેશની માટીની મહેક દરેક શ્વાસમાં ટકાવીને ડોલર વહુ બની નથી તેવી મારી વહાલી બહેન જયશ્રી દેશપાંડેને આ નવલકથા અર્પણ કરું છું. સુંદર મજાની આ અર્પણ પ્રસ્તુતિ બાદ સુધા મૂર્તિએ આ પુસ્તકના આમુખમાં કેટલીક વાતો લખી છે, એ પણ આપણે સૌએ માણવી જોઈએ. મારી કન્નડ ભાષાની નવલકથા ડોલર વહુ તેના ગુજરાતી સંસ્કરણને આજે રજૂ કરતા મને અનેરો આનંદ થાય છે. આ રચનાનો અનુવાદ હિન્દી, અંગ્રેજી, મરાઠી, મલયાલમ, તમિલ તથા તેલુગુમાં થઈ ચૂક્યો છે અને ઝી ટીવી પર ડોલર વહુ નામે એક શૃંખલા પણ પ્રસારિત થયેલ છે. આજે તો મૈસૂર યુનિવર્સિટીમાં બીએ, બીએસસી અને બીકોમના અભ્યાસક્રમમાં તે પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પણ પ્રાપ્ત કરી ચૂકી છે અને 8 જેટલી આવૃત્તિઓ અત્યાર સુધીમાં તેની બહાર પડી છે. આ કથાની વિષયવસ્તુ સમકાલીન હોવાના કારણે ખૂબ લોકચાહના પામી છે. હજુ પણ એમને આમુખમાં ઘણી વાતો લખી છે, પણ એ હું કહીશ આ ગીતના વિરામ બાદ. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા.

સુધામૂર્તિ આમુખમાં લખે છે, આ નવલકથાનું ગુજરાતીમાં પ્રકાશન કરવા માટે હું શ્રી ચિંતન શેઠની ઋણી છું. ગુજરાતીમાં તેનો અનુવાદ કરનાર શ્રીમતી સુધા મહેતાની પણ હું આભારી છું. તેમણે મારી રચનાના મૂળ તત્વને ગુજરાતી રંગોમાં ઢાળી છે. વાચક મિત્રો, છેવટે તો તમે જ મારા કામના ન્યાયકર્તા છો, સાથે સાથે તમે જ મારા પ્રેરણા સ્ત્રોત પણ છો. તમારા વિના મારું લેખક તરીકે કશું અસ્તિત્વ ન હોઈ શકે. સુધા મૂર્તિ, બેંગ્લોર, ઓક્ટોબર 2004. સુંદર મજાના આ આમુખમાં સુધા મૂર્તિએ સાહજિકતાથી પોતાની વાતને રજૂ કરી છે. અને સુધા નિખિલ મહેતા, કે જેઓ આ પુસ્તકને ગુજરાતીમાં આપણા સૌ માટે લઈ આવ્યા છે, તેમણે પણ પોતાની અનુભૂતિ લખી છે. અને એમાં તેમણે લખ્યું છે, શ્રીમતી સુધા મૂર્તિનું નામ જ પહેલા સાંભળ્યું હતું અને થોડા છૂટા છવાયા લખાણો વાંચ્યા હતા. ડોલર વહુનો અનુવાદ કરવાની આ તક મળી ત્યારે જ જાણ્યું કે તેઓ આપણામાંના એક હોવા છતાં કેટલા વિશિષ્ટ છે. આ મૂળ કન્નડ ભાષામાં લખાયેલ નવલકથામાંના અનુભવોને વાંચીને ગુજરાતના લોકો પણ આ જ રીતે એને જોશે. હા હો, આ તો અનુભવ જાણે અમારા જ પેલા એક ભાઈ કે બહેનને થયેલો અનુભવ છે એમ માનશે. અનુવાદકની અનુભૂતિ આ પુસ્તકમાં લખી છે, એટલે કે સુધા નિખિલ મહેતાએ. આપણે સાંભળી રહ્યા છીએ ડોલર વહુ સુધા મૂર્તિની નવલકથાની શરૂઆત. અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌ સમક્ષ દરરોજ આ નવલકથાના અંશો સાથે ઉપસ્થિત થઈશ. લેખક લખે છે કે પોતાના અનુભવોને સામાજિક સ્તરથી જોવા, નિરીક્ષણ, પરીક્ષણ અને વિશ્લેષણની વિધિઓમાંથી પસાર કરવા અને પછી તે બધાને માનવતાપૂર્ણ રીતે સાંકળીને તેનું સુંદર રસપ્રદ નિરૂપણ કરવું, તે ખૂબ જ ક્રિએટિવિટી માંગી લે ને તેવું કાર્ય છે. સુધાબહેને એવી સરસ રીતે તે પાર પાડ્યું છે. ડોલર વહુની વાતો અને અનુભવો વગેરે સુંદર જ નથી, પણ જાણવા અને સમજવા લાયક છે. તેમાંથી શીખી લેવા જેવી તે બાબત છે. સરળ ભાષા, સમકાલીન પરિસ્થિતિનું યોગ્ય નિરૂપણ તથા માનવતાપૂર્ણ અભિગમ એ ડોલર વહુના આ મુખ્ય લક્ષણો છે. આર આર શેઠની કંપનીના શ્રી ચિંતનભાઈએ અનુવાદની આ તક લેખિકા એવા સુધા મૂર્તિના અનુમોદનથી સુધા નિખિલ મહેતાને આપી, તેઓના તે અત્યંત આભારી છે. અને વાચકો પણ ડોલર વહુને આવકારશે તેવી અપેક્ષા સાથે આ પુસ્તક છપાયું હતું. અને આજે મને પણ અપેક્ષા છે એક આરજે તરીકે ને તમારી સમક્ષ ગુજરાતી ભાષાના સુંદર મજાના અનુવાદિત પુસ્તકો અને સાહિત્યને લઈ આવવા માટે મને પણ જે ઈજન જોઈએ ને એ મળી રહે છે. એટલે આ સુંદર મજાનું પુસ્તક હું આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ પુસ્તકને રજૂ કરવાની પ્રેરણા મને આપી હતી એ શ્રીમતી વર્ષાબેન અનિકેત ઠાકરે. તેઓ લાઇબ્રેરિયન છે અને આપણા એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પુસ્તકાલયના લાઇબ્રેરિયન તરીકે તેમણે આ પુસ્તકને મને સજેસ્ટ કર્યું હતું. એટલે હું પણ મારી અનુભૂતિ મુજબ તેમનો આભાર વ્યક્ત કરું છું. અને હવે આ ગીતના વિરામ બાદ આપણે શરૂ કરીશું પ્રકરણ 1 ડોલર વહુ પુસ્તકનું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા.

અગ્રણી પ્લેટફોર્મ પર ઊભો ઊભો શ્યામ ખૂબ અધીરો થઈ ગયો. અમદાવાદથી મુંબઈ જતા ગુજરાત મેલનું ક્યાંય નામો નિશાન ન હતું, અને તેનો ભાઈ ગિરીશ પણ ક્યાંય દેખાતો ન હતો. હું તમારા માટે કોઈ મેગેઝિન લઈ આવું, એક જ મિનિટ, કહીને ગિરીશ ક્યાંક અલોપ થઈ ગયો હતો. અને એ વાતને અડધો કલાક તો થઈ ગયો હતો. તમે સાંભળી રહ્યા છો ડોલર વૌ નવલકથા, જેના લેખક છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. ખૂબ જ અકળાઈને એણે પોતાની કાંડા ઘડિયાળ તરફ જોયું. હાશ, છેવટે પ્લેટફોર્મ પર ટ્રેન ધીમે ધીમે પ્રવેશ તો કર્યો. તેના મનને જરા રાહત થઈ, જોકે ચિંતાઓ તો કંઈ ટળી ન ગઈ. વલસાડ વિશે તેણે સાંભળ્યું તો હતું, પણ કદી ત્યાં ગયો ન હતો. કેવું હશે વલસાડ, શી ખબર? સુંદર મજાની આ પરિભાવના સંકલ્પના એના મનમાં છે અને એ નવી જગ્યાએ જઈ રહ્યો છે ત્યારે આ વ્યક્તિને કેવા અનુભવ થશે એ વાત પણ આપણે માણીશું. પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આમ તો આ પ્રવાસ માટે તેને ઉત્સાહ નહોતો, તેમ નહીં, પણ તે સાથે સાથે થોડો ભયભીત પણ હતો. જાણે પોતાના માતા પિતાનું ઘર છોડીને કોઈ નવોઢા પતિ સાથે પહેલીવાર ઘર માંડવા જતી હોય તેમ શ્યામનું મન આળું થઈ ગયું. અમદાવાદની બહાર એણે કદી પગ મૂક્યો જ નહોતો, સિવાય કે નાના નાના પ્રવાસોમાં તેણે કપડવંજ, મહેસાણા અને ગાંધીનગર જોયા હતા. અને આજે પોતે છેક વલસાડ ખાતે નોકરીએ ચડી જવા માટે અહીં ઊભો છે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ, અને મારા સ્વરમાં એટલે કે આરજે યારના સ્વરમાં તમે સાંભળી રહ્યા છો. તે પહેલી જ નોકરી હો કે, એટલે કેવી રીતે તેને ના પાડી શકાય? જ્યારે આવી સારી નોકરી મળે રાષ્ટ્રીયકૃત બેંકમાં ટેકનિકલ ઓફિસરની, જેવી તેવી નહીં તો તે પકડી જ લેવી જોઈએ ને. પછી ભલે ને અજાણ્યા વલસાડ જેવા સ્થળે તેના માટે રહેવા જવું પડે. ક્યાંથી ગિરીશ આવી ચડે અને શ્યામના વિચારો ઘેર વિખેર થઈ ગયા. અરે મોટા ભાઈ જુઓ, ટ્રેન તો આવી ગઈ ને, શું આમ તમે ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા? હે, લાવો હું તમારો સામાન ઉચકી લઉં. વિચારોમાં તો ક્યાં ખોવાઈ ગયો હતો, પણ માણસ પોતાની જાતને જ્યારે નવા સ્થળ ઉપર લઈ જાય છે, નવા સંબંધોની વાત, નવી વસ્તુઓ સાથેનો મેળાપ અને વાતાવરણ, અહેસાસ, આ ઝાડ પાંદડા અને જમીનનો રંગ પણ બદલાતો હોય છે. અને લોકો કહે કે એડજસ્ટ તો થઈ જવાય, આવા જ કંઈક વિચારો આ શ્યામના મનમાં પણ હતા, ખરું ને? પરંતુ આ બધી જ વાતો ધીમે ધીમે ક્યાં સુધી પહોંચશે એ તો આપણને આગળ જ ખબર પડશે. આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર, રેડિયો પાલનપુર પર. ગીતને પેલે પાર હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગિરીશ પણ ખરેખર આખો વખત આગો ને પાછો અહીં તહીં ફર્યા જ કરે, જાણે પોતે મધમાખી ન હોય, ક્યાંય સ્થિર રહે જ નહીં ને. પોતાની જગ્યા મળી જતા શ્યામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. થોડી વારમાં ટ્રેને ગતિ પકડી અને ગિરીશ ઘણો પાછળ રહી ગયો. તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર બહુ નવલકથા, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં. ભગવાન જાણે આ વર્ષે કેવો વરસાદ આવશે. ગયે વર્ષે જ તો એટલો ભારે વરસાદ હતો કે ઉકાઈ ડેમનું તળાવ ભરાઈ ગયું. એટલું જ નહીં, ઉભરાઈએ પણ ગયું હતું. યાદ છે, એક સજ્જન બોલ્યા, અરે કાકા, ગયા વર્ષની વાત ક્યાં કરો છો? તેને આગલા વર્ષે તો ગયા વર્ષથી એ વધુ વરસાદ નહોતો આવ્યો. એ ને શું મુશળધાર વરસાદ, એ ને કાંડાધાર હતી, વાત જ મૂકી દો. ખરેખર એ જોવા જેવી હતી. અમારે ત્યાંની ઝાંઝરીના ધોધના પાણી તો ખાંગા થયા. ને વળી તેની તાકાત તમે જોઈ હોય, ઘોડાપુર જ જોઈ લ્યો, જાણે આહ શું અદ્ભુત દ્રશ્ય હતું. સાચે જ અતિ સુંદર. બીજા સજ્જન તો જાણે કવિતામાં જ ખોવાઈ ગયા. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આ બધાની વાતો કંઈક અદ્ભુત હોય છે, અને આવો જ લાવો શ્યામ પણ માણી રહ્યો. વાતને આગળ વધારીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

કાળી ટોપી વાળા ભાઈ હાથમાં તંબાકુ આરામથી ઘસતા બેઠા હતા. પાસેના ભાઈએ પાઘડી પહેરેલી હતી, તેની સામે જોતા કહેવા લાગ્યા, તમે જે કહો તે, પણ હું તો માનું છું કે પંડિત જસરાજ જેવા કોઈ ગાયક નહીં. હો, ખરેખર એક મહાન ગાયક છે. પણ મને તો સિતાર વાળા વિલાયત ખાં બહુ ગમે, એના જેવું કોઈ નહીં. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન પર, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું મારા સ્વરમાં એટલે કે આરજે એઆરના સ્વરમાં તમને સંભળાવી રહ્યો છું. શ્યામ તો શાંતિથી આસપાસનો આ વાર્તાલાપનો પ્રવાહ સાંભળી રહ્યો. ત્યાં પેલા પાઘડીવાળા ભાઈએ લાગલું જ તેને પૂછ્યું, ક્યાં જાવું બેટા? વલસાડ, શ્યામે ટૂંકમાં પતાવ્યું. અચ્છા, ત્યાં કોને ત્યાં રહેવું? શ્યામ ડઘાઈ ગયો. આ ડોસાના બોલવા પરથી તો એમ લાગે છે કે ત્યાંના દરેક જણને તે ઓળખતા હતા. એ સાચું પૂછો તો હું વલસાડ કોઈને મળવા નથી જતો, શ્યામે જવાબ આપ્યો. તો પછી નોકરી અંગે જાતા હશો નહીં? હા, શ્યામે નિશ્વાસ સાથે કહ્યું અને કૃષ્ણચંદ્ર વિશે વિચારવા લાગ્યો, જેને તે ટૂંકા કિશન નામે બોલાવતો હતો અને તે દૂરનો સગો થતો હતો અને વલસાડ જ રહેતો હતો. જ્યારે કોઈના ત્યાં રોકાવાની વાત હોય અને એ પણ તમારો ને એના વચ્ચેનો ગાઢ સંબંધ ન હોય એવું અનુભૂતિથી અનુભવાતું હોય, ત્યારે આ બધું અઘરું લાગતું, માનગતિ માણો, એવું જ કદાચ શ્યામના મનમાં પણ હોઈ શકે. વાત આગળ શું વધી એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

सुश्रोता मित्रों, डॉलर वहु सुधा मूर्ति समाज सेविका साहित्यकार सुंदर मानवीय संबंधों ने आम निरूपण करे। कन्नड़ ने तेलुगु भाषा के तमिल भाषा में अनुवादित थे नवलकथा गुजराती में पण आपणे एटली ज आत्मसात करनारी लागे अने आपणा जेवी ज लागी रही छे। खरुं ने तमारे आ नवलकथा नो आगळनो भाग ए मानवा माटे आ पछीना एपिसोड में मारी साथे जोडावुं पड़शे, પરંતુ ત્યાં સુધી તમે મને પ્રતિભાવો મોકલી શકો છો 90.4 મેગાહર્ટઝ પર, અને એ પ્રતિભાવ મોકલવા માટે તમારે 95-12-99-66-88 પર મારો સંપર્ક કરવાનો રહેશે। શ્રોતા મિત્રો, આ સાથે તમે અમારી સાથે જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક પર અને ઈમેલ થકી radiopalanpur@gmail.com પર। અને તમે જો પોતાના એન્ડ્રોઇડ ફોનમાં અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો તો ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે સંપર્ક અને જોડાણ કરી શકશો। ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો, નવી વાત અને આ વાર્તાના અનુસંધાન સાથે। આરજે યાર ફરી મળશે ચોક્કસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસ.

0: असना विकासना जन कल्याणना।
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર। સૂર્ય

ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: છું પાલનપુર, હું છું આરજે પૂજા. આજે રૂપલ બેન આવ્યા છે જે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે જે મારી પણ પર્સનલી ફેવરેટ છે. તો રૂપલ બેન, તમે અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો?
1: સૌપ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે આભાર તમારો પૂજા. જે હું વાનગી લઈને આવી છું એનું નામ છે અંગુરી બાસુંદી.
0: અચ્છા, તો અંગુરી બાસુંદી એટલે આમાં થોડું આ નામ વિશે જણાવશો?
1: નામમાં તો એવું છે કે અંગુરી બાસુંદી એટલે કે આમાં જે આપણે જે મટીરિયલનો યુઝ કરવાના છીએ એની જે ગોળીઓ બનશે ને એ અંગુર જેવી નાની નાની હોય છે. અને બાસુંદી એટલા માટે કે આપણે આ વાનગીમાં દૂધનો ઉપયોગ કરીશું, એટલે એનું નામ આપણે બાસુંદી આપીએ છીએ. આનું ડિટેલમાં નામ કેમ પડ્યું એનું તો મને પણ ખ્યાલ નથી, બટ આ વાનગી કેવી રીતે બનાવી એનો મને ખ્યાલ છે.
0: હા, તો જરૂર અમારા શ્રોતા મિત્રોને જણાવશો. પણ મને પણ આમ નાનપણથી હું જોઉં, મારી મમ્મી પણ ઘરે બનાવતી હોય, પણ એટલી મસ્ત અને મીઠી લાગે ને કે આમ કેટલાય આમ થાય કે કેટલી વાર પી જઈએ આપણે.
1: હા, અને કેવું હોય છે કે આ એવી વાનગી છે કે આપણે મેરેજ ફંક્શનમાં પણ તમને જોવા મળશે, યા તો તમારી
0: જગ્યાએ આપણે જોતા જોઈએ છીએ કે રિસેપ્શનમાં મેરેજમાં આનો એકદમ મોટો ઉપયોગ થતો હોય છે.
1: હા, અને તમારા ઘરમાં પણ અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય ને કંઈક અગર પ્રી પ્લાનિંગ હોય કે કોઈ આવવાનું છે
0: એટલે કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ.
1: હા, ઇન્સ્ટન્ટ એટલે કે ખબર હોય કે એક કલાક પહેલાથી આપણને ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આ વાનગી આપણે ઘરે બનાવી શકીએ. અને એક કલાક જેટલો સમય લાગે છે વાનગી બનાવવા માટે.
0: તો તમે આ વાનગી ક્યાંથી શીખ્યા?
1: એકચ્યુઅલી આ વાનગી મને મારી મમ્મીએ શીખવાડી. મારી મમ્મી બહુ સારા એવા કુક છે.
0: તો એકવાર જરૂરથી તમારી મમ્મીને પણ અમારા સ્ટુડિયોમાં

0: જરૂરથી લઈને આવજો.
1: શ્યોર શ્યોર પૂજા, નેક્સ્ટ ટાઈમ અગર આવો કોઈ પ્રોગ્રામ હોય યા કંઈ નવી વાનગી હોય તો હું શ્યોર મારી મમ્મીને સ્ટુડિયોમાં લાવીશ અને એમના થ્રુ આપણે એક નવી વાનગી શ્રોતા મિત્રોને શીખવાડીશું, યા તો એમને પણ આ નવી કોઈ વાનગી એ શીખવાડે તો વધારે ફરક પડશે.
0: અચ્છા, તો આમાં કઈ કઈ સામગ્રી જોઈશે?
1: આમાં જે સામગ્રી જોઈશે ટોટલ આપણે ઘરમાં 5 સભ્યો માટે બની જાય એટલા પ્રમાણની સામગ્રી છે.
0: હા, તો નોર્મલી આ વાનગી બનાવવા માટે ઘરમાં વસ્તુ મળી જશે કે બહારથી લાવવી પડે?
1: મોસ્ટ ઓફ તો મળી જતી હોય છે. જો ઘરમાં આપણે અવારનવાર કંઈક નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ તો મમ્મી લોકોને ખબર હોય છે તો મોસ્ટ ઓફ તો મળી રહેશે. પણ અમુક જો એવું હોય કે એક બે વસ્તુ ખૂટતી હોય તો એ તમારા નજીકના કરિયાણા સ્ટોર્સમાં મળી રહેતી હોય છે. વધારે એટલું કંઈક યુનિક નથી નામ કોઈ સામગ્રીનું કે ના મળી રહે. તો આમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને કહી દઉં છું અને શ્રોતા મિત્રોને પણ વિનંતી છે કે નોટ ડાઉન કરી લે. 2 લિટર દૂધ, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો, 2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો ભૂક્કો, 2 ટેબલસ્પૂન બદામની કતરી અને 1 ટેબલસ્પૂન ચારોલ.
0: એક વાર ફરીથી જણાવી દેશો જેથી કોઈ જો રહી ગયું હોય તો ફરીથી નોટ ડાઉન થઈ શકે.
1: હા શ્યોર, કેમ નહીં. 2 લિટર દૂધ જોઈશે, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો જોઈશે, 2 કપ ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એટલે કે ભૂક્કો એન્ડ 2 ટેબલસ્પૂન બદામની કતરી, 1 ટેબલસ્પૂન ચારોળી. આ સામગ્રી જોઈશે આપણને.
0: સરસ, તો સામગ્રી તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ વસ્તુઓ લેવાની. હવે નેક્સ્ટ શું કરવાનું?
1: નેક્સ્ટ હવે તમારી પાસે આ સામગ્રી આવી જાય એના પછી તો બહુ ઇઝી છે બનાવવું. પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી લેવો અને પછી એની નાની દ્રાક્ષ એટલે કે આમાં અંગૂર જે નામ પડ્યું છે ને અંગૂર બાસુંદી એટલે કે દ્રાક્ષના આકારની નાની નાની ગોળીઓ બનાવી દેવી.
0: એટલે કે અંગૂર દ્રાક્ષ એટલે દ્રાક્ષ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગૂર એ હિન્દી નામ છે.
1: હા હા, એ હિન્દી નામ છે અને આ જે નામ પડ્યું છે અંગૂર બાસુંદી એવી હિન્દી છે. બટ આપણે લોકોને પણ ખબર પડે કે દ્રાક્ષના આકારની એટલે કે અંગૂરના આકારની ગોળીઓ બનાવવાની છે. તો આ દ્રાક્ષ જેટલી નાની ગોળીઓ બનાવી લેવાની અને ખાંડમાં પાણી નાખીને ઉકાળી લેવું એટલે કે ચાસણી બની જશે. અને ચાસણી એવી રીતે બનાવી કે એનો એક અડધા કહેવાય ને કે આમ આંગળીથી ચેક કરવું પડે અને કે એક અડધો તાર બને ને તો ચાસણી પરફેક્ટ થઈ એમ કહેવાય. આ માટે આપણી ચાસણી બની જાય ખાંડમાં પાણીમાં ખાંડ નાખીને ચાસણી બનાવી લેવી અને ચાસણી બની ગયા પછી જે પનીરની આપણે ગોળીઓ બનાવી છે એમાં નાખી દેવી. એ ફૂલી જાય થોડા સમય એને રાખી મૂકવી અને આપણને એનો જે આપણને દેખાઈ આવશે કે ફૂલી ગઈ છે. કેમ કે અંદર પાણી શોષાતું હોય ને આપણે કંઈ પણ મટીરિયલ ચાસણીમાં ઉમેરીએ. ગુલાબજાંબુમાં પણ એવું મોસ્ટ ઓફ થાય છે કે આપણે ગોળ એના રવા બનાવીને ચાસણીમાં મૂકી દીએ એટલે ઓટોમેટિક એનું ઓબ્ઝર્વેશન કરી લેતું હોય છે.
0: આપણને ખ્યાલ આવી જ જાય છે.
1: એટલે કે આ જે આપણી દ્રાક્ષ નાની નાની જે ગોળીઓ છે એ ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડી દે.
2: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવે નેક્સ્ટ જે સ્ટેજ છે એમાં આપણે એક વાસણમાં દૂધ નાખી લેવું, ઉકાળવું બરાબર, અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ જાડું ના થઈ જાય, લાઈક બાસુંદી જેવું આપણને ના લાગે ત્યાં સુધી એને ઉકાળવું, પછી એને ગેસ પરથી ઉતારી લેવું, એટલે કે ઠંડુ કરવા મૂકી દેવું, પછી બાસુંદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવું। હવે એમાં પણ આપણે થોડું મીઠાસ એટલે કે ચાસણી નાખવી પડશે, કેમ કે એટલું દૂધ હશે તો એનું જે મીઠાસ છે કેવું હોય છે કે ગોળીઓ તો આપણે ચાસણીમાં મૂકી જ છે, એમાં ઓલરેડી મીઠાસ પકડાઈ ગઈ છે, પરંતુ દૂધમાં પણ થોડી મીઠાસ હોવી જરૂરી છે જેથી કે બાસુંદીનો ફ્લેવર આવે।
2: પણ દૂધ તો આપણે જોતા જોઈએ છીએ કે મીઠાસવાળું જ હોય છે, તો એમાં કેટલી ખાંડ અને આમ વધારે ગળી ના થઈ જાય એ પણ જોવા જેવું હોય છે, કારણ કે બહુ ગળી તો પછી હેલ્થ માટે પણ।
1: એક્ચ્યુઅલી કેવું હોય છે કે દૂધ જ્યારે કાચું હોય છે ને ત્યારે આપણને મીઠું લાગતું હોય છે, પણ જેમ મેં કહ્યું કે દૂધ આપણે ગરમ કરવું પડશે, ઉકાળવું પડશે, ત્યારે એની મીઠાસ રહેતી નથી, તો એના માટે આપણે એમાં ચાસણી નાખવી પડે છે જેથી એનો ટેસ્ટ એકદમ મીઠો અને સ્વીટ બને, એટલે એ ટેસ્ટ મેન્ટેન કરવા માટે એને ચાસણી નાખીને હલાવવાનું। એન્ડ ધેન આફ્ટર કે જે પનીરની ગોળીઓ જે આપણે બનાવી છે દ્રાક્ષની, હા એમાં નાખી દેવી, એન્ડ ઇલાયચીનો, ત્યાર પછી ઇલાયચીનો જે ભૂક્કો આપણે કીધું હતું સામગ્રીમાં એ, પછી જે બદામની આપણે છોલેલી જે કતરી છે એન્ડ ચારોળી એ નાખી દેવું એમાં, પછી આખું જે બની જાય છે એને પછી ફ્રીજમાં મૂકી દેવું।
2: બરાબર, ઓકે,
1: ફ્રીજમાં એટલા માટે મૂકવું કે ગરમ ગરમ અંગૂરી બાસુંદી ખાવાની અંગૂરી બાસુંદી જ્યારે આપણે બનાવી છે ત્યારે વધારે પડતી ગરમ હશે, તેને થોડું હોમ ટેમ્પરેચરમાં મૂકી રાખો, થોડી ગરમ થઈ ગયા મતલબ એનું ટેમ્પરેચર નીચું આવી ગયા પછી એને રેફ્રિજરેટરમાં મૂકો એટલે કે ફ્રીજમાં મૂકો, જેથી એનું જે મેન્ટેન છે એનું જે હીટ ડિગ્રી ટેમ્પરેચર સારી રીતે એનો ટેસ્ટ ઓબ્ઝર્વ કરશે। અને એવું પણ છે, એક આપણે કંઈક નવું યુનિક કરી શકો કે તમે પનીરની ગોળીઓમાં કહેવાય ને ગ્રીન કલર યુઝ કરો, ફૂડ કલર્સ આવતા હોય છે તો એ તમે યુઝ કરો તો એ વધારે એટ્રેક્ટિવ બની શકે,
2: એનાથી લાગવામાં દેખાવમાં એકદમ અલગ,
1: અને તમે કેસરનું પણ ગાર્નિશ કરી શકો છો એના ઉપર। તો આ પ્રમાણે અંગૂરી બાસુંદી એક કલાકમાં રેડી થઈ જાય છે 5 લોકો માટે, ઘરમાં 5 લોકો સભ્ય હોય તો જે પ્રમાણેનું મેં મટીરિયલ કીધું એ તમે યુઝ કરી શકો છો, અને એના કરતાં વધારે સભ્યો હોય તો તમે મટીરિયલની થોડું વધઘટ કરી શકો છો।
2: સરસ, તો આ 1 કલાકમાં જ તૈયાર થાય એવી વાનગી છે?
1: હા હા,
2: ખૂબ જ સરસ, થેન્ક યુ રૂપલબેન, તમારો બહુ જ આભાર કે તમે આજે આટલી સરસ વાનગી અમારા શ્રોતા મિત્રોને જણાવી।
1: તમારો પણ આભાર પૂજા, અહીંયા મને રેડિયો સ્ટેશનમાં બોલાવવા માટે એન્ડ આ વાનગી સાંભળવા માટે।
2: અને એક વાત પાક્કું કે તમે હવે જ્યારે પણ આવો ત્યારે તમારી મમ્મીને જરૂરથી સાથે લાવજો।

0: હા શ્યોર.
1: ઓકે, તો મિત્રો તમે આજે સરસ મજાની વાનગી અંગુરી બાસુંદી વિશે જાણ્યું ડિટેલમાં. તો હવે આપણા આવતા વાનગી એપિસોડમાં એક નવી વાનગી સાથે હું આરજે પૂજા, ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: શ્રોતા મિત્રો, તો આપ પણ આપના સ્નેહીઓને આ જ પ્રકારે બર્થડે વિશ કરી શકો છો વોઇસ મેસેજીસ દ્વારા. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર કે આપણા ફેસબુક પેજ પર તમે તમારા સ્નેહીનું નામ, બર્થડે તારીખ અને આપનો સંદેશો મોકલી આપો. રેડિયો પાલનપુર આપના તરફથી તેઓને બર્થડે વિશ કરશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મસ મોટા પડકારની વાતો, નાનકડા નિર્ધારની વાતો. દુનિયાને દેખાઉં નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળાને અંધારની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદારની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: અમારું કોઈ આઈડિયા એવી એવું નથી કે પિક્ચર, એક બે પિક્ચર બની બી ગયા એ જે અમે ડેવલપ કર્યા હતા એમાંથી, પણ એવો કોઈ ગ્રેટ પિક્ચર બન્યા નહીં. નાવ તો હર પ્રોડક્શન હાઉસમાં ડેવલપમેન્ટ છે, બટ ધેટ ટાઈમ સુપ્રો વોઝ ધ ફર્સ્ટ ગાય હુ કેમ અપ વિથ ધી આઈડિયા, એન્ડ જસ્ટ કોઈ માનતું જ નહોતું કે આ ચાલે. એટલે અમે લાવારીસ હતા, યુટ્યુબમાં બી અમે એમ સાઈડમાં, અમારી પાસે કોઈ કેબિન નહોતું, અમે લોકો બેસવાની ચેર બી નહોતી,
1: કેન્ટીનમાં બેસીને કામ કરવા.
0: ના ના કેન્ટીન નહીં, કે છે ને બોક્સીસ હતા જેમાં ડીવીડીઝ ભરતી હતી. ના ક્યુબિકલ્સમાં, ક્યુબિકલ્સમાં સુપ્રો પાસે ક્યુબિકલ હતું અને એનું ક્યુબિકલ બી એવું હતું સ્ટોરૂમ જેવું હતું. ઓકે, તો ડીવીડીના બોક્સીસ હતા મોટા, આપણે કાર્ટન્સ જેવા હોય ને, અમે લોકો કાર્ટન્સ પર બેસી પછી અંદરથી ડીવીડી ગમે તો લઈ લેવાની, એવું હતું. તો અમે લોકો ડેવલપમેન્ટમાં હતા, બહુ બધી આઈડિયાઝ ડેવલપ કરી એવરી એવરી વીક. હા, વી યુઝ ટુ ડેવલપ, આ રીમેક કરીએ, બિકોઝ ડિઝનીનું આખું બેંક તમારી પાસે છે, તો આ રીમેક કરીએ, આની સાથે આ લઈએ, આ લઈએ. બિલ્ડિંગ પ્રોજેક્ટ, બિલ્ડિંગ આઈડિયાઝ, હેવિંગ અ ઇન્ટરેસ્ટિંગ ટેક ઓન થિંગ્સ. હાઉએવર ધ ટીમ ડિડન્ટ વર્ક, તો બંધ થઈ ગઈ. તો પછી હું શું કરું? ઇટ વોઝ વેરી ટ્રિકી ટાઈમ, બિકોઝ ફિલ્મ બનતી નથી, કેમ કે ફિલ્મ બનવા માટે ત્યાં ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વે ટુ મેક ફિલ્મ એટ દેટ ટાઈમ. યુ નીડ અ સ્ટાર્સ, યુ કાન્ટ મેક અ ફિલ્મ બિકોઝ યુ ડોન્ટ હેવ એક્સેસ ટુ સ્ટાર્સ. બીજું શું છે? ટીવી મારાથી લખાતું નહોતું, કેમ કે મારી સેન્સિબિલિટી

0: મેચ નથી થતી અને હું ટ્રાય બી કરું ને તો દે વર નોટ વેરી એક્સેપ્ટિંગ ટુવર્ડ્સ મી એઝ અ રાઇટર બીકોઝ મારો વોઇસ થોડો અર્બન હતો એ ટાઈમ પર. ફિલ્મ બનતી નથી, ટીવીમાં ચાન્સ નથી મળતું, કરે શું માણસ. ત્યારે આવ્યું એનિમેશન,
1: ઓકે,
0: ધ મિડ ગ્રાઉન્ડ. બધી લાઈફમાં જે બી કોમિક્સ વાંચી, બધા પિક્ચરો જોયા,
1: બધું
0: એ બધું, ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ માય લાઈફ બીકોઝ ઇન રાઇટિંગ એનિમેશન યોર ઇમેજિનેશન ઇઝ
1: એન્ડલેસ.
0: તો એવરી વીક હું એક નવું પ્લાનેટ બનાવતો હતો, એક નવું મોન્સ્ટર બનાવતો હતો અને પછી ડિશુમ ડિશુમ ફાઇટ કરાવીને પ્લાનેટને બ્લો અપ કરતો હતો અને મોન્સ્ટરની આઈ યુઝ ટુ કિક ધ મોન્સ્ટર ધેટ કાઇન્ડ ઓફ
1: સુપર
0: ગ્રેટેસ્ટ ગ્રેટેસ્ટ વે ઓફ રાઇટિંગ. લાઈક 6 year old me would be very happy, you know, if they knew. I wrote a lot of shows. I wrote I think I have currently written 200-300 episode animation na mein
1: koki
0: di das kem ke age mari roji roti hati hu ane maro ek friend hato Sandeep Patil bane Whistling Woods na
1: okay
0: ane Sandeep bhi you know just nano chokro born thiyo to so he also wanted like I want my son to watch something cool that I have written so we wrote a lot of shows from Gajju Bhai karine Disney channel par hatu V for Virat karine Disney channel par hatu Roll Number 21 karine ek show hato e me lakhyo to Astra Force which had Amitabh Bachchan voicing it
1: acha
0: yeah yeah that was there pachi weirdly apne Balika Vadhu was a big hit so any animated series bhai Choti Anandi e bhi lagyo to and Choti Anandi we made a superhero into a great fun rubbish money
1: naturally rubbish money limited,
0: exactly right? exactly audience limited so it was very you had to do quantity of work
1: correct
0: પણ એમાં શું થાય કે quantity of work કરીને તમારું એક discipline set થતું કે રોજ સવારે ઉઠીને લખવાનું એટલે લખવાનું
1: exercise ની જેમ ટેવ પડતી જાય
0: correct તો એમાં એક discipline set થઈ ગયું narration કરવાનું જે કલા હોય એક થઈ ગઈ કેમ કે કોઈ વાંચતું હોય ને એ બનીને મારું એનિમેશનની દુકાન ચાલતી રહી અને મજા આવતી હતી
1: પછી આ મીનાક્ષી
0: ના પછી પછી પછી મને એક રિયલાઇઝેશન આવ્યું કેમ કે હું જ્યારે બી ફિલ્મ સ્પીચ કરવા જતો હતો ત્યારે લોકો કહેતા હતા કે યાર વોટ હેઝ યુ ડન અને હું દેખાડતો હતો એનિમેશન નો વન ટુક ઇટ સિરિયસલી બીકોઝ હાઉ એવર વેલ યુ રાઇટ વોટ ઇઝ બીંગ એનિમેટેડ લુક્સ ટેરેબલ ઇન ઇન્ડિયા budget problem imagination problem
1: technology issues
0: and I don't think
1: e vakte hata ave nathi
0: ha I think now with AI and all ganu badu badli gayu chhe pan etle hu pachu animation ma ghuswani try karu etle ghusu chu already hu lakhu chu kyunki AI has made animation much cheaper but I think even like our best artists are not working in India our best artists are working internationally to pachi you are getting the worst of the you're not getting artists you're getting
1: technician
0: ત્યારે હું એક માણસને મળ્યો આદિત્ય ધર
1: ઓકે કોણ
0: આદિત્ય ધર કરીને એક ડાયરેક્ટરને મળ્યો
1: યસ નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ
0: નાઉ ધ હોલ વર્લ્ડ નોઝ હિમ બટ ધેટ ટાઈમ
1: ક્યાં મળ્યો મારો એટલે મારી હું જનરલી સવાલો લખતો નથી અહીંયા પડ્યા હોય એમાં એ લિસ્ટ હતું જ
0: હા
1: આદિત્ય ધર ક્યાં ને કેવી રીતે મળ્યો
0: ક્યુટ સ્ટોરી છે હું એનિમેશન લખતો હતો અને મને ફિલ્મ લખવી હતી આદિત્ય ફિલ્મ્સ લખતો હતો પણ એને ફિલ્મ્સ ડાયરેક્ટ કરવી હતી અને ધ ઓનલી વે હી ગેટ્સ ટુ ડાયરેક્ટ ઇઝ ઇફ હી રાઇટ્સ હિઝ ઓન સ્ટફ તો એ અહીંયા વીરા દેસાઈમાં એમનું એક ઘર હતું તો ત્યાં જઈને હી વોઝ ધેટ ટાઈમ ડેવલપિંગ અ સુપર હીરો ફિલ્મ ફોર ડિઝની યુટ્યુબ
1: ઓકે
0: યુટ્યુબમાં મેં કામ કરેલું હતું અને સુપર હીરો ફિલ્મ સાંભળીને આપણે કરીએ
1: એન્ટેના ઊભા થઈ ગયા
0: એન્ડ હી વોન્ટેડ એન અસિસ્ટન્ટ રાઇટર અરે યાર અસિસ્ટન્ટ રાઇટર હું ઓલરેડી લખું છું તો મને આઈડિયા બહુ ગમી છે સાથે જઈને આમ સર પ્લીઝ બનાલો
1: વેચવાનો પ્રયત્ન
0: ફેન્ટાસ્ટિક નરેટર ફેન્ટાસ્ટિક તો હી વુડ રિયલી બી એબલ ટુ સેલ હિઝ આઈડિયાઝ હિઝ સ્ટોરીઝ વેરી વેલ અને હું થોડો નર્વસ આમ ખબર નહીં આ યુઝ ટુ રિલાય ઓન એમ પણ લખવાનું
1: તમારું બંનેની જોઈન્ટલી
0: હું જતો હતો પછી

0: એક ડિસિપ્લિન સેટ થઈ ગયું. 9:30 ઇન ધ મોર્નિંગ હું ઘરેથી નીકળું, આઈ વુડ રીચ અંધેરી એટ અરાઉન્ડ 11, વન એન્ડ હાફ આર ટ્રાવેલ. 11 to 4, 3 આઈ વુડ બી એટ આદિત્યસ હાઉસ, લંચ વંચ લઈને બ્રેઇન સ્ટોર્મ કરીને 4 to 6 આઈ વુડ રાઇટ વોટ વી હેવ ડિસ્કસ વિથ આદિત્ય, એન્ડ આફ્ટર દેટ આઈ વુડ રાઇટ એનિમેશન એટ નાઇટ.
1: ઓકે,
0: રાતનો ટાઈમ આપણે એનિમેશનનું ડિવોટેડ
1: આપણી રોજીરોટી.
0: હા, રોજીરોટી યા તો ગાડીમાં, કેમ કે મારું એક મન છે ને અંધેરીથી બહુ ડર લાગતો.
1: ઓકે, કેમ?
0: ઇટ્સ ફુલ ઓફ સ્ટ્રગલર્સ. And every time I used to go to a cafe or sit at a cafe to write, I used to be like, shit, yaar. And I see old people still hustling, you know. And I was like, yaar, maru out hase to su karu. You know, I don't want to be this guy.
1: Chupo, bhai.
0: Haan.
1: Hidden fear.
0: Hidden fear hatu ki, yaar, will I be struggling throughout? Like, everyone is doing this. What if I can't make it? You know, e mane dar bahut, what if I can't make it? And what if I have to step down from my own lifestyle, or worse, what if my parents will need to step down from my own or from the lifestyle that they have set?
1: Correct. That That's was the biggest fear.
0: So I said I need to be very, very practical about writing. It has to be also a business, unfortunately for me. My inspiration was Stephen King. Stephen King suche chhape etle chhape
1: book kaam ekdam a product ni jem kaam thavu joye.
0: Correct. George R.R. Martin nathi banu. You know, હવે મને બનવું છે, યુ નો, યુ નીડ ટુ સ્લો ડાઉન ઓલસો લિટલ કાઇન્ડ ઓફ અ થિંગ.
1: પણ એ સર્ટેન એક પીરિયડ એવો હોય ને લાઈફમાં કે જ્યાં તમારે દોડતા જ રહેવું પડે.
0: એન્ડ મારી મમ્મી એમ કહે કે યુ નો વોટ, વોટ્સ ધ વર્સ્ટ ધેટ વિલ હેપન કાઇન્ડ ઓફ થિંગ. યુ નો, શી હેઝ ઓલવેઝ બીન સચ અ સપોર્ટિવ ફિગર, ઓલવેઝ બીન રૂટિંગ ફોર મી. માય બોથ માય પેરેન્ટ, માય મોમ એન્ડ માય ડેડ, દે બીન લાઈક, ડોન્ટ પુટ યોર લાઈફસ્ટાઈલ લોઅર.
1: You work more.
0: એક વાર થઈ જાય ના પછી યુ વિલ ઓલસો ડુ મોર હાર્ડ વર્ક ટુ મેક શ્યોર ધેટ યુ કેન મીટ ધેટ, મેક ધોઝ એન્ડ્સ મીટ.
1: તો આદિત્યની ને તારી દોસ્તીની શરૂઆત, સાથે કામ કરવાની, કોવર્કિંગની શરૂઆત,
0: કોવર્કિંગ
1: એ કેટલા વર્ષ સુધી ચાલ્યું ને પછી પહેલો પ્રોજેક્ટ આમ?
0: તો અમારું આઈ થિંક અમે મળ્યા 2013માં એન્ડમાં, અમે બે પિક્ચર લખ્યા જે બન્યા નહીં. પછી જે ત્રીજું પિક્ચર અમે લખ્યું, વોઝ એન આઈડિયા ધેટ આઈ ટોલ્ડ હિમ એન્ડ હી થોટ ધેટ આ છે ને ઇઝી પિક્ચર છે, બની જશે,
1: ઇઝી છે, બની જશે. હા,
0: વન નાઇટની સ્ટોરી હતી.
1: ઓકે,
0: તો અમે લોકો જઈને, ત્યારે અમે લોકો ફોક્સ માટે એક પિક્ચર લખતા હતા, તો અમે લોકો જઈને ફોક્સને પિચ કર્યું. અમે ગયા અને રસ્તામાં અમે જે આઈડિયા સોચી હતી ને, આદિત્ય હેડ વન આઈડિયા કે કામ કરતા ઇસકો ના રીમેક કી તરફ પિચ કરતા, યે તો ઓરિજિનલ આઈડિયા. ફોક્સ હેઝ ધ રાઇટ ટુ અ ફિલ્મ કોલ્ડ ડેટ નાઇટ.
1: ઓકે,
0: what if we pitch this film as a remake of Date Night? I said it's similar, the idea. It's kyunki hamara reference film Date Night hai. To ke Fox has the rights to Date Night na, and tyare chhe na Bang Bang banyu to, which was a remake of Night and Day.
1: Correct.
0: To ke ye strategy use karta, ye strategy use kari, same idea remake of Date Night kari na, instant green light. Chalo writing shuru karte. Pachi we went to Goa for 1 month. Right,
1: you and Aditya,
0: yeah, me and Aditya, and there was another friend of his called Mithun.
1: Okay.
0: Who was a DOP and now he's a fantastic writer. Three of us were in Goa. FIFA World Cup chalto to, hu to football joto na to, hu lagto to banav football jota tha, and we banged out first draft of that film. Pacha aiva, everyone loved it. It's just fantastic when it comes to ફોક્સની ટીમને. પણ ગમ્યો ફોક્સની ટીમને તો બહુ ગમ્યો. હા, અને પછી એ લોકોએ એક ધેર અ વે ટુ કમ્પેર યોર સ્ક્રિપ્ટ, વેધર ઇટ ડિઝર્વ્સ ટુ બી અ રીમેક ઓર નોટ. જ્યારે એમ કમ્પેરિઝન થયું, તો કે ઇસકા તો રીમેક બોલને કા જરૂરત હી નહીં હૈ. એન્ડ વી લાઈક વી નો,
1: કારણ કે આપણો ઓરિજિનલ આઈડિયા છે.
0: યે તો બેચને કે લિયે બોલા થા,
1: કાઇન્ડ ઓફ માર્કેટિંગ પીચ હતી.
0: કરેક્ટ. એન્ડ ધેટ ટાઈમ then the casting happened. Surat had come out, that Sonam Kapoor film.
1: Haan.
0: And Fawad was hot property, so we went and narrated the film to Fawad Khan.
1: Dharma ma narrate karwa gaya tha main logo.
0: He was in India. We went to JW Marriott, to his room, and narrated the film along with the Fox ka producer. Haan.
1: Pachi,
0: and then we narrated the film to a lot of actresses. Eventually we settled on Katrina because she was gung ho about the film. Fawad and Katrina, cast done. I think I'll

0: वो
1: I've quoted
0: अनाउंस
1: it with Aditya, Dharma office, we were like, life is set, और क्या चाहिए?
0: हाँ.
1: And like good big production, sets बने बने छे, songs जिसे compose थाई छे, great DOP and everything, top of the line, you know.
0: आ गए.
1: आ गए. बस अभी तो क्या है? अभी क्या है? पूरी attack happened. Fawad is sent back to Pakistan. Film cannot be cast again. And we were like, shit man, now what? We were like around 2 weeks away from shoot.
0: Kitno ek week baki hai?
1: Two weeks
0: from away from shoot.
1: Yeah. And we were like, shit man. And we tried. Kitna bada actors pase gaya. Casted nahi tha tu. Pachi bijo production house bhi aavi gyu tu. Thodo creative differences tha tha. Picture nahi banti.
0: Ye darmiyan mein tari ne Aditya nu ni mental sthiti shu thai jare.
1: Aditya was more shattered because આવું આદિત્ય સાથે ત્રણ વાર ઓલરેડી થયું છે. એટલે એટ ધીસ ક્લોઝ
0: ફવાદને પાછો મોકલ્યો જ્યારે અને ખબર પડી કે હવે આ ગયું આમ હાથમાંથી મોઢા ઉપર પેલો ગ્લાસ આવીને એન્ડ મોમેન્ટ પર જતું રહે તો વોટ વોઝ એ જ્યારે ખબર પડી અથવા તમને જે ઇન્સ્ટ્રક્શન મળી હશે રાધર ઇન્ફોર્મેશન મળી એ પછી એ ઇન્ફોર્મેશન મળ્યા પછી તું ને આદિત્ય જ્યારે પહેલી વાર મળ્યા કે ઓ What was that moment? અને એમાંથી પછી
1: તમે લોકો કઈ રીતે he was very sure કે મારું તો થઈ ગયું બોમ્બે માં હું આઈ એમ પેકિંગ માય બેગ્સ એન્ડ ગોઈંગ બેક
0: અચ્છા
1: યુ નો ઓ હી વોઝ વેરી ડિસહાર્ટન્ડ
0: ત્યારે એના લગ્ન થઈ ગયા હતા એમ
1: ના ના ના વાત તો બહુ પછી છે ઓકે હી વોઝ વેરી વેરી હાર્ટ બ્રોકન કેમ કે એટલી વાર થયું છે પુઅર ગાય હેઝ ફેસ સો મેની ટાઈમ્સ એ સાથે ગલત થયું છે પ્રોડક્ટ પ્રોડ્યુસર્સ ને એ સાથે બહુ જ
0: ખોટું કર્યું છે
1: યુ નો તો એનું મન ઉતરી ગયું હતું કે યાર આઈ કેમ હિયર ટુ મેક મૂવીઝ અગર નથી બનતી તો હું પાછો જતો રહું છું આઈ વિલ ફિગર આઉટ સમથિંગ એલ્સ ફ્રોમ દિલ્હી એન્ડ ઇઝ અ કાશ્મીરી પંડિત તો જઈને કઈ દિલ્હીમાં ગોતી લઈશ કઈ કરવાનું
0: કાશ્મીરમાંથી કાઢી મૂક્યા પછી બી પંડિત
1: કરેક્ટ
0: સેટલ તો થયા જ
1: કરેક્ટ
0: એ સેટલ થવાનો એમના સ્વભાવમાં છે
1: હા અને એને લખવું નહોતું બીજા માટે યુ નો તો હી વોઝ વેરી ડિસહાર્ટેડ મે બી કીધું હું બી બેકપેક કરીને હું તો મારા ઘરે જતો રહીશ Maybe traffic na vadhe, you might read Delhi faster than I read South Bombay. So, પણ મારું શું છે એનિમેશન ની દુકાન ચાલતી
0: પણ એ દિવસે તમે કર્યું તમે બંને મારા માટે એ મોમેન્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ એ મોમેન્ટ પછી તારી એ મોમેન્ટ પછી આદિત્યની લાઈફ આખી જે પેલી ગાડી બંધ થઈ જાય અને આમ ક્યાંકથી એક ધક્કો આવે ને પછી જે સુપરસોનિક સ્પીડ પર જાય આઈ થિંક એટલે એ મોમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ
1: માય જોબ Honestly, was to console Aditya. Kuch aur kar lenge, yaar. What's the story is for a writer, no? There is no money investment. There's only time investment. So then we'll write something else. We'll continue pitching. Maru tyare shu hatu ke maru Meenakshi Sundareshwar
0: thava upar hatu.
1: Baat chalti thi. You know, main je Vivek sathe lakhi thi. In a production house called Phantom. Ane maru animation ni dukan bhi chalti thi. Actually, mari animation ni dukan band thi gayi thi tyare.
0: Okay.
1: I had creative differences.
0: આ કેટલું સરસ છે ને આપણને ગુજરાતીઓને દરેક વસ્તુમાં દુકાન શબ્દ તો આવી
1: જાય. હું દુકાન જ કહું કેમ કે I used to treat it like
0: કરેક્ટ અને એવી જ રીતે થવું જોઈએ.
1: એક સ્ક્રિપ્ટ તો વેચવાની એટલે વેચવાની
0: બરાબર
1: છે. બી કરીને એટલું કેમ કે એ છે. હા
0: મીનાક્ષી
1: ના મારી એનિમેશન
0: પણ બંધ થઈ ગયું
1: હતું કેમ કે I was in that mind space. તો at one point you know we had some creative differences with the channel so main lakhyo stinker
0: okay
1: email eo lakhyo and I tagged everyone I am a writer not a typewriter this that because I was like yaar I am the coolest writer in Bollywood right now guys evita I was fired after that
0: but this is a line I am a writer not a typewriter
1: yeah so because they were like no you have to write it like this my vision is not a writing so thoda arrogance aavi gayo
0: correct which is young age such success such big brands
1: I mean the allure of success more than actual success right think I would not success
0: ha
1: mane laigu ke dimag ma
0: imaginary
1: ha you are in the cool gang now right you are playing table tennis with like actors you think you've arrived
0: nothing like that so then peli baat par paacha aavi aditya
1: to
0: film ne collapse ne sapna tute eno avaj koi ne sambhalai nahi
1: હું લખતો હતો મીનાક્ષી સુંદરેશ્વર એ વખતે ફેન્ટમ સાથે હતી તો હું લખવા ગયો એ પિક્ચર આદિત્ય

0: अरे आई वो द मोस्ट डिफाइनिंग मोमेंट फॉर माई करियर पर्सनली द एंट्री ऑफ नेटफ्लिक्स इन इंडिया. आपने या तो फिल्म करता था या तो आपने टीवी लगता था. नेटफ्लिक्स आई वो तो मारा जेवा राइटर्स ने एक चांस मिलो टू बी एबल टू टेल स्टोरी. द इंटरनेट बूम रियली गेव अस द अपॉर्चुनिटी. ये कोई भी इट्स वी डिडंट हैव टू डिपेंड ऑन स्टार जो है आज जो है थे जो है दैट पॉइंट ऑफ टाइम. नेटफ्लिक्स थी मारू घणा बदु घणा बदा प्रोजेक्ट्स आगे बढ़िया मने घणी बदी अपॉर्चुनिटीज मिली छे. मीनाक्षी सुंदर रेस्टोर नेटफ्लिक्स पर छे. मारो शो मिसमैच नेटफ्लिक्स पर
1: छे. सुपर हिट शो
0: है. इट इज डन वेरी वेल.
2: અને મારો તારો પહેલો શો
0: મારો
2: વેબ શો પહેલો
0: મારો એક્ચ્યુઅલી પહેલો વેબ શો બીજો હતો.
1: ઓકે.
0: રિજેક્ટ કરીને હતો અને એની પહેલા મેં યુટ્યુબ પર એક સિરીઝ કરી હતી મોમેન્ટ કો કરી.
1: ઓકે.
0: સો આઈ થિંક બટ નેટફ્લિક્સ ઇઝ ધ ફર્સ્ટ બિગ શો. Z5 પર અમે લોકોએ રિજેક્ટ કરીને એક શો કર્યો હતો વિચ વોઝ લાઈક રિવરડેલ કૂલ યંગ એડલ્ટ એજી કાઇન્ડ ઓફ અ થિંગ. પણ નેટફ્લિક્સ પર જે મિસમેચ આવ્યું that blew up like anything, you know, and that gave me very very good opportunities to be able to tell the kind of stories je mane kevi thi je mara thi organically avti. In the meanwhile Aditya Ni Uri became the biggest hit of all time. You know, at that point it is I think one of the most profitable films of all time.
1: Kitna mein bani thi
0: I wouldn't know the final number.
1: Okay.
0: But I know that it the profit but ratio return was the highest that any film ever had.
1: Wow.
0: So
1: ane e pelo fahad pacho pakistan gayo
0: ha
1: ane uri e vachche no period ketlo je jema aditya bistra pack karine javano nakki karyo tune pachi uri aav pachi compulsory mumbai ma settle thai
0: gayo. I think three four mahina
2: ma the life
0: took not uri aavi nahi uri banvani shuru thai. Uri was bahut difficult film hati banava mate.
1: Correct. Mind blowing film.
0: Yeah.
1: My most favorite.
0: Yeah. It is outstanding. E je Uri e je India ma je patriotism no fervor laivu je automatically I feel that India started loving their country a lot more.
1: Absolutely.
0: Recognizing the sacrifice that the army makes for the country a lot more. It made the army cool. It made loving your country cool. I think a tarike se e rite Uri has been a game changer.
1: Correct.
2: Loko ni andar ni desh pratye ni
0: bhakti jagi ane proud to be Indian wali je feeling aavi Uri thi aavi.
1: To 4 mahina mein film banvani shuru thai.
0: 4 mahina mein film I think e vadhare time lagyo but basically e ch hai ke Uri changed Aditya's finally. And મને એમ લાગે છે કે ઇટ્સ અ વેરી ગુડ થિંગ ધેટ આદિત્ય ગોટ ટુ મેક ઉરી એન્ડ નોટ રાતબાકી. એ વખતે ધૂમ રાતબાકી નામ હતું પિક્ચરનું.
1: ઓકે.
0: રાતબાકી બની ગઈ છે હવે.
2: અચ્છા હવે બની ગઈ છે. ફાઇનલી હવે બની ગઈ છે.
0: એન્ડ ઇટ ઇઝ અ ફિલ્મ કોલ ધૂમધામ.
1: ઓકે. પ્રતીકવાળી
0: છે. પ્રતીકવાળી જે ફિલ્મ છે.
2: અચ્છા ધેટ વોઝ ઓરિજિનલી
0: રાતબાકી. એની સ્ટોરી અલગ છે. તે આપણે વીલ ગેટ ટુ ધેટ. બટ યા Uri became what it became and that's when Aditya decided to start his own production house. પણ જાણીને એમનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું ડિસાઇડ કર્યું ત્યારે હી કોલ્ડ મી એન્ડ વી હેડ અ લિટલ બિટ ઓફ અ ચેટ કી શુડ આઈ કમ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની એન્ડ દેન આઈ ગોટ ઓન એઝ અ પાર્ટ ઓફ ધ કંપની અને પછી અમને જે બી પિક્ચરે જે પિક્ચર અમે લખી હતી જે અમને બનાવી હતી
1: જે તમારું ડ્રીમ હતું
0: જે અમારું ડ્રીમ હતું અમે એ જર્ની પર શરૂ કર્યું.
1: કયા વર્ષમાં?
0: This is 2022. ત્યારે મારું મિસમેચ બી આવી ગયું હતું. મીનાક્ષી સુંદરેશ્વર બી આવી ગયું હતું.
1: તો તારો શું રોલ ડિસાઈડ થયો પ્રોડક્શન હાઉસમાં 2062
0: માં? I was supposed to be head of development and eventually I turned into a creative producer of the company.
1: Super.
0: I was supposed to develop stories for 2062. ત્યારે ત્રણ જ લોકો હતા એક્ચ્યુઅલી. હું હતો, આદિત્ય હતા અને એનો ભાઈ લોકેશ હતો.
1: So, you joined B62.
0: Yeah, I joined B62.
1: તમે ત્રણ જણાની ટીમ.
0: He was kind enough to let me write because writing માં શું છે કે આજે જે સ્ક્રિપ્ટ લખી છે એ ક્યારે મને કોઈના હાથમાં નથી. Unfortunately એવું છે.
1: પણ અનફોર્ચ્યુનેટલી એવું છે કે કોઈ સ્ક્રિપ્ટ પર એક્સપાયરી ડેટ નથી.

0: કે પર એક્સપાયરી ડેટ બી હોય છે,
1: હોય છે
0: બે બે બે બે રીતે હોય, એક તો કોઈ બીજું બનાવી લે,
1: હા એ આપણા હાથમાં
0: નથી, બીજું કે કોઈક સ્ટોરીઝ નો કોઈક ટાઈમ ટાઈમ છે યુ નો, અને એની આગળ જવાનું એટલે પછી ડેટેડ પિક્ચર બનાવવાનું વાળું ઓલું છે, કેમ કે સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, એન્ડ બીકોઝ સિનેમા ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ, યોર સ્ટોરીઝ એન્ડ સ્ટોરી ટેલિંગ નીડ્સ ટુ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ.
1: ટ્રુ,
0: સો દેટ ઇઝ
1: ધેટ. સો 60B62 માં તમે લોકો ત્રણ જણાએ શરૂ કર્યું.
0: યસ,
1: અને એઝ યુ સેડ કે આદિત્ય વોઝ કાઇન્ડ ઇનફ ટુ
0: લેટ મી રાઇટ આઉટસાઇડ. યસ,
1: દરમિયાન મેં તે કઈ ફિલ્મો લખી અને B62 ની બંનેની પેરેલલ યાત્રા, યાત્રા આપણે જેને કહીએ ગુજરાતીમાં, એ કેવી રીતે?
0: તો B62 માં ધ ફર્સ્ટ ફિલ્મ વી ડિસાઇડેડ ટુ ડુ ધૂમધામ. ધૂમધામ રાજ બાકીની સ્ક્રિપ્ટ હતી અને અમે લોકો ડિસાઇડ કર્યું કે ધીસ વુડ બી અવર ફર્સ્ટ પ્રોડક્શન એઝ અ પ્રોડ્યુસર, અને સિમિલર એટ ધ સેમ ટાઈમ અમે લોકો બારામુલ્લા બી ડેવલપ કરતા હતા. વી ગોટ અ ડિરેક્ટર ઓન બોર્ડ વિચ વોઝ ધ ડિરેક્ટર કોલ આદિત્ય જામલે. આદિત્ય જામલે જેને આર્ટિકલ 370 બી બનાવી છે, ત્યારે બારામુલ્લા એ બનાવતો હતો.
1: બારામુલ્લા બી નેટફ્લિક્સ
0: પર, બારામુલ્લા બી નેટફ્લિક્સ પર, ઇટ વોઝ નોટ સપોઝ ટુ બી રાઈટ, ઇટ વોઝ સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ.
1: ઓકે,
0: ધૂમધામ વોઝ ઓલસો સપોઝ ટુ બી અ થિયેટ્રિકલ, એન્ડ ધીસ ઇઝ જસ્ટ આફ્ટર કોવિડ ટાઈમ. ધૂમધામ માટે વી વર લુકિંગ ફોર અ ડિરેક્ટર જસ્ટ બિફોર ધૂમધામ ના, એન્ડ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ મીનાક્ષી સુંદરેશ્વર. આઈ હેડ ઓલસો રિટન અ વેરી સ્મોલ ફિલ્મ કોલ્ડ અ ફિલ્મ કોલ્ડ કેશ.
1: કેશ,
0: યસ કેશ.
1: ઓકે,
0: અમોલ પરાશર એક્ટર છે, કવિન દવે આપણું ગુજરાતી
1: ગુજરાતી,
0: એ લોકોને મળીને અમે લોકો એક નાની પિક્ચર બનાવી હતી કેશ, વિચ વોઝ અ ફિલ્મ અબાઉટ ડિમોનેટાઇઝેશન.
1: ઓકે,
0: એન્ડ ઇટ વોઝ અ કોમેડી.
1: B62 માં?
0: નો, નોટ B62. અચ્છા, બીજા. ઇટ વોઝ વિથ વિશેષ ફિલ્મ.
1: ઓકે,
0: ધ ભટ્ટ. તો વિશેષ ફિલ્મ નો જે વિશેષ ભટ્ટ છે, યંગ ગાય, કુલ ગાય, વોન્ટ ટુ મેક કુલ ફિલ્મ્સ ઇન વિશેષ ફિલ્મ્સ, વિચ વોઝ મેકિંગ વેરી વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ધેટ ટાઈમ. તો અમે લોકો એક રિષભ શેઠ કરીને ડાયરેક્ટર છે, એની સાથે કેશ પિક્ચર બનાવી લીધું, હોટસ્ટાર પર છે, વેરી વેરી ફની ફિલ્મ. I don't think a lot of people have seen that film, but I genuinely love that film because it's extremely funny. It's extremely young, cool, funny. So, Aditya had seen the trailer of Cash that time and he's like, this guy's comic timing is really good. So, we decided that
1: Dhoomdham aane aapi.
0: Dhoomdham aane aapi. So, tyare Dhoomdham chalu thai, Yami was cast and Scam had come out that time. So, we decided, you know what, this guy is damn talented, Pratik Gandhi. Let's try and cast Pratik Gandhi in it. So that's when the project came into life. Dhoomdham is an extremely difficult film to make, but we eventually made it. It was a banging, banging theatrical experience. Whoever saw the film loved it. They were like, this is very, very funny.
1: Crazy film.
0: This is very fun. This is a great, it's a very entertaining film. And it's a kind of film which is a community experience.
1: Full package.
0: Saathe joine maja aavshe evu picture. ત્યારે અમે લોકોએ બારામુલ્લા બી શરૂ કરી બનાવવાની.
1: ઓકે,
0: બારામુલ્લા શરૂ કરી બનાવવાની એટ ધી એન્ડ ઓફ 2022 એન્ડ ધ બિગિનિંગ ઓફ 2023. એક્સ્ટ્રીમલી અગેન ડિફિકલ્ટ ફિલ્મ ટુ મેક બીકોઝ વી ડિસાઇડેડ ટુ મેક ધ ફિલ્મ વિથ માનવ કોલ.
1: ઓકે,
0: વી ડીડ નોટ વોન્ટ ટુ ગો વિથ વી વોન્ટ ટુ ગો વિથ ગુડ એક્ટર્સ ઓલવેઝ,
1: નોટ ધ એસ્ટાબ્લિશ્ડ,
0: નોટ ધ એસ્ટાબ્લિશ્ડ વન્સ, યુ નો, લાઈક વિચ મીન્સ ધેટ ઇફ ધી એમ્બિશન ઓફ ધ ફિલ્મ ઇઝ યોર, ધ બજેટ ઓફ ધ ફિલ્મ ઇઝ યોર, બટ ધેન ધેટ્સ ધ સ્ટ્રગલ.
1: તો બારામુલ્લા લખી પણ તે?
0: ના, મેં નથી લખી.
1: એઝ અ ક્રિએટિવ પ્રોડ્યુસર
0: આઈ વોઝ ઓન્લી અ ક્રિએટિવ પ્રોડ્યુસર. ધૂમધામ મે આઈ,
1: મને એક વસ્તુ કે, સોરી ટુ ઇન્ટરપ્ટ, ક્રિએટિવ પ્રોડ્યુસર કે નો રોલ એક્ઝેક્ટલી શું હોય? આઈ મીન
0: અ ક્રિએટિવ પ્રોડ્યુસર, હિઝ જોબ ઇઝ
1: વોટ?
0: ટુ મેન્ટેન ધ ક્રિએટિવ.
1: આ વાત આખી મને ગુજરાતી માં કહે છે કે ઘણું બધું ઓડિયન્સ, સોરી સોરી, ગુજરાતી ભાષા ગુજરાતી છે ને, ઘણા બધા લોકોને આમ ઇન્સ્પાયર પણ થતા હોય છે ફિલ્મો બનાવવા માટે, તો એમને ખબર પડે કે
0: ક્રિએટિવ પ્રોડ્યુસરનું કામ એક જ છે, મેક શ્યોર કે ક્રિએટિવલી ફિલ્મ બેસ્ટ ક્વોલિટીની હોય વાઇલ બીંગ ઇન બજેટ દેટ ઇટ ઇઝ સપોઝ ટુ બી મેડ.
1: ઓકે,
0: ઓકે, એવરી એસ્પેક્ટ પિક્ચરનો ક્રિએટિવલી મોનિટર કરવાનો, ફ્રોમ રાઇટિંગ ટુ કાસ્ટિંગ ટુ માઉન્ટિંગ ટુ ગેટિંગ HODs to shooting, to editing.
1: Like a team building and execution.
0: Yes. Creatively, har vastu supervise karvani hoy, ane HODs, ane director, ane producer maathi sauthi best

0: નીકાળવાનું, કામ નીકાળવાનું કે એનું જે પોટેન્શિયલ છે મેક શ્યોર એ કરવા, એ કરવાનું કે એ લોકો પોટેન્શિયલ ટુ ઇટ્સ મેક્સિમમ યુઝ કરે છે.
1: એટલે સ્કૂલના પ્રિન્સિપલ જેવું કામ,
0: સ્કૂલનું પ્રિન્સિપલ જેવું કામ, એક્ઝેક્ટલી.
1: ક્લેર્ક્સ પાસેથી પણ સારું કામ લે, પ્યુન પાસેથી પણ સારું લે, સિક્ટી પાસેથી,
0: કરેક્ટ કરેક્ટ,
1: ટીચર્સ પાસેથી બેસ્ટ એડ્યુકેશન,
0: ક્રિએટિવલી બેસ્ટ પ્રોડક્ટ નીકળવો જોઈએ, એ મારું રિસ્પોન્સિબિલિટી છે.
1: પછી આ ધૂમધામ થઈ,
0: ધૂમધામ થઈ
1: અને બારામુલ્લા પર,
0: બારામુલ્લા શૂટ થઈ. બારામુલ્લાની શૂટ અમે લોકોએ એવી કન્ડિશન્સમાં કરી છે, -16 ડિગ્રી સેલ્સિયસ કાશ્મીરમાં,
1: કાશ્મીરમાં
0: -16 ડિગ્રીમાં શૂટ કર્યું છે. બજેટ બહુ જ ઓછું હતું. બારામુલ્લા શોટ ઇન 23 ડેઝ.
1: વાવ,
0: ઇટ્સ ઇનસેન.
1: જસ્ટ
0: 23 ડેઝ.
1: એટલે મત એટલા ઓછા સમયમાં તો આજકાલ રિજનલ ફિલ્મો બી લોકો નથી
0: કરતા. હા, એટલે બહુ જ ડિફિકલ્ટ શૂટ હતું.
1: અને યુ આર સેઇંગ કે માનવ કોલને કાસ્ટ કરવાનું,
0: માનવ કોલને કાસ્ટ કરવાનું હતું. નોટ
1: સ્ટાર,
0: વી વોન્ટેડ અ કાશ્મીરી. હી ઇઝ ઓલસો ફ્રોમ,
1: એન્ડ વોટ અ રાઇટર એન્ડ એક્ટર.
0: વોટ ફેન્ટાસ્ટિક,
1: ફેન્ટાસ્ટિક.
0: એન્ડ આઈ થિંક એનું જે પરફોર્મન્સ છે બારામુલ્લામાં,
1: Top class.
0: Similarly with Dhoomdham also, we took actors that we knew were good actors. If you have a good actor, market and all that does not matter.
1: Correct.
0: So, then we made a film called Article 370, that also we made with Yami
1: Khan.
0: This is a Kashmiri pundit. He's very, very passionate about the Kashmir issue and he wants to tell those stories. And I think he can tell those stories better than most people.
1: Correct.
0: Kimke,
1: first hand experience.
0: Him, no? So, he had to.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપણે વાત કરતા હતા ગુજરાતના અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. આગળ આપણે વાત કરીએ અસાઈટ ઠાકર વિશે. અસાઈટ ઠાકર કે જેમણે ભવાઈને દેશ વિદેશમાં આટલું પ્રસિદ્ધ કર્યું છે અને ગુજરાતની ઓળખ બની છે આ ભવાઈ. હવે આપણે વાત કરવાના છીએ સંત પ્રાણનાથ વિશે. પ્રણામી સંપ્રદાયનું આજે તો ગુજરાતમાં બહુ વર્ચસ્વ નથી, પરંતુ એક સમયે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહુ મોટો વર્ગ હતો. બુંદેલખંડના રાજા છત્રસાલથી માંડી

દિલ્હી ગાંધીજી માતા પુતળીબાઈ સુધી અનેક લોકો તેના અનુયાયી હતા. આ પ્રણામી સંપ્રદાયના પ્રણેતા તે સંત પ્રાણનાથ દિવાન પદુ ઠુકરાવીને સંત બનેલા. બધા ધર્મોમાં સારા તત્વોને સ્વીકારીને તેમણે સાંપ્રદાયિક સદભાવનો ઉપદેશ આપ્યો, જેને કારણે તે નિષ્કલંક બુદ્ધ તરીકે ઓળખાયા. પ્રાણનાથનું મૂળ નામ મહારાજ કેશવલાલ ઠક્કર હતું. તેમનો જન્મ 6 સપ્ટેમ્બર 1618 ના રોજ જામનગરમાં થયેલો. એમના પિતા કેશવલાલ જામનગર રાજ્યના દિવાન હતા. કેશવલાલને અનુક્રમે શ્યામલ, ગોવર્ધન, હરવંશ, મહારાજ અને ઉદ્ધવ એમ 5 પુત્ર હતા. મહારાજના લગ્ન બાળ વયે જ બાઈજુરાજ નામની એક કન્યા સાથે થઈ ગયેલા. મહારાજના સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બારજુબાઈ તેમની સાથે જ ગયેલા અને કાર્યમાં સાથ આપેલો. 12 વર્ષની ઉંમરે મહારાજે નિજાનંદ સંપ્રદાયના સ્વામી દેવચંદ્રના પ્રવચનથી પ્રભાવિત થઈ અને નિજ નામ મંત્ર ગ્રહણ કરેલો. ત્યાર પછી તેમના મોટાભાઈ ગોવર્ધનનું અકાળે અવસાન થતાં મહારાજની આ વૈરાગ્યની ભાવના વધારે બળવંત થઈ. મહારાજને ગાંગજી નામના એક ગુરુભાઈ હતા. આ ગાંગજીના ભાઈ ખેતાભાઈ વેપાર માટે બગદાદ ગયેલા, પરંતુ ત્યાં તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવી અને સુલતાને તેમણે કેદ કરેલા. સ્વામી દેવચંદ્રએ ખેતાભાઈને સ્વદેશ પાછા લાવવા માટેનું કામ મહારાજને સોંપ્યું. કેવી રીતે પાર પાડ્યો મહારાજે આ કામ જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

સમય આરબ દેશો સાથે બધો વ્યવહાર જળમાર્ગે થતો. મહેરાજ જામનગરથી સિંધના નગરઠા પર પહોંચ્યા. ત્યાંથી કોગ, મસ્કત, અબ્બાસ બંદર, બસરા થઈને બગદાદ પહોંચ્યા. 40 દિવસની આ યાત્રામાં તેમને અનેક લોકોને મળવાનું થયું. તેમની સાથે વિચાર વિનિમય કર્યા. 4.5 વર્ષ સુધી મહેરાજ અરબસ્થાનમાં રહ્યા. ઇરાકની સુલતાનને મળીને ખેતાભાઈની સંપત્તિ પાછી મેળવી. સાથે સાથે નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પણ કર્યો. પોતાના પ્રવચનોમાં ઇસ્લામ ધર્મ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લીધા. તેમણે લોકોના મત સ્વીકાર્યા. મહારાજ સ્વદેશ પાછા ફરતા થોડા જ સમયમાં તેમના પિતાનું અવસાન થયું. પિતા જામનગર ઉપરાંત ધોરણના પણ દિવાન હતા. હવે તેમને ધોરણના દિવાન પદની મહારાજની નિમણૂક કરવામાં આવી. ધોરણનું દિવાન પદ સંભાળ્યા બાદ થોડા સમયમાં ગુરુ દેવચંદ્રજી બીમાર થયા. મહારાજે જામનગર બોલાવ્યા અને મહારાજે ધોરણનું દિવાન પદ છોડી જામનગર આવ્યા. જામનગર આવ્યા બાદ કેવું રહ્યું મહારાજનું જીવન? જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

આગળ શું થયું વૈરાજના જીવનમાં ચાલો જાણીએ. ઈસવીસન 1655માં ગુરુદેવ ચંદ્રનું અવસાન થયું. નિજાનંદ સંપ્રદાયની ગાદીનો ભાર મહારાજ ઉપર આવી પડ્યો. એટલું જ નહીં, જામનગરના રાજાએ તેમણે આગ્રહ કરીને રાજ્યના દિવાન પદની જવાબદારી સોંપી. દિવાન પદ તો તેમણે સ્વીકાર્યું, પરંતુ સંપ્રદાયની ગાદી પર ગુરુપત્ર બિહારીજીને બેસાડી તેમનું માર્ગદર્શન કરતા રહ્યા. ખેતાભાઈની સંપત્તિ પાછી મેળવવામાં મહારાજે મદદ કરેલી, પરંતુ આ સંપત્તિ જ તેમના માટે આપત્તિરૂપ બની. તેમના સગા સંબંધીઓએ આક્ષેપ કર્યો કે આ સંપત્તિમાંથી ઘણી ખરી મહારાજે પોતાની પાસે રાખી છે. આ પ્રકારનો આક્ષેપ કરવામાં એક ગુરુપુત્ર બિહારી પણ હતો. આ સમયગાળામાં મહારાજે પોતાના ગુરુની વરસી ઉપર એક મેળાનું આયોજન કર્યું અને તેનો હેતુ અનુયાયીઓને એકત્રિત કરી ધર્મ સંદેશ આપવાનો હતો. વિરોધીઓએ આ અંગે દુર્પ્રચાર કર્યો કે રાજ્યના ખર્ચે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા રાજાને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાનના કાચા રાજાએ વાત માની અને મહારાજને દિવાન પદેથી હટાવીને જેલમાં કેદ કર્યા. જેલમાં મહારાજે શ્રીરાસ ગ્રંથની રચના કરી. ત્યારે તેમની સાથે નાનોભાઈ ઉદ્ધવ પણ બંદીવાન હતો. મહારાજ જે બોલતા નાનોભાઈ જેલની દિવાલ પર એ લખી લેતો. ત્યાર પછી કાગળ ઉપર ઉતારીને ગ્રંથ તૈયાર થયો. જોકે પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહારાજની માફી માગી અને તેમને મુક્ત કર્યા. આગળ મહારાજના જીવનમાં કયા વાંક-વળાંક આવે છે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પોતાની સાથે જે વ્યવહાર થયો તેનાથી મહારાજને બહુ દુઃખ થયું. રાજનીતિ પરથી તેમનું મન ઉઠી ગયું. ત્યારબાદ જૂનાગઢ રહેવા આવી ગયા. તારત મંત્રની દીક્ષા લીધી અને ઈસવીસન 1664 થી રાજકાજને તિલાંજલિ આપી દીધી. 1668 માં મહારાજે ફરી આરબ દેશોની યાત્રાએ જવું પડ્યું. વાત એમ હતી કે આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર આક્રમણ કરીને કેટલાક ભારતીયોનું અપહરણ કર્યું. એમાં એક મહારાજની પત્ની પણ હતા. આ લોકોને છોડાવવા માટે મહારાજે આરબ દેશની વાટ પકડી. 3 વર્ષ સુધી ત્યાં પટક્યા પણ પત્નીનો પત્તો ન લાગ્યો અને અન્યને છોડાવી સ્વદેશ પાછા આવ્યા. આરબ દેશોમાં મહારાજની સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થયો. ઇસ્લામનો એકેશ્વરવાદ ગમ્યો પણ એમની સંકુચિતતા એમને ન ગમી. ગુરુદેવચંદ્રનું સપનું હતું કે બધા ધર્મોમાંથી સારા તત્વો લઈ એક એવો ધર્મ સ્થાપવો કે જે બધાને સ્વીકાર્ય હોય. આ હેતુથી મહારાજે ઈસવીસન 1671માં જામનગરની લાંબી યાત્રા કાઢી પોરબંદર, પાટણ, માંડવી, ભોજનગર અને સિંધના ઠઠ્ઠાનગર સુધી ગયા. ત્યાં તેમણે કબીરપંથી મહાત્મા ચિંતામણી સાથે ધર્મ ચર્ચા કરી. તેમના વિચારોથી પ્રભાવિત થઈ ચિંતામણી તેમના શિષ્ય બન્યા. આગળ મહારાજે શું કર્યું અને શું થયું એમના જીવનમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. પોરબંદરના શેઠ લાલદાસ તેમના શિષ્ય બન્યા. ઠઠ્ઠાનગર છોડી સુરત આવી ગયા. સુરતમાં અનુયાયીઓએ તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને તેમને પ્રાણનાથની ઉપાધિ આપી. ત્યારથી લોકો તેમને પ્રાણનાથ તરીકે ઓળખવા લાગ્યા. પ્રાણનાથે હવે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. પ્રાણનાથ આધ્યાત્મિક સ્વાયત્તાની સાથે સાથે રાજનીતિક સ્વતંત્રતા પર પણ પ્રબળ સમર્થક હતા. આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. તેમની કટ્ટરતાની હદ એ વટાવી ચૂક્યા હતા અને તેમને બોધપાઠ આપવા ગયેલા પ્રાણનાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી તો કેટલાય દિવસ સુધી રહ્યા પરંતુ ઔરંગઝેબ સાથે મુલાકાત ના થઈ. આખરે પોતાના શિષ્યોને કામ સોંપી હરિદ્વાર ભરાયેલા કુંભ મેળામાં તેઓ ચાલ્યા ગયા. ત્યાં નિજાનંદ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી પાછા આવે. પ્રાણનાથે કુરાનના વાસ્તવિક રહસ્યો ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ સનંદ ગ્રંથ લખ્યો. એક મુસલમાન શિષ્ય દ્વારા તેમણે આ ગ્રંથ બાદશાહને મોકલાવ્યો, પરંતુ હિન્દીમાં હોવાથી બાદશાહે કોઈ મહત્વ ના આપ્યું. આથી પ્રાણનાથે તે ગ્રંથ કરાચીમાં લખી ફરી મોકલ્યો, પણ તેનોય કોઈ પ્રતિભાવ ન મળ્યો. ત્યારબાદ પ્રાણનાથના શિષ્યોએ મસ્જિદ પાસે સનંદ ગ્રંથ ગાવા લાગ્યો. આથી મુલ્લા તેમને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે તેમને નજર કેદ કર્યા. આ ઘટનાથી પ્રાણનાથ બહુ દુઃખી થયા અને ઔરંગઝેબના સુધારવાની આશા છોડી દીધી. આગળ શું કર્યું પ્રાણનાથે ઔરંગઝેબને સુધારવા માટે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: રાજા
1: ઔરંગઝેબની ધર્માદતા સાથે હિન્દુ રાજાઓને સંગઠિત કરવા પ્રાણનાથે આમે સાંગાને ઉદયપુર અને મંદસૌરાના રાજાઓની મુલાકાત લીધી. ઈસવીસન 1683માં છત્રસાલ બુંદેલાને મળ્યા. બુંદેલખંડની રાજધાની પન્નામાં વિજયદશમીના દિવસે તેમણે શત્રુઓના દમન માટે શક્તિના પ્રતીક સ્વરૂપ તલવાર ભેટ આપી. ત્યાર પછી તેમણે છત્રસાલને 4 ચિત્રો ભેટમાં આપ્યા. તેઓ પોતે સારા ચિત્રકાર હતા. ચિત્રો આપ્યા પછી તેમણે છત્રસાલને કહ્યું, તમારા ઘોડાને જેટલી ધરતી માથે દોડાવશો એટલી ધરતીમાંથી હીરા નીકળશે. તેમની આજ્ઞા મુજબ છત્રસાલ પોતાના પાણી પંથા ઘોડા ઉપર આરૂઢ થયા અને ઘોડાને કુંડાળે નાખ્યું અને 12 ગાઉના પરીખ જેટલું વર્તુળ રચ્યું. ત્યારબાદ છત્રસાલને કામ કરાવ્યું. સાચે જ પન્નાની ખાણમાંથી હીરા નીકળ્યા જે હમણાં સુધી નીકળતા હતા. આ પ્રસંગે પ્રાણનાથે વાણી ઉચ્ચારેલી, તુમ તે પ્રગટ પઈ સોલ દિન દિન જગ પ્રતાપ અતિ હોય, સેવા કાજ સાથ ફલ ધીરા ઉગલે વસુધા તબ બહુ હીરા. પ્રાણનાથની પ્રેરણા

ઓરંગઝેબ સામે જંગે ચડ્યા. તેમણે ઓરંગઝેબને પરાજય આપી માળવા અને બુંદેલગઢને સ્વતંત્ર કર્યા. પ્રાણના ત્યાર પછી 5 વર્ષ સુધી પન્નામાં રહ્યા. આ દરમિયાન પન્નામાં તેમણે પદ્માવતીપુરીની સ્થાપના કરી. ઈસવીસન 1687માં રામનવમીના દિવસે તેમણે પોતાના અનુયાયીઓ સાથે ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું. શું કર્યું ચિત્રકૂટમાં? પ્રાણ નાથે જાણીએ નાનકડા વિરામ બાદ ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

રાવજના સુપ્રસિદ્ધ કવિ ભૂખણ પણ પ્રાણનાથના શિષ્ય હતા. ઔરંગઝેબનું હૃદય પરિવર્તન કરાવવા તેમણે મળવા દિલ્હી ગયેલા, પરંતુ બાદશાહે ભરભર દરબારમાં તેમનું અપમાન કર્યું. ભૂખણે દેહાંત દંડની સજાની પરવા કર્યા વગર ઔરંગઝેબને ઉભે ઉભે સળગી જાય તેવી કવિતા સંભળાવી. ઔરંગઝેબ સામે પ્રાણનાથનો જંગ તેમના કટ્ટરવાદ પૂરતો જ હતો, બાકી તેમનો આદર્શ સર્વધર્મ સંભાવનો હતો. આ તમામ ધર્મના લોકો તેમના અનુયાયી હતા. 19મી સદીમાં મુંબઈ સરકારના ગેઝેટિયરોમાં લખવામાં આવેલું છે કે પ્રણામી સંપ્રદાય

એમાં કુરાન, ઉપનિષદો, પુરાણો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમન્વય છે. આ સમન્વયવાદી સંપ્રદાયમાં શ્રમજીવી મુસલમાનો ઉપરાંત કાછિયા, ઘાંચી, દરજી, મોદી, વણકર, ખત્રી, ચૂડગર, કળબી અને સુથાર જેવા કારીગરોનો પણ સમાવેશ થાય છે. પ્રાણનાથે પુરાણ અને કુરાન એ બંને એક જ છે એમ સમજી પછાત ગણાતી જ્ઞાતિઓમાં પોતાના સંપ્રદાયને ઊંચું સ્થાન આપ્યું. આ કારણસર કેટલાય બીજમાર્ગી, કબીરપંથી અને પિરાણાપંથીઓને પ્રણામી સંપ્રદાયમાં ભણ્યા. ગુજરાતનો આ સંપ્રદાય સારો એવો આવકાર પામેલો. ગાંધીજીના માતા પુતળીબાઈ એ પ્રણામી સંપ્રદાયના હોવાથી તેમના કારણે જ ગાંધીજી ઉપર સંપ્રદાયની થોડી અસર હતી અને આ પંથ અંગે તેમણે કહેલું કે આ એક એવો સમાવેશક સંપ્રદાય છે કે જે હિન્દુ અને મુસલમાન બંનેના ઉત્તમ તત્વોને એક કરવા પ્રયત્ન કરે છે. જો કે પ્રાણનાથે ભારતવાસીઓ અને હિન્દુવાસીઓ એક જ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કર્યું. આગળ એમણે શું કહ્યું અને શું લખ્યું જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

વાત કરતા હતા કે પ્રણામી સંપ્રદાયના સ્થાપક સંત પ્રાણનાથજી. આ સંત પ્રાણનાથજી ભારતવાસી અને હિન્દુ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કરેલું. એમણે કિરંતનમાં લખેલું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભારત કો, તામે ઉત્તમ હિન્દુ ધર્મ. પ્રાણનાથે મૂર્તિ પૂજાનો નિષેધ કરેલો. પોતાની હયાતીમાં તેમણે મૂર્તિ પૂજાને ક્યારેય મહત્વ નથી આપ્યું. પોતાની ગાદીની બંને બાજુ એક ટીપાઈ રાખતા, તેમાં એક તરફ પુરાણની નકલ તો બીજી તરફ કુરાનની નકલ રહેતી. તારતમ સાગર એ પ્રણામી સંપ્રદાયનો ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથની મંદિરોમાં પૂજા કરે છે. તેમાં પ્રાણનાથે લખેલા અનેક ભાષામાં ભજન છે. તારતમ સાગર ઉપરાંત પ્રાણનાથે કલશ વેદાંત વાણી, આખરી કીર્તન, વડા સિંગાર, છોટા સિંગાર, મારમત સાગર નામના ગ્રંથો લખેલા છે. ઇન્દ્રાવતીમાં પણ પ્રાણનાથના ગુજરાતી ભજનો સંગ્રહાયેલા છે. શ્રી કૃષ્ણ લીલા વર્ણવતો રાસ ગ્રંથ પણ તેમણે લખ્યો છે. કલશ ગ્રંથમાં તેમણે પાખંડીઓના મતનું ખંડન કર્યું છે. પ્રાણનાથે અંતિમ દિવસો પન્નામાં વિતાવ્યા. ઈસવીસન 1694માં તેમનું અવસાન થયું. આજે મારી આ વાતને અહીંયા જ પૂર્ણ કરું છું અને આવતા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ સુંદરજી સોદાગર વિશે. કોણ હતા સુંદરજી સોદાગર અને કેવી રીતે તેમણે ગુજરાતની અંદર એક પ્રસિદ્ધ ખ્યાતિ મેળવી, કેવી રીતે તેમણે ગુજરાતને આટલું વિખ્યાત બનાવ્યું, આવતા એપિસોડમાં આપણે એમના વિશે વાત કરીશું. અને વાત કરીશું બીજા એવા ઘણા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે કે જેમણે કદાચ અત્યારની પેઢી ભૂલી ગઈ છે, પરંતુ ગુજરાત એ એમને હંમેશા યાદ કરશે. ગુજરાતના હૃદયમાં એ ધબકતા જ રહેશે. જી પ્રિયંકા ઓન રેડિયો 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.